નમસ્કાર, સુપ્રભાત. મીડિયો વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર.

આજે શુક્રવાર અધિક જ્યેષ્ઠ માસની છઠ્ઠી તિથિ વિક્રમ સંવત 2082 એટલે કે 22 મે સન 2024. અત્યારે સવારના 5:57:40 થઈ છે. પ્રસારણની પ્રથમ સભામાં આપ સૌનું સ્વાગત. શરૂઆત મંગલ સ્વરથી.

આ તો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું. અને થોડી જ ક્ષણોમાં શ્રીરામચરિતમાનસ ગાન અમારો વિવિધ ભારતી કાર્યક્રમ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગાંધી વંદના.
1: ગાંધીજીનો અક્ષરદેહ પુસ્તકમાંથી પઠન, હરિજન સેવક સંઘના મધ્યવર્તી મંડળ સાથે ચર્ચા, જાન્યુઆરી 2, 1935. જંગલી માણસ વિદ્વાનની આગળ સ્તબ્ધ થઈ જાય, પણ વિદ્વાને પોતે ઊંચા છે એવો વિચાર પણ મનમાં ન આણવો જોઈએ. ના, આપણે સૌ કાયદાની અને ઈશ્વરની નજરમાં સરખા છીએ. એ આદર્શને આપણે આચરણમાં ઉતારવાનો છે. તો પછી કોઈ શેઠ ન હોય ને કોઈ નોકર ન હોય, એમ ખરું ને? ના, શેઠ અથવા પ્રમુખ હોય તે સેવકોમાં અથવા સરખાઓમાં પ્રથમ બને. આ વસ્તુ આચરવી કઠણ છે એ હું જોઈ શકું છું. તેથી તો તમે પ્રતિજ્ઞામાં એમ કહેશો કે એ માન્યતાને આચરણમાં ઉતારવાને અમે બનતો પ્રયત્ન કરીશું. આપણે એનું આચરણ એકાએક અથવા 100-100% ન કરી શકીએ, એ પરથી એમ નથી સિદ્ધ થતું કે એ પ્રતિજ્ઞા ખોટી છે. એ બતાવે છે કે મનુષ્ય સ્વભાવ અધમ હોઈ શકે છે. ના, તમારે સમજવું જોઈએ કે આ તો આખી હિલચાલનો પાયો છે, નહીં તો આ ચાલબાજી છે એ આરોપને તમે સાચો ઠરાવશો. દિલ્હીની હરિજન કોલોનીમાં ભાષણ, જાન્યુઆરી 2, 1935. આખો એ વિચાર શ્રી ઘનશ્યામદાસ બિરલાને આવ્યો હતો અને તેમણે હવે તો જમીન પણ આવાસ માટે આપી દીધી હતી. બોર્ડના પ્રમુખ તરીકે અને એક ધનિક મનુષ્ય તરીકે તેઓ હંમેશ હરિજનોની આર્થિક ઉન્નતિના ઉપાયો અને સાધનોનો જ વિચાર કરતા. તેમની આકાંક્ષા આ કોલોનીને એક એવું કેન્દ્ર બનાવવાની હતી કે જેમાંથી દરેક પ્રકારની પ્રેરણાને પ્રવૃત્તિ ખીલે. પોતાની આકાંક્ષાઓ વિશે બોલબોલ કરવાનો કંઈ અર્થ નથી. પૈસાની અછતને લીધે કંઈ કોઈ કામને વાંધો નહીં આવે. એટલું હું કેટલીક સંસ્થાઓના મારા અનુભવ પરથી કહી શકું. યાદ રાખજો કે આપણે દેણદાર છીએ ને હરિજનો લેણદાર છે. આપણે આજ સુધી કાંધ પર ચડીને મોજ કરી છે. આપણે એમની પાસે વેઠ કરાવી છે ને જ્યારે એમણે એની સામે અવાજ ઉઠાવ્યો છે ત્યારે આપણે એમને માર મારવો પણ નથી ચૂક્યા. અહીંયા જ આપણે સાંભળ્યું છે કે મેરઠના એક જમીનદારે તેના હરિજન ખેડૂતો પર હથિયારબંધ હુમલો કરેલો. એમાંના કેટલાય ઘાયલ થયા, સ્ત્રીઓને પણ સારી પેઠે વાગ્યું ને એક માણસ તો મરી ગયો. કાઠિયાવાડમાં એવો બનાવ બનેલો, તેમાં પણ એક હરિજન મરી ગયો હતો. એ રાંક માણસોએ જાણે આપણું વૈઠ વૈતરું કરવાને જ જન્મ ધારણ કર્યો ન હોય. આપણે ઘોર પાપ કર્યું છે.

છે, હવે એનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. આ સંઘ એટલા માટે પેદા થયો છે, એ મહાભારત કામ છે પણ કરી જ છૂટકો છે. મેં સેંકડો વાર કહ્યું છે અને આજે પણ કહું છું કે જો આપણે આપણું ઋણ નહીં અદા કરીએ તો હિન્દુ ધર્મનો નાશ થવાનો છે. અસ્પૃશ્યતાનો નાશ કરવો જ જોઈએ, નહીં તો તે હિન્દુ ધર્મને ભસ્મીભૂત કરી નાખશે. તેથી જ હું જરાય નિરાંત વાળીને બેસતો નથી. મને નિરાંતની કે આરામની જરાય જરૂર નથી એવું નથી. મારે તો ઘણો વર્ષનો આરામ લેવાનો ચડી ગયો છે, પણ હું આરામ શી રીતે લઈ શકું? જેના હૈયામાં હોળી સળગી હોય તે જંપ વાળીને શી રીતે બેસી શકે? જે હિન્દુને એમ ભાન હોય કે હિન્દુ ધર્મ બળતા જ્વાળામુખીના મોઢામાં ઊભો છે, તે ક્ષણનો પણ જંપ શી રીતે વાળી શકે? જ્વાળામુખી બુજાઈ જાય ત્યાં લગી તો નહીં જ. આવા મહાભારત કાર્યમાં ઘનશ્યામદાસજીએ આજે આપ્યું છે એવું 35,000 રૂપિયાનું દાન તો સમુદ્રમાં બિંદુ સમાન છે. આ પવિત્ર કાર્યને માટે એમના જેવા સેંકડો કરોડપતિઓએ પોતાના ભંડાર ઠાલવવા પડશે. તમારા દિલમાં આવી ધગશ જાગે તો જ આ કામ પાર ઉતરશે. ઘનશ્યામદાસજીએ કહ્યું તેમ પૈસાનો તો કશો તોટો નથી, જરૂર તો સંકલ્પની ને ધગશની છે. હરિજનોની સેવા એ હિન્દુ ધર્મની સેવા છે અને હિન્દુ ધર્મની સેવા એ મનુષ્ય જાતિની સેવા છે. હિન્દુ ધર્મ એ ઝેરવેરનો, દ્વેષનો, તિરસ્કારનો ધર્મ નથી, એ સહિષ્ણુતાનો ધર્મ છે. તે અસહિષ્ણુતાને પાપ લેખે છે. પણ જ્યાં સુધી આપણે હરિજનોને અપનાવીએ નહીં, જ્યાં સુધી તેમને પોતાના સહોદર ગણીએ નહીં, ત્યાં સુધી આપણે મનુષ્ય જાતિ વિશે બંધુભાવ કદી રાખી શકવાના નથી. અસ્પૃશ્યતાની આખી હિલચાલ એ વિશ્વ બંધુત્વ સ્થાપવાની હિલચાલ છે, એથી જરાય ઓછી નથી. જમનાલાલ બજાજને તાર, જાન્યુઆરી 2, 1935. અભ્યંકરનું અવસાન ભારે દુઃખદ ઘટના છે. તેમના પત્નીને અને કુટુંબીજનોને આશ્વાસન આપજો. કહેજો કે જો તેણે વીરપતિને યોગ્ય બનવું હોય તો વીરતા દાખવવી પડશે. અભ્યંકર સેવાની જે પરંપરા મૂકતા ગયા છે તેને એ ચાલુ રાખે એવી હું અપેક્ષા રાખું છું. કાર્લ હિથને પત્ર, જાન્યુઆરી 3, 1935. પ્રિય ભાઈ, ગયા મહિનાની 21મીના તમારા પત્ર માટે આભાર. તમારો પહેલાનો પત્ર મીના બહેને, મહાદેવે અને પાછળથી એન્ડ્રુઝે વાંચ્યો હતો. એ બધાએ જ મારાથી સ્વતંત્ર રીતે એનો મેં જે અર્થ કર્યો હતો તે જ અર્થ કર્યો. બેશક હું ખુલ્લા દિલથી તમે જે સુધારો સૂચવો છો તે સ્વીકારું છું. હું ફક્ત એટલું જ કહેવા માગું છું કે 3થી વધુ વાર તમારો પત્ર કાળજીપૂર્વક વાંચ્યા પછી મેં તમને એ જવાબ મોકલ્યો હતો. એન્ડ્રુઝે તમારા ઉપરનો મારો જવાબ પણ વાંચ્યો હતો અને એમાં તેમને કોઈ ફેરફાર સૂચવવા જેવો લાગ્યો નહોતો. બેશક દમનકારી કાયદાઓ છે એ તમે જાણતા હતા, પણ તમને એ ખબર નહોતી, તેમ આજે પણ નથી, કે એ કાયદા ચાલુ રહે એનો અહીં અમારા માટે શો અર્થ થતો હતો અથવા થાય. આનું એક વિચિત્ર સમર્થન ડોક્ટર મોડ રોયડન તરફથી મળે છે. તેમણે કરાંચીમાં એમ કહ્યું, કહેવાય છે કે હમણાં હિન્દુસ્તાનની ખૂબ ઠરેલ સ્ત્રીઓ વચ્ચે 2-3 દિવસ હું રહી, તે દરમિયાન મેં જે આશ્ચર્યજનક વાતો સાંભળી તેમાંનું કશું જ ઇંગ્લેન્ડના લોકો છાપા મારફતે કે બીજી રીતે જાણતા નથી. એન્ડ્રુઝ તમને પોતે બંગાળમાં જે જોયું અને જાણ્યું તેનો આંખે દેખ્યો અહેવાલ આપી શકશે. તમે રજૂ થનારો ખરડો પાછો ખેંચી લેવાય એ સંભવિતતાને એક આફતરૂપ માનતા લાગો છો. મારે મતે છેક છીવટની ઘડીએ પણ એ ખરડો પાછો ખેંચી લેવામાં આવે તોય એ ઇંગ્લેન્ડને અને હિન્દુસ્તાનને બંનેને માટે આશીર્વાદરૂપ થઈ પડશે. એનું સીધું સાધું કારણ એ છે કે હિન્દુસ્તાનના લોકોના લગભગ સર્વાનુમત વિરોધ છતાં એ ખરડાને વળગી રહેવાનો અર્થ એ થશે કે બ્રિટિશ પાર્લામેન્ટ અક્કડ વલણ ધરાવે છે અને હિન્દુસ્તાનના લોકોના મતની તેને કશી પડી નથી. હું આશા રાખું છું કે તમે માનનીય શ્રી શાસ્ત્રીએ કરેલી કડવી ટીકા જોઈ હશે. જેઓ એક સમયે ઇન્ડિયા ઓફિસના પરમ મિત્ર અને વિશ્વાસપાત્ર હતા, તમે માનનીય શ્રી સીવાય ચિંતામણીની એટલી જ કડવી ટીકા પણ જોઈ હશે, જેઓ વિનીતોમાં વિનીત ગણાય છે અને જેમણે કોંગ્રેસના વલણની જ્યારે ને ત્યારે આકરી ટીકા કરી છે. હવે પાર્લામેન્ટની સંયુક્ત સમિતિના અહેવાલ સામે મને અંગત રીતે જે વાંધા છે તેનો ટૂંકામાં ટૂંકો સાર આપું છું.
હું એ

અહેવાલને શ્વેતપત્રને એક જ દસ્તાવેજ માનું છું. એ અહેવાલમાં જે કંઈ નવું છે તેને અમે સુધારા તરીકે ગણતા નથી, પણ એથી ઉલટું જ માનીએ છીએ. અને એણે જ વિનીતોની કમર તોડી નાખી છે. તેમણે એવી આશા સેવી હતી કે આગાખાનની આગેવાની હેઠળ સહી કરીને મોકલવામાં આવેલા સંયુક્ત નિવેદનનો પાર્લામેન્ટની સંયુક્ત સમિતિ અનુકૂળ થઈને વિચાર કરશે અને તેમાં કરવામાં આવેલા બધા નહીં તોય કેટલાંક સૂચનોનો તે સ્વીકાર કરશે. એ નિવેદનનો કેવળ સૌજન્ય ખાતર ઉલ્લેખ કરવા ઉપરાંત તેને જે તોછડાઈથી બાજુએ મૂકવામાં આવ્યું છે તેને લીધે શાસ્ત્રીને આ ટીકા કરવી પડે છે. ના સાહેબ, વિનીત પક્ષ માટે તલભાર પણ સહકાર આપવો અશક્ય છે. જે મિત્રો અમારું હિત ચિંતવતા હોય એમની સાથે સહકાર કરવાનો અર્થ છે, પણ જેમણે અમારે વિશે અત્યંત અવિશ્વાસ દર્શાવ્યો છે, જેમણે અમારા અભિપ્રાયોની અને માગણીઓની કશી પડી નથી અને જેઓ અમારી ઈચ્છાની પૂરેપૂરી અવજ્ઞા કરીને બંધારણને કાયદાનું રૂપ આપે છે, તેમની સાથે સહકારનો હું પૂછું છું શું અર્થ છે? હું તો એને આત્મઘાત જ કહું.

શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર સમય થવા આવ્યો છે સવારના 6:55. થોડી જ વારમાં આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ પીપી ચૌધરીએ કહ્યું, 2027 વિધાનસભા ચૂંટણી બાદ સરકાર 5 વર્ષની જ રહેશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિડીયો કોન્ફરન્સથી ભુજ દિલ્હી દૈનિક એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવશે. ગુજરાત પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ 2 અઠવાડિયામાં ગુમ થયેલા 701 લોકોને શોધી કાઢ્યા. જામનગર પોલીસે કુખ્યાત સૈચા ટોળકીના 11 સભ્યો સામે ગુજસીટો હેઠળ કેસ નોંધ્યો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે માવઠાની આગાહી. અને અમદાવાદમાં રમાયેલી આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. એક રાષ્ટ્ર એક ચૂંટણી પ્રસ્તાવ અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ વિવિધ રાજ્યોનો પ્રવાસ કરી રહી છે. ગુજરાતમાં 7મું રાજ્ય છે જ્યાં સમિતિએ પ્રવાસ કરી સરકારના મંત્રીઓ અને અધિકારીઓ સાથે ચર્ચા કરી સામાન્ય નાગરિકોની બાબતો પણ જાણી. એક રાષ્ટ્ર એક ચૂંટણી પ્રસ્તાવ અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીના અધ્યક્ષ પીપી ચૌધરીએ કહ્યું કે
1: 2027 का इलेक्शन वो अगर कानून आता तो 32 में जो चुनाव होगा तो अगर 29 में कानून आ जाएगा तो 34 में वापस होगा सबके साथ. अभी जो बिल में प्रावधान है वो ये प्रावधान है कि उनके चुनाव जो हैं सारे मर्ज जो हैं जो अलग अलग चुनाव 29 से शुरू होना शुरू करेंगे और 34 में सब मर्ज हो जाएंगे तो उसमें सबको सुन करके सब जो कमेटी पूरा निर्णय लेगी वो हम अपन रिपोर्ट देंगे. वो फिर पार्लियामेंट को है कि उसको पास करें नहीं करें, किस रूप में पास करें. पार्लियामेंट इज सुप्रीम तो पार्लियामेंट को देखना हमारा काम है. पार्लियामेंट को
0: ઉલ્લેખનીય છે કે જેપીસીની ટીમના 39 સભ્યો મંગળવારથી 3 દિવસ રાજ્યના પ્રવાસે હતા. દરમિયાન તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજકીય પક્ષના નેતાઓ, વિવિધ અગ્રણી અધિકારીઓ અને અન્ય મહાનુભાવ સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. આજથી શરૂ થતી ભુજ દિલ્હી વચ્ચેની નવી દૈનિક એક્સપ્રેસ ટ્રેનને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિડીયો કોન્ફરન્સથી ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. આ સ્પેશિયલ ટ્રેન ભુજથી રવાના થશે. 23 મેથી નિયમિત ભુજ દિલ્હી ભુજ એક્સપ્રેસ સેવા શરૂ થશે. ગુજરાત પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ 2 અઠવાડિયામાં ગુમ થયેલા 701 લોકોને શોધી કાઢ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યભરમાં એક જ પખવાડિયામાં કુલ 701 લોકોને શોધી તેમને પરિવાર સાથે મિલન કરાવ્યું તે જ આ ઓપરેશનની સફળતા છે. ગુજરાત પોલીસે તાજેતરમાં વર્ષ 2007થી ગુમ થયેલા લોકોને શોધવા માટે ઓપરેશન મિલાપ લોન્ચ કર્યું છે અને માત્ર 2 અઠવાડિયામાં જ 701 લોકોને શોધી કાઢવા

0: કરવામાં આવ્યા છે. સીઆઈડીના ક્રાઇમના અધિક પોલીસ મહાનિર્દેશક એડીજીપી અજય ચૌધરીએ જણાવ્યું હતું કે આ આયોજનબદ્ધ રીતે શરૂ કરાયેલ આ અભિયાન હજુ ચાલુ રહેશે.
1: ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા 15 દિવસમાં ઓપરેશન મિલાપ અને એમાં ખાસ કરીને ગુજરાત પોલીસ દ્વારા સાયન્ટિફિક તરીકે ડેટા એકત્રિત કરી, ટેકનિકલ એનાલિસિસ કરી, ડિજિટલ ફૂટપ્રિન્ટની તપાસ કરી, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય જે ગેંગ એએસટીયુનો ઓપરેટ કરે છે અને આજ દિન સુધી 701 લોકો છેલ્લા 14 દિવસમાં શોધ્યા છે અને આગલા ઓર 15 દિવસમાં શોધશે. તો
0: જામનગરના એસપી ડોક્ટર રવિ મોહન સૈનીએ જણાવ્યું હતું કે પોલીસે જામનગરમાં કુખ્યાત સૈચા ટોળકીના 11 સભ્યો સામે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ ગુજસીટો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે મોડી રાતના ઓપરેશન દરમિયાન 6 આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે 4 આરોપીઓ પહેલેથી જ જેલમાં છે અને 1 ફરાર છે.
2: जामनगर जिले में गुत्सी टॉक एक्ट के अंदर एक गुना दाखिल किया है. ये गुना साइचा गैंग के 11 लोगों के विरुद्ध दाखिल किया गया है. इस जो ऑर्गेनाइज्ड क्राइम करने वाली जो गैंग है, इसके विरुद्ध में गंभीर गुना जैसे कि खून, खून की कोशिश, अपहरण, खंडनी, मनी लेंडिंग, राइटिंग और लैंड ग्रैबिंग जैसे गंभीर गुना इनके ऊपर दाखिल है. 11 आरोपियों में से 6 आरोपियों को पुलिस ने कस्टडी में लिया है. इसके अलावा 4 आरोपी जो है वो जेल में है और 1 आरोपी को अभी पकड़ना बाकी है.
0: સાબરકાંઠા જિલ્લાના 6 આયુષ્માન આરોગ્ય કેન્દ્રને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ પ્રમાણપત્ર એનાયત કરાયા, જેમાં જિલ્લાના રાજપુર, મૌછા, પેઢમાલા, મોયદબ, ઊંચીધનાલ અને ભાંભુડી આયુષ્માન આરોગ્ય કેન્દ્રને કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. આ તમામ કેન્દ્રે ઉત્તમ કામગીરી અને આરોગ્ય સેવાની ગુણવત્તામાં નવા ધોરણો સ્થાપિત કર્યા છે. સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 124 આરોગ્ય સંસ્થાઓને નેશનલ ક્વોલિટી સર્ટિફિકેટ મળી ચૂક્યા છે. અમદાવાદમાં સ્વરક્ષા મહોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વદેશી સંરક્ષણ અને અવકાશ ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. મેજર જનરલ વિમલ મોંગાએ આ અંગે વધુ માહિતી આપી.
3: इस सेमिनार में आके सबसे बात करने का जो मौका मिला है, मैं ये बता सकता हूँ कि यहाँ पर ऐसे अपॉर्चुनिटीज जिसमें डिफेंस, इंडस्ट्री, अकेडमिया, गवर्नमेंट सब इकट्ठे मिलकर बैठ के बात करते हैं, तो एक दूसरे की जो भी कैपेबिलिटीज है, चैलेंजेस है, हम समझ पाते हैं, आई एम श्योर. और यहाँ पे भी गुजरात में इतनी जो इंडस्ट्री, डिफेंस इंडस्ट्री आ रही है, वो भी समझेंगे कि क्या रिक्वायरमेंट है और यहाँ से हम आगे मिलकर काम कर पाएंगे.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abadને ફોલો કરશો. એક અગત્યની જાહેરાત. આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંગેની વિશેષ શ્રેણીનો વધુ એક ભાગ આજે 22 મેના રોજ રાત્રે 9:15 પ્રસારિત કરાશે. આ વિશેષ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મેરજા અને આકાશવાણી અમદાવાદના સમાચાર વાચક પ્રવેશ અળિયેચા. તો સાંભળવાનું ચૂકશો નહીં, આજે રાત્રે 9:15 ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંગેની વિશેષ શ્રેણીનો વધુ એક ભાગ. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ આકાશવાણી અમદાવાદની યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યો છે. દરમિયાન હવામાન વિભાગે આજે ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ તથા દમણ, દાદરાનગર હવેલીમાં કમોસમી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વધતી જતી ગરમી વચ્ચે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં એક અલગ હીટવેવ વોર્ડ બનાવવામાં આવ્યો છે, જેમાં દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એસએસજી હોસ્પિટલ વડોદરાના મુખ્ય તબીબી અધિકારી હિતેન્દ્ર ચૌહાણે વ્યવસ્થા અંગે માહિતી આપી હતી.
4: हमारे अस्पताल में भी एक पूरा हिस्टॉक वार्ड तैयार किया गया है, जिसमें हमने अभी 20 बेड अलॉट किए हैं और उसके मुताबिक वहां पे स्टाफ का अरेंजमेंट भी कर दिया है. जो भी उसके लिए दवाइयां चाहिए, जो भी दूसरी अरेंजमेंट है, जैसे पेशेंट को ज्यादा गर्मी न लगे उसके लिए फैन, कूलर, उनकी भी व्यवस्था की गई है.
0: આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ગઈ રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચેન્નઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું. ગુજરાત ટાઇટન્સે 230 રનના લક્ષ્યનો પીછો કરતા ચેન્નઈ સુપર કિંગ્સ 13.4 ઓવરમાં 140 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શિવમ દુબે 47 રન સાથે સૌથી વધુ સ્કોરર રહ્યો. ગુજરાત ટાઇટન્સ માટે મોહમ્મદ સિરાઝ, રાશિદ ખાન,

0: અને કાગિસો રબાડાએ 3-3 વિકેટ લીધી. અગાઉ ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. બેટિંગમાં ઉતરતા જ ગુજરાત ટાઇટન્સે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 229 રન બનાવ્યા. સાઈ સુદર્શન 84 રન સાથે સૌથી વધુ સ્કોરર રહ્યો અને ત્યારબાદ શુભમન ગીલે 64 રન બનાવ્યા. જોસ બટલરે 57 રન સાથે અણનામ રહ્યો. મોહમ્મદ સિરાજને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. આજે સનરાઇઝર્સ હૈદરાબાદ સાંજે 7:30 વાગે હૈદરાબાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. વલસાડના પારડી નજીક નેશનલ હાઇવે પર વિમાનનું ઇંધણ એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ ATF ભરેલું એક ટેન્કર પલટી ગયું હતું. ટેન્કર પલટી જતા તેમાંથી હજારો લીટર અત્યંત જ્વલનશીલ ઇંધણ હાઇવે પર ફેલાતા કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે તાત્કાલિક સલામતીના પગલાં લેવામાં આવ્યા હતા. ડાંગમાં મધપાલનને વ્યવસાય તરીકે અપનાવીને ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થયા છે. ઘણી સંસ્થાઓ ખેડૂતોને મધપાલનમાં અગ્રેસર બનાવવામાં યોગદાન આપી રહી છે. આ અંગે ખેડૂત મહેન્દ્રભાઈએ પ્રતિક્રિયા આપી.
1: મધમાખીમાં આ છેલ્લા 4 વર્ષથી મેં કામ કરું છું. આનાથી મને ઘણો ફાયદો થયેલો છે અને અનુભવ પણ થયો છે. એના સાથે અમારા ગામમાં બીજા ભાઈઓ પણ પેટી રાખી છે અને આ મધમાખી માટે.
0: આજે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ છે. દર વર્ષે 22 મેના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ઉજવાય છે. આ વર્ષ માટે ઉજવણીની સત્તાવાર વૈશ્વિક થીમ વૈશ્વિક પ્રભાવ માટે સ્થાનિક સ્તરે સક્રિયતા નક્કી કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ પીપી ચૌધરીએ કહ્યું 2027 વિધાનસભા ચૂંટણી બાદ સરકાર 5 વર્ષની જ રહેશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિડીયો કોન્ફરન્સથી ભુજ દિલ્હી દૈનિક એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવશે. ગુજરાત પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ 2 અઠવાડિયામાં ગુમ થયેલા 701 લોકોને શોધી કાઢ્યા. જામનગર પોલીસે કુખ્યાત સૈચા ટોળકીના 11 સભ્યો સામે ગુજસીટો હેઠળ કેસ નોંધ્યો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે માવઠાની આગાહી. અમદાવાદમાં રમાયેલી આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: મીડિયો વેવ 370.3 મીટર સિલી કે 810 કિલો હર્ટ્ઝ પર. આ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. અત્યારે સવારના 7:20 થઈ છે. રજૂ કરીએ ફિલ્મી ભક્તિ સંગીત. સૌપ્રથમ સાંભળીએ દેવકી પંડિતનું સ્વર, જગજીતસિંહનું સંગીત, જ્વાલા ફિલ્મનું આ ગીત.

ફિલ્મી ભક્તિ સંગીત કાર્યક્રમના અંતમાં આપ સાંભળી રહ્યા હતા મહેન્દ્ર કપૂર, મીનુ પુરુષોત્તમ અને સાથીઓનો સ્વર, મનોજકુમારની ગીત રચના, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. ફિલ્મ હતી ક્રાંતિ. આ સાથે જ આ કાર્યક્રમ અહીંયા સમાપ્ત કરીએ. આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે 7:30 થઈ છે. રજૂ કરીએ હવેલી સંગીત કલાકાર મોહન ચામરિયા. સૌપ્રથમ સાંભળીએ પરમાનંદ દાસની રચના.

આકાશવાણી રાજકોટ પરથી આપ માણી રહ્યા હતા હવેલી સંગીત કલાકાર મોહન ઝામરિયા. આપે સાંભળી પરમાનંદ દાસ અને સુરશ્યામની રચના. આ સાથે જ આ કાર્યક્રમ અહીંયા સમાપ્ત કરીએ.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે બેઠક યોજશે. ભારત અને ઇજિપ્તે આતંકવાદનો સામનો કરવામાં દ્વિપક્ષીય સહયોગના મહત્વ પર ભાર મૂક્યો. કોલકાતા વડી અદાલતે આરજીકર કેસ મામલે સીબીઆઈને 3 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવાનો આદેશ આપ્યો. પુલવામા આતંકવાદી હુમલાના કથિત માસ્ટર માઇન્ડ હમઝા બુરહાનની પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ગોળીમારી હત્યા કરાઈ. અને આઈપીએલ ક્રિકેટમાં અમદાવાદમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું. આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડુલિટ્સ સાથે વાતચીત કરશે. શ્રી ક્રિસ્ટો ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા હતા. એરપોર્ટ પર તેમનું સ્વાગત માર્ગ પરિવહન અને રાજમંત્રી અજય ટામટાએ કર્યું હતું. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी और साइप्रस के राष्ट्रपति विभिन्न पारस्परिक हितों के क्षेत्रों में द्विपक्षीय सहयोग को और मजबूत करने के लिए चर्चा करेंगे. इन क्षेत्रों में व्यापार, निवेश, प्रौद्योगिकी, शिक्षा, संस्कृति, आवागमन, रक्षा और सुरक्षा, कृत्रिम बुद्धिमत्ता, AI, फिनटेक, नवाचार और अनुसंधान शामिल है. दोनों नेता क्षेत्रीय और वैश्विक महत्व के मुद्दों पर भी विचारों का आदान प्रदान करेंगे. साइप्रस के राष्ट्रपति आज शाम राष्ट्रपति भवन में राष्ट्रपति द्रौपदी मुर्मू से मुलाकात करेंगे. अनुपम मिश्र, आकाशवाणी समाचार, दिल्ली.
0: भारत ने इजिप्त आतंकवाद नो सामनो करवामा द्विपक्षीय सहयोग ना महत्व पर भार मुक्यो छे. बने देशों सरहद पार आतंकवाद सहित तमाम प्रकार ना आतंकवाद नी सखत निंदा करी छे अने आतंकवाद प्रत्ये शून्य सहिष्णुता ना सिद्धांत नी पुनः पुष्टि करी छे. प्रस्तुत छे एक अहेवाल.
2: दोनों पक्षों ने कहा है कि आतंकवाद को किसी भी धर्म, राष्ट्रीयता, सभ्यता या जातीय समूह से नहीं जोड़ा जाना चाहिए. भारत और मिस्र के बीच आतंकवाद रोधी संयुक्त कार्य समूह की 5वीं बैठक कल नई दिल्ली में हुई. बैठक में पिछले वर्ष अप्रैल में जम्मू कश्मीर के पहलगाम में हुए जघन्य आतंकवादी हमले और पिछले वर्ष नवम्बर में नई दिल्ली के लाल किले के पास हुई आतंकी घटना की कड़ी निंदा की गई. दोनों पक्षों ने कहा कि आतंकवादी गतिविधियों में शामिल सभी लोगों और उनके समर्थकों को जवाबदेह ठहराया जाना चाहिए. जया भारती.
0: કોલકાતા વડી અદાલતે આરજીકર કેસ મામલે સીબીઆઈને 3 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવાનો આદેશ આપ્યો છે. આ ટીમ ઓગસ્ટ 2024માં આરજીકર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડોક્ટર પર થયેલા દુષ્કર્મ અને હત્યાની વ્યાપક તપાસ કરશે. જસ્ટિસ શંપા સરકાર અને તીર્થંકર ઘોષની ડિવિઝન બેન્ચે ગઈકાલે જણાવ્યું કે સીબીઆઈના પૂર્વીય ક્ષેત્રના સંયુક્ત નિયામક ટીમનું નેતૃત્વ કરશે. બેન્ચે જણાવ્યું હતું કે આ જઘન્ય ઘટનાના સામાજિક પરિણામોને ધ્યાનમાં રાખીને 3 સભ્યોની SIT પુરાવાનો નાશ કરવાના આરોપો અને ડોક્ટરના માતા પિતા દ્વારા કરવામાં આવેલા ઘટનાને દબાવવાના અને ઓછી દર્શાવવાના આરોપોની તપાસ કરશે. કોર્ટે તપાસ ટીમને 25 જૂન સુધીમાં કેસની આગામી સુનાવણી સુધીમાં વિગતવાર રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. પુલવામા આતંકવાદી હુમલાના કથિત માસ્ટર માઇન્ડ હમઝા બુરહાની પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જાણ્યા બંદૂકધારીઓ દ્વારા ગોળીમારીને હત્યા કરવામાં આવી છે. હમઝા

0: અલબદ્ર આતંકવાદી સંગઠનનો કમાન્ડર હતો અને 2022માં ભારત દ્વારા તેને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મુઝફ્ફરાબાદમાં અજાણ્યા હુમલાખોરોએ તેના પર નજીકથી ગોળીબાર કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ બુરહાનને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાનો રહેવાસી હમઝા બુરહાન પાકિસ્તાન ગયો હતો અને અલબદ્ર આતંકવાદી સંગઠનમાં જોડાયો હતો. ઉત્તરપ્રદેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે. બાંદા જિલ્લામાં ગઈકાલે સતત પાંચમા દિવસે દેશનું સૌથી વધુ 47.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. બુંદેલખંડમાં સૌથી વધુ અસરગ્રસ્ત પ્રદેશ રહ્યો, જ્યાં મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું. આ સાથે પ્રયાગરાજમાં 46.6, વારાણસીમાં 45.6, લખનૌમાં 43.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે દેશમાં કેટલાક સ્થળોએ ભારે ગરમી તો કેટલાક સ્થળોએ વરસાદની આગાહી કરી છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: મોસમ વિભાગ કે અનુસાર બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ ઓર તેલંગાના મે કલ સે લેકર ઇસ સપ્તાહાંત તક લૂ ચલને કી સંભાવના હૈ. મોસમ વિભાગ ને પશ્ચિમી બંગાળ મે ગંગા સે સટે ઇલાકો મે ઓર ઓડિશા મે અગલે 2 થી 3 દિનો તક ગરમ ઓર ઉમસ ભરે મોસમ કા પૂર્વાનુમાન લગાયા હૈ. વિભાગ ને કહા કી ઉપ હિમાલય પશ્ચિમી બંગાળ ઓર સિક્કિમ મે રવિવાર તક ભારી બારિશ હોને કી આશંકા હૈ. ઈશાની કે સાથ શિવાંગ મિશ્રા, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. વધુ સમાચાર પહેલા એક અગત્યની જાહેરાત. આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંગેની વિશેષ શ્રેણીનો વધુ એક ભાગ આજે એટલે કે 22 મેના રોજ રાત્રે 9:15 પ્રસારિત કરાશે. આ વિશેષ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મેરજા અને આકાશવાણી સમાચારના સમાચાર વાચક પ્રવેશ અડિયચા. તો સાંભળવાનું ચૂકશો નહીં, આજે રાત્રે 9:15 ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંગેની વિશેષ શ્રેણીનો વધુ એક ભાગ. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ આકાશવાણી અમદાવાદની યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે જણાવ્યું છે કે તેના રિટેલ નેટવર્કમાં ઇંધણનો પુરવઠો સ્થિર છે અને દેશમાં ઇંધણની કોઈ અછત નથી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ઇન્ડિયન ઓઇલે સ્પષ્ટ કર્યું કે તેણે રિટેલ આઉટલેટ પર ઇંધણના રેશનિંગ માટે કોઈ નિર્દેશ જારી કર્યા નથી અને દેશભરમાં પુરવઠો સરળતાથી ચાલી રહ્યો છે. કંપનીએ જણાવ્યું કે ઇંધણની માંગમાં તાજેતરમાં વધારો મુખ્યત્વે પાકની મોસમ દરમિયાન ડીઝલના વપરાશમાં વધારો થવાને કારણે છે. ઇન્ડિયન ઓઇલે ગ્રાહકોને ગભરાટમાં ઇંધણ ખરીદવા નહીં અને સચોટ માહિતી માટે ફક્ત સત્તાવાર મીડિયા પર આધાર રાખવાની અપીલ કરી છે. ઇન્ડિયન ઓઇલે દેશભરમાં વિશ્વસનીય ઇંધણ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. રેલવે માળખાગત સુવિધાઓ અને ટ્રેન કામગીરીને લક્ષ્ય બનાવતી તાજેતરની ઘટનાઓ વચ્ચે રેલવે મંત્રાલયે મુસાફરોને મુસાફરી કરતી વખતે સતર્ક રહેવા અને રેલવે પરિસરમાં કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અથવા વ્યક્તિ અંગે હેલ્પલાઇન નંબર 139 પર તાત્કાલિક જાણ કરવા વિનંતી કરી છે. ગઈકાલે નવી દિલ્હીના રેલ ભવનમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય સુરક્ષા સમીક્ષા બાદ આ વિનંતી કરવામાં આવી હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર આગની કેટલીક ઘટનાઓ સહિત તાજેતરની અનેક ઘટનાઓની પ્રાથમિક તપાસમાં અસામાજિક તત્વોની સંડોવણીનો સંકેત મળ્યો છે. રેલવે સુરક્ષા દળ આ ઘટનાઓની સક્રિય તપાસ કરી રહ્યું છે. અધિકારીઓએ બેઠક દરમિયાન જણાવ્યું કે ઘણા કિસ્સાઓમાં રેલવે અધિકારીઓ દ્વારા સમયસર અને સક્રિય કાર્યવાહીથી મોટા અકસ્માતો અટકાવવામાં મદદ મળી છે. રેલવે જણાવ્યું કે તે મુસાફરો, ટ્રેનો, સ્ટેશનો અને વિશાળ રેલ નેટવર્કની સુરક્ષાને મજબૂત બનાવવા માટે AI, ડ્રોન, CCTV સિસ્ટમ જેવા આધુનિક ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ વધારી રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠન WHO જણાવ્યું છે કે 21 મે સુધીમાં કોંગો અને યુગાન્ડામાં ઇબોલા ચેપના કુલ 650 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ ચેપને કારણે 144 લોકોના મોત થયા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 28 મેના રોજ નવી દિલ્હીમાં શરૂ થનારી ભારત આફ્રિકા ફોરમ સમિટ મુલતવી રાખવામાં આવી છે. ભારતે અસરગ્રસ્ત આફ્રિકન દેશોમાં મુસાફરી કરતા અને ત્યાંથી આવતા મુસાફરો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે, જે અનુસાર કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાન સહિતના ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં મુસાફરી કરનારા લોકોને તાવ, માથાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો, ગળામાં દુખાવો જેવા લક્ષણોનો અનુભવ થાય તો તાત્કાલિક તબીબી સહાય લેવા વિનંતી કરવામાં આવી છે.

0: આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ગઇકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચેન્નાઇ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું છે. ગુજરાત ટાઇટન્સે 230 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ચેન્નાઇ સુપર કિંગ્સ 13.4 ઓવરમાં 140 રનમાં ઓલ આઉટ થઈ હતી. અગાઉ ચેન્નાઇ સુપર કિંગ્સે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 229 રન બનાવ્યા હતા. આજે સનરાઇઝર્સ હૈદરાબાદ સાંજે 7:30 વાગે હૈદરાબાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
1: આજના અખબારોએ વિવિધ સમાચારોની હેડલાઇન બનાવી છે. નવગુજરાત સમય લખે છે, યુરેનિયમ મુદ્દે ટ્રમ્પની ડીલ ઇરાનને નામંજૂર, દેશ અગનભટ્ટી બન્યો અને પુલવામામાં હુમલાનું માસ્ટર માઇન્ડ હમઝા પીઓકેમાં ઠાર મરાયો. સંદેશે લખ્યું, ધગધગતું ઉત્તર પ્રદેશ, ગરમીનો પારો 50 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા. અને ગુજરાત સમાચાર લખે છે, જેનજી સ્વરૂપે 1 કરોડ કોકરોચ ફોલોઅર્સને.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે બેઠક યોજશે. ભારત અને ઇજિપ્તે આતંકવાદનો સામનો કરવામાં દ્વિપક્ષીય સહયોગના મહત્વ પર ભાર મૂક્યો. કોલકાતા વડી અદાલતે આરજીકર કેસ મામલે સીબીઆઈને 3 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવાનો આદેશ આપ્યો. અને આઈપીએલ ક્રિકેટમાં અમદાવાદમાં રમેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે સવારના 7:55 થઈ છે. પર્યાવરણ વિષયક 5 મિનિટ. વિષય છે પર્યાવરણનો અભ્યાસ, ભાગ 2, રજૂ કરે છે દર્શના સોનૈયા.

પર્યાવરણ વિશે 5 મિનિટમાં આજે આપણે વાત કરીશું પર્યાવરણના અભ્યાસ અંગે. પર્યાવરણના અભ્યાસની વ્યાખ્યા જોઈએ તો પ્રકૃતિ અને તેના ઘટકો સાથે સંબંધિત તમામ બાબતોનો અભ્યાસ એટલે પર્યાવરણનો અભ્યાસ છે. પર્યાવરણ સંબંધિત અભ્યાસમાં સજીવ તંત્ર ઉપર અસર કરતી દરેક બાબત કે માહિતીનો સમાવેશ થાય છે. હકીકતમાં પર્યાવરણનો અભ્યાસ એક બહુવિદ્યા શાખાકીય અભિગમ છે જે આપણા પ્રાકૃતિક જગત અને તેની અખંડિતતા ઉપર માનવીય પ્રભાવ અંગે સમજ આપે છે. પર્યાવરણ સંબંધિત અભ્યાસને વ્યવહારિક વિજ્ઞાન કહી શકાય કારણ કે એનો હેતુ માનવ જગતને અને સમગ્ર સૃષ્ટિને આ પૃથ્વીના મર્યાદિત અને વૈકલ્પિક સંસાધનો વડે કેવી રીતે ટકાવી રાખી શકાય એવા વધુ ને વધુ મહત્વના બનતા જતા પ્રશ્નનો વ્યવહારુ જવાબ આપવાનો છે. આરોગ્યશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, જીવશાસ્ત્ર, રસાયણ વિજ્ઞાન, ઇજનેરી શાસ્ત્ર, માનવશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ભૌતિક વિજ્ઞાન, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કોમ્પ્યુટર અને તત્વજ્ઞાન આ બધા જુદા જુદા ઘટકોનો પર્યાવરણના અધ્યયનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પર્યાવરણના અભ્યાસનું મહત્વ જોઈએ તો પર્યાવરણનો અભ્યાસ બહુવિદ્યા શાખાકીય સ્વરૂપ ધરાવે છે. પર્યાવરણના અભ્યાસની સાથે વિજ્ઞાન અને સમાજશાસ્ત્ર સાથે સંબંધિત ઘણા બધા વિષયોનો પણ અભ્યાસ કરવો પડે છે. આજે જમાનો ફ્યુઝન વિજ્ઞાનનો છે. જેમ બે જુદી જુદી સંસ્કૃતિઓ ભેગી કરીને આગવું ફ્યુઝન સંગીત કલા સર્જન બનવાનો પ્રયાસ શરૂ થયો છે, તેમ બે કે ત્રણ વિજ્ઞાન શાખાઓના ફ્યુઝનની દુનિયામાં વિશ્વ આગળ નીકળી ગયું છે. પર્યાવરણનો અભ્યાસ આવો જ ફ્યુઝન વિજ્ઞાનનો અભ્યાસ છે. આધુનિક સમયમાં વિજ્ઞાનના સહારે જે આડેધડ વિકાસ થઈ રહ્યો છે તેમાં પર્યાવરણના તમામ ઘટક પર આક્રમણ થયેલું છે. આ માટેના અતિ આવશ્યક ઘટકો નાશ પામી શકે છે જેના કારણે માનવ જીવન ભયમાં મુકાઈ શકે છે. તેના માટે પર્યાવરણના તમામ ઘટકોનો અભ્યાસ અથવા જાણકારી ખૂબ મહત્વની છે. આપણે કુદરતી સ્વચ્છ પાણીનો ખૂબ બગાડ કરીએ છીએ, તેના કારણે ભવિષ્યમાં પાણીની તંગી થવાનો ભય રહેલો છે. આ ઉપરાંત ખૂબ મોટી માત્રામાં આપણે ખાદ્ય પદાર્થોનો બગાડ કરીએ છીએ. ભગવાને આપેલી મફત હવાને આપણે પ્રદૂષિત કરી અનેક રોગોની વાહક બનાવી દઈએ છીએ. આ ઉપરાંત અનેક ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા રાસાયણિક પ્રવાહી કચરાને જળાશયોમાં વહાવી જળાશયોના પાણીને પ્રદૂષિત કરીએ છીએ. આ તમામ પ્રદૂષણની આડઅસર માનવો પર અને તમામ પ્રકારની સજીવ સૃષ્ટિ પર થાય છે, જેના કારણે માણસોને પેટ, આંતરડા, ફેફસા, લીવર, કેન્સર વગેરેના રોગ ઉત્પન્ન થાય છે. આ તમામ કારણોને લીધે પર્યાવરણ વિશે જાણવું અને તેની રક્ષા કરવી એ ખૂબ જ અગત્યનું બની ગયું છે. આ આધુનિક

0: યુગમાં જગતના વૈજ્ઞાનિકોએ પર્યાવરણના જુદા જુદા ઘટકોના સંશોધનથી એ શોધી કાઢ્યું છે કે આ તમામ ઘટકોમાં અનેક પ્રકારના મનુષ્યને ઉપયોગી તત્વો અને રસાયણો રહેલા છે. અનેક પ્રકારના ફૂલ છોડ અને જીવજંતુઓમાંથી અનેક દવાઓ અને ઔદ્યોગિક ઉત્પાદનો મેળવવામાં આવી રહ્યા છે. હવે જો આ ફૂલ છોડ અને જીવજંતુઓનો આડેધડ દુરુપયોગ થાય તો ભવિષ્યમાં માનવ જીવનને તે ઉપલબ્ધ જ ન રહેતા ખૂબ જ મુશ્કેલી ઊભી થાય. આ ઉપરાંત અનેક પ્રકારના વન્યજીવોનો શિકાર કરવાથી તેમની પ્રજાતિઓ લુપ્ત થઈ જવાનો ભય રહેલો છે. બીજું, અનેક પ્રકારના જંગલો, જળાશયો અને પ્રાકૃતિક વિસ્તારો.
1: આ તે પર્યાવરણ વિષયક 5 મિનિટ વિષય હતો, પર્યાવરણનો અભ્યાસ. રજૂઆત દર્શના સોનૈયા, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું. બરાબર 8 વાગે સમાચાર પ્રભાત અને 8:15 વાગે અંગ્રેજી સમાચાર અમે રિલે કરીશું અમારા દિલ્હી કેન્દ્રથી.

0: બેન, નોકરી મળી ગઈ.
1: અરે વાહ, અભિનંદન. હવે બહુ બધી શોપિંગ.
0: હા, નવો મોબાઈલ, જીન્સ, જેકેટ.
1: ખૂબ રાજકુમાર, સેલરીની પહેલા જ ખર્ચા.
0: ઇન્સ્ટન્ટ લોન પણ તો મળે છે.
1: પહેલા બજેટ બનાવતા શીખ, પછી ખર્ચો કર.
0: પણ બેન,
1: જો કમાણીનો એક ભાગ હંમેશા બચાવવો, પણ પાર્ટી દેવાથી નહીં બચે તું.
0: હા બેન, પાર્ટી મારી, બજેટ તમારું.
1: અચ્છા,
2: આરબીઆઈ કહે છે,
3: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
4: ભારતી મકવાણાનો સ્વર આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ નિરખની ગગનમાં. હવે સાંભળીએ દાસ દોયોની રચના.

આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમની રખની ગગનમાં. કલાકાર હતા ભારતી મકવાણા. આપે સાંભળી મીરાબાઈ અને દાસ દેવની રચના. આ સાથે જ આ કાર્યક્રમ અહીંયા સમાપ્ત કરીએ.

0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે.
1: નવા જમાનાની નવી તસવીર. હવે છત પર લગાવેલ ટીવી એન્ટેનાને કહો આવજો હંમેશ માટે. સમયની સાથે બદલો, આગળ વધો. આજે જ લઈ આવો દૂરદર્શનની ડીડી ફ્રી ડીશ. આમાં છે આપની પસંદગીની 100 થી વધુ ટીવી ચેનલ્સ, ઉપરાંત 51 શૈક્ષણિક ચેનલો અને 48 રેડિયો ચેનલ્સ પણ. આથી પણ આગળ, સેટ ટોપ બોક્સ લગાવ્યા પછી કોઈ ખર્ચ નહીં, ક્યારેય નહીં. ડિજિટલ ક્રાંતિ તરફ એક ડગલું આગળ, આપની પોતાની ડીડી ફ્રી ડીશ. મિત્રો, આકાશવાણી રાજકોટના આપના પસંદગીના કાર્યક્રમો હવે આપની આંગળીના ટેરવે, આપના મોબાઈલ પર, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે. પ્રસાર ભારતીની ન્યૂઝ ઓન એર એપ પર રેડિયો મેગેઝિન વિભાગમાં જાઓ અને પસંદ કરો કોઈ પણ કાર્યક્રમ અને સાંભળો આકાશવાણી રાજકોટના અમારા સંગ્રહિત કાર્યક્રમો, જેવા કે લોકરંગ ભવાઈ, રંગભૂમિના રંગો, અર્ચના, રત્નકણિકા, નાટકો, મુલાકાતો, ગામનો ચોરો,
2: હાથ ચોવીસ, ગજ જંગલ જસ્ત પ્રમાણ,
1: જેવા અનેક કાર્યક્રમો. આપની ન્યૂઝ ઓન એર એપ અપડેટ કરતા રહો અને ટૂંક સમયમાં બીજા અનેક કાર્યક્રમો પણ આપને મળશે આપના મોબાઈલમાં, કોઈ પણ સમયે, કોઈ પણ જગ્યાએ.
3: આકાશવાણી કા પ્રસારણ સૂત્ર હૈ બહુજન હિતાય બહુજન સુખાય, વો ભી મહેઝ મનોરંજન નહીં, માહિતી કે સ્રોતો કે સાથ.
1: ન્યૂઝ ઓન એર એપ પર હવે લાઈવ જીવંત પ્રસારણની સાથોસાથ અમારા સંગ્રહિત કાર્યક્રમો પણ.
4: સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ શેરી, સ્વચ્છ રસ્તા, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત, સપનું આપણા સૌનું. સ્વચ્છ ભારત.
0: એકવીસમી સદી એટલે ડિજિટલ યુગ.
1: આકાશવાણી રાજકોટ કેન્દ્રના બધા જ કાર્યક્રમો હવે આપ સાંભળી શકશો ડિજિટલ ક્વોલિટી સાથે.
0: એટલું જ નહીં, ડીઆરએમ રીસીવર પર આપ 3 ચેનલ સાંભળી શકશો.
1: એઆર નેશનલ ન્યૂઝ 24/7,
0: પ્રાઇમરી ચેનલ રાજકોટ અને
1: વિવિધ ભારતી મુંબઈ. આ માટે આપે ડીઆરએમ રીસીવરમાં ફ્રીક્વન્સી 801 કિલોહર્ટઝ મેળવવાની રહેશે.
0: સવારે 5:55 થી રાત્રે 11:10 સુધી આપ માહિતી અને મનોરંજનની મજા માણી શકશો.
1: બપોરે 3:30 કલાક થી 4:30 દરમિયાન આપના ડીઆરએમ ટ્રાન્ઝિસ્ટરમાં ટેક્સ્ટ મેસેજીસ સાથે કાર્યક્રમો પણ સાંભળી શકશો.
0: ડિજિટલ ક્વોલિટી, સ્પષ્ટ અવાજ, સુમધુર સંગીત અને ઘોંઘાટ રહિત પ્રસારણ સાંભળવા હવે આપની પાસે જોઈશે ડીઆરએમ રેડિયો સેટ.
1: હવે આપ આપના ઘર, ઓફિસ, દુકાન કે પછી કારમાં મુસાફરી કરતા સુમધુર આકાશવાણીના કાર્યક્રમો તેમજ દેશ અને દુનિયાની માહિતી પણ મેળવી શકશો. તો સાંભળતા રહો આકાશવાણીના વિવિધ કાર્યક્રમો.

0: राजस्थान और गोवा राज्य के सभी कार्यक्रमों को आप कहीं भी हो न्यूज ऑन एयर ऐप के जरिए सुन सकते हैं।
1: तो आज ही डाउनलोड करें
0: ऐप न्यूज ऑन एयर।
2: આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે સવારના બરાબર 8:50 થઈ છે. રજૂ કરીએ સંસ્કૃત શ્રી દૃષ્ટાંત ગુજરાતી વાર્તાલાપ મહાભારતનું ઓજસ્વી પાત્ર અર્જુન. રજૂઆત શ્રી એન જે વસાણી.
3: મહર્ષિ વેદવ્યાસનો મહાભારત ગ્રંથ તો ભારતના ગૌરવપૂર્ણ ઇતિહાસનું દર્શન કરાવનાર ઓજસ્વી ગ્રંથ છે. આ ગ્રંથમાં મુખ્યત્વે વીરરસ પ્રાધાન્ય રહેલો છે, એટલે અનેક વીર પુરુષોએ પોતાના પરાક્રમોથી કુરુક્ષેત્ર યુદ્ધનું મહાભારત એવું નામ કાયમ કર્યું. જેવું તેનું નામ છે તેવો જ મોટો ગ્રંથ છે. ઘટનાઓનો મહાપ્રવાહ છે અને અસંખ્ય પાત્રોનો મહાગાર છે. આ બધામાં શ્રીકૃષ્ણ અને અર્જુન, નર અને નારાયણ તો તેજસ્વી, ઓજસ્વી અને શેરમૌર પાત્ર ગણી શકાય. અર્જુનમાં રુજુતા, વીરતા, નિખાલસતા અને બુદ્ધિગમ્યતા જેવા સદગુણો ભારોભાર ભર્યા હતા. એ એટલો ઓજસ્વી હતો કે એનાથી છાત્ર તેજ પ્રગટ થયું. દ્રોણગુરુ પાસે પાંડવો અને કૌરવ સાથે સાથે અભ્યાસ કરતા હતા, છતાં પણ સૌથી અર્જુન વૈધો, કેમ કે એ અભ્યાસમાં એકાગ્રચિત હતો. એનું ધનુષ્ય હંમેશા ધર્મરક્ષા માટે તત્પર રહેતું હતું. ગાંડિવ તો અર્જુનના હાથમાં જ શોભે. એ વીર હતો, પરંતુ હૃદય દૌર્બલ્યથી પર ન હતો, અને એની આ અધુરપજ એને પૂર્ણ પુરુષોત્તમના શરણે લઈ ગઈ છે. અને એટલે તો ભગવાન કૃષ્ણે એમના જીવનરથનું સાર્થિત્વ સ્વીકાર્યું. અર્જુન જ કહી શકે, શિષ્યસ્તેહમ સાધી મામ ત્વામ પ્રપન્નમ. કૌમાર અવસ્થામાં શાસ્ત્રો ચલાવવામાં પારંગત અર્જુન વિદ્યા, પરાક્રમ અને રૂપમાં અજોડ હતો. તે ધનુર્ધર, પુરુષ વ્યાઘ્ર, પુરુષર્ષભ, સવ્યસાચી, ધનંજય અને અનગ હતો. પાંચાલના લોકો કહે છે, એષ કુંતી સુતઃ શ્રીમાન એષ પાંડવ મધ્યમઃ, એષ પુત્રો મહેન્દ્રસ્ય, કુરુ નામેષ રક્ષિતા. આ શ્રીમાન પુરુષ કુંતીનો પુત્ર છે, વચેટ પાંડવ છે, આજ ઇન્દ્રનો પુત્ર છે, આજ કુરુઓનો રક્ષક છે. એષ અસ્ત્રવિદુષાં શ્રેષ્ઠ, એષ ધર્મભૃતાં વરઃ, એષ શીલવતાં ચાપિ શીલ જ્ઞાન નિધિ પરઃ. આ શસ્ત્ર ચલાવનારોમાં શ્રેષ્ઠ છે, ધાર્મિકોમાં મુખ્ય, સુશાલિનોની શાલીનતા અને જ્ઞાનનો મહાસાગર છે. જેના ચહેરા પર શુદ્ધ ક્ષત્રિત્વની છાપ હતી, આખલાની ખૂંધ જેવા જેના ખભા હતા, વિશાળ છાતીને લોખંડના ભોગળો જેવા જેના હાથ હતા, સિંહના જેવી ચાર અને મહાસાગરના પ્રચંડ મોજા નિરંતર અથડાયા કરે તોય અચળ ઉભો રહે તેવા પર્વત સરખો તે ઓજસ્વી અર્જુન કુંતીનો ધીર વીર પુત્ર હતો. શૌર્ય, દ્યુતિ, વિનય, આપ્તજનો પ્રત્યે સદભાવ, માધુર્ય, ધનુષ્યની બાબતમાં જય અને પરાક્રમ, આ સર્વે ગુણોનો સમન્વય એટલે અર્જુન. અર્જુનનું ચરિત્ર લોકોત્તર છે. પોતાના સિદ્ધાંત માટે જે વિદ્રોહથી ડરતો નથી અને વખત આવે જીવની પણ પરવા ન કરતા શત્રુનો સામનો કરે છે, તે નાનપણથી વિદ્યાપ્રેમી હતો. વિદ્યા પ્રાપ્તિની ચાહનાથી જ તે ગુરુદ્રોણનો પ્રિય શિષ્ય બન્યો હતો. અર્જુનને પણ ગુરુદ્રોણ માટે આત્યંતિક પ્રેમ હતો. કુરુક્ષેત્રના મેદાન ઉપર તેને મોહ ઉત્પન્ન થયો તેનું એક કારણ પણ ગુરુદ્રોણ હતા. ગુરુદ્રોણાચાર્ય શિષ્યો પાસે ગુરુદક્ષિણા માગી દ્રુપદને પકડી બાંધીને લાવી આપો. ગુરુની આજ્ઞાથી કૌરવો, પાંડવો ગુરુ સાથે દ્રુપદના અહિચ્છત્રા નગર આવ્યા. દ્રુપદના સૈનિકો ગર્જના કરીને આવવા લાગ્યા અને અર્જુન ક્ષણ માત્રમાં બધાને પરાસ્ત કરવા લાગ્યો. દ્રુપદનો ભાઈ સત્યજીત અર્જુન સામે ભારે યુદ્ધ કરવા આવતા અર્જુને થોડી વારમાં સત્યજીતને પણ હરાવી દીધો. હવે દ્રુપદ પ્રબલ બાણોની વૃષ્ટિ કરે છે, પરંતુ પળવારમાં અર્જુન દ્રુપદના ધનુષ્ય તથા ધજાને કાપી નાખી, ઘોડાઓ તથા સારથીને વિંધી નાખી, ધનુષ્યને છોડી દઈ, તલવાર લઈ રથની ધૂસરી ઉપર ચડી રથમાં જઈ દ્રુપદને પકડી સિંહનાદ કર્યો. એવમ રાજન અહિચ્છત્રાપુરી જનપદાયુતા યુધિ નિર્જિત્ય પાર્થેન દ્રોણાય પ્રતિપાદિતા. આ પ્રકારે ધનંજયે જનપદ સહિત અહિચ્છત્રાપુરીને લડાઈમાં જીતી આચાર્ય દ્રોણને સોંપી દીધી. દ્રૌપદી સ્વયંવરમાં પણ શ્રીકૃષ્ણના સંકેતથી ઉઠી શ્રીકૃષ્ણ અને ગુરુ દ્રોણનું સ્મરણ કરી ક્ષણમાત્રમાં ધનુષ્યની દોરી ચઢાવી. સજ્જમ ચ ચક્રે નિમિષાંતરેણ સારાંશ જગરાહ દશાર્ધાન સંખ્યાન વિવ્યાદ લક્ષ્યમ નિપપાત તચ્ચ છિદ્રેણ ભૂમૌ સહસા અતિવિદ્ધમ. પાંચ બાણ લઈને લક્ષ્યને ભેદી નાખ્યું. લક્ષ્ય આખું વિંધાઈને એ જ ક્ષણે યંત્રના છેદમાંથી જમીન પર પડ્યું. તતો અંતરિક્ષ

મીડિયાવેવ 370.3 મીટર થી લઈ 810 કિલોહર્ટ્ઝ પર આ છે આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ. બરાબર 9 વાગે હિન્દી સમાચાર અને 9 વાગીને 5 મિનિટે અંગ્રેજી સમાચાર અમે રિલે કરીશું અમારા દિલ્હી કેન્દ્રથી.

0: Post, Mr. Shah said that through the establishment of the Brahmo Samaj, Raja Ram Mohan Roy awakened people against social superstitions. In IPL cricket, Gujarat Titans defeated Chennai Super Kings by 89 runs at the Narendra Modi Stadium in Ahmedabad last night. Today, Sunrisers Hyderabad will take on Royal Challengers Bengaluru. And that is the end of this news bulletin.
1: मीडिया वेव 370.3 मीटर से लेकर 810 किलोहर्ट्ज़ पर आज है आकाशवाणी नु राजकोट केंद्र अत्यारे सवारना 9:10 थी छे। अने हवे कार्यक्रमोनी रूपरेखा 9:15 मिनिटे फिल्म संगीत नो कार्यक्रम मनोरंजन 10:30 अतीतना ओवारे थी जेमा आजे कैलाश पंड्यानी देवीन शाह अने रामजी वाणियाए लीधेली मुलाकात सांभळी शकशो। बपोरे 11:00 થી 3 વાગ્યા સુધીના કાર્યક્રમો અમે રિલે કરીશું અમારા અમદાવાદ કેન્દ્રથી। 12:00 વાગે ગુજરાતી ગીતો, 12:30 વાગે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર જે અમદાવાદ કેન્દ્રનું પ્રદાન રહેશે। 1:10 માણી શકશું સુગમ સંગીત, 1:15 વાગે જય ભારતી અને 2:40 ગુજરાતી ગેરફિલ્મી ગીતો।

0: અમારી સાંધ્યકાલીન સભામાં 5 અને 10 મિનિટે વિવિધ ભારતી કાર્યક્રમ, 6 વાગે લોકગીતો, લોકગીતોના કલાકાર સલ્લાબેન ઠક્કર, 6:30 વાગે યુવવાણી જે રાજકોટ કેન્દ્રનું પ્રદાન રહેશે, જેમાં આજે સાંભળશું યુથ આઇકોન શ્રેણીમાં યુવા ધનની સફળતા પર મયુર દવેની મુલાકાત, પ્રસ્તુતિ પાર્થ જાની, નિર્માણ સુધીર દત્તા. 7:20 મિનિટે ગામનો ચોરો જે પણ રાજકોટ કેન્દ્રનું પ્રદાન રહેશે, બાગાયતી પાકોમાં કલમ રોપવાનું મહત્વ, આ વિશે સેન્ટર ઓફ એક્સલન્સ ફોર મેંગો તાલાડામાં બાગાયત અધિકારી શ્રી વિજયભાઈ બારડ સાથે પ્રશ્નોત્તરી, નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય કાનન છાયા અને વિરલ રાવલ. રાત્રે 8 વાગે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં, સ્પોટલાઇટ 9:15 મિનિટે દિલ્હી કેન્દ્રથી રિલે કરાશે. વિવિધ ભારતી કાર્યક્રમ આપ સાંભળશો 9:30 વાગે, આજ કે ફનકાર 10 વાગે, 6 ગીત અને 10:30 વાગે ઢલતી જાય રાત. મિત્રો, આ હતી માહિતી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. અને હવે હવામાન સમાચાર. હવામાન ખાતાની આગાહી મુજબ આવતા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે. ઉત્તર તથા દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે વસતા માછીમાર ભાઈઓ માટે આવતા 24 કલાક દરમિયાન ચેતવણીની કોઈ સૂચના નથી. હવામાન સમાચાર પૂરા થયા.
1: શ્રોતા મિત્રો, આકાશવાણીની આપની પ્રિય ચેનલો હવે આપના સ્માર્ટફોનમાં પણ. આકાશવાણી દ્વારા રેડિયો શોખીનો માટે એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે. આ એપ આપના એન્ડ્રોઇડ કે આઈફોન પર મેળવી આકાશવાણીની 8 ચેનલો હવે 24 કલાક સાંભળી શકશો. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી આ એપ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે. આકાશવાણીની એફએમ ગોલ્ડ, એફએમ રેઇનબો, વિવિધ ભારતી ઉપરાંત પ્રાદેશિક ચેનલો AIR ગુજરાતી, ઉર્દુ, મરાઠી, પંજાબી અને મલયાળમ પણ. આ તમામ ચેનલો અમારી વેબસાઇટ www.allindiaradio.gov.in પરથી પણ આપ મેળવી શકો છો. તો હવે વિશ્વના કોઈ પણ ખૂણે હોવા આપની સાથે સદાય રહેશે આકાશવાણી.

0: આકાશવાણી રાજકોટનું ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના હવે આપ માણી શકશો યુટ્યુબ પર.
1: પહેલા પહેલા જુગમાં રાણી તું હતી પોપટી.
0: યુટ્યુબ માં સર્ચ કરો ઓલ ઇન્ડિયા રેડિયો રાજકોટ અને આકાશવાણી રાજકોટની ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આનંદ લો

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે સવારના 9:15 થઈ છે. રજૂ કરીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. મિત્રો, દર વર્ષે મે મહિનાના છેલ્લા શુક્રવારે ઇન્ટરનેશનલ રોડ ટ્રીપ ડે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો હેતુ માત્ર લાંબી ડ્રાઈવ કે પ્રવાસ કરવાનો નથી, પણ જીવનની દોડધામમાંથી થોડો વિરામ લઈને રસ્તાઓ સાથે, પ્રકૃતિ સાથે અને પોતાના લોકો સાથે સમય પસાર કરવાનો છે. આ રોડ ટ્રીપ એટલે માત્ર એક સ્થળેથી બીજા સ્થળે જવું નહીં, પરંતુ રોડ ટ્રીપ એટલે રસ્તામાં બનતી યાદો, અચાનક મળતા દ્રશ્યો, રસ્તાના કિનારાની ચા, મનગમતા મિત્રો અને સફરની મજા. તો મિત્રો, જીવન એક સફર છે. કોઈ માટે મંજિલે સુધી પહોંચવાનો રસ્તો, તો કોઈ માટે રસ્તામાં મળતા લોકો, લાગણીઓ અને યાદોની પાંખો. તો આજની અમારી આ સંગીતમય સફરમાં આજે આપણે સાંભળવાના છીએ સફર શબ્દને સ્પર્શતા કેટલાક સુંદર ગીતો. સાંભળીએ તમાશા ફિલ્મનું ગીત, લકી અલીનો સ્વર, એ આર રહેમાનું સંગીત, ઇરશાદ કામિલની ગીત રચના.

મનોરંજનમાં આજે આપ સાંભળી રહ્યા છો સફર શબ્દ આધારિત કેટલાક ગીતો. સાંભળી અંદાઝ ફિલ્મનું ગીત, કિશોર કુમારનો સ્વર, શંકર જયકિશનનું સંગીત, હસરત જયપુરીની ગીત રચના.

1942 લવ સ્ટોરી આ ફિલ્મનું ગીત સાંભળી રહ્યા હતા. શિવાજી ચટ્ટોપાધ્યાયનો સ્વર હતો, આર ડી બર્મનનું સંગીત, જાવેદ અખ્તરની ગીત રચના. મનોરંજન કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી.

0: ચાલ્યા પપ્પા? આ ફાઇલ લઈને?
1: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
0: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
1: શું વાત કરે છે?
0: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: આંખો કી ગુસ્તાખી, આ ફિલ્મનું ગીત સાંભળીએ. જુબિન નોટિયાલનો સ્વર, ગીત અને સંગીત વિશાલ મિશ્રા.

સફર. મિત્રો, આજે ઇન્ટરનેશનલ રોડ ટ્રીપ ડે છે અને આપ સાંભળી રહ્યા છો મનોરંજનમાં સફર શબ્દના આધારિત કેટલાક ગીતો. મિત્રો, સફર માત્ર રસ્તો નથી હોતા, ક્યારેક એ પોતાના અંદર સુધી પહોંચવાની રીત પણ બને છે. પગ ચાલતા રહે છે, પણ ખરેખર તો સાથે યાદો પણ મુસાફરી કરે છે. કેટલાક લોકો સફરમાં થોડા સમય માટે મળે છે, પણ એમની યાદ આખી જિંદગી સાથ આપે છે, અને કેટલાક લોકો આખી જિંદગી સાથે રહીને પણ અજાણ્યા જ રહી જાય છે. આવો સાંભળીએ આપકી કસમ ફિલ્મનું આવું જ કંઈક ગીત, સ્વર કિશોર કુમાર, આનંદ બક્ષીની ગીત રચના, આર ડી બર્મનનું સંગીત.

0: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
1: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
1: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે. માનનીય પ્રધાન

0: મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
1: આકાશવાણી રાજકોટ પરથી આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ મનોરંજન, જેમાં આજે ઇન્ટરનેશનલ રોડ ટ્રીપ ડે નિમિત્તે સફર શબ્દ આધારિત કેટલાક ગીતો સાંભળીએ. બાગી 2 ફિલ્મનું ગીત, સુબિન નોટિયાલનું સ્વર, મિથુનું સંગીત, સઈદ કાદરીની ગીત રચના.

0: બાકી ફિલ્મ ગીત આપ સાંભળી હતા સુબીર નોટિયાલનો સ્વર હતો. મનોરંજન કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી, જેમાં આજે સફર શબ્દ આધારિત કેટલાક ગીતો.
1: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
2: કચેરીએ દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
1: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
2: ફોન થી શું થાય?
1: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
2: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

કિશોર કુમારનું સ્વર સાંભળી રહ્યા મુનિમજી ફિલ્મમાં સાહિર લુધિયાનવીની ગીત રચના એસ ડી પરમનનું સંગીત. મિત્રો, ક્યારેક ટ્રેનની બારી પાસે બેઠા બેઠા પાછળ દોડતા ઝાડો જોતા જોતા મન પણ વર્ષો પાછળ દોડી જાય છે અને સમજાય છે કે સમય પણ એક અજબ મુસાફિર છે. અને એટલે જ જીવનની સૌથી સુંદર વાત કદાચ એ જ છે કે અહીં કોઈ કાયમી મુસાફર નથી. બસ કોઈને કોઈ સ્ટેશન પર ઉતરી જવાના છે, એટલે જ્યાં સુધી સાથે હોઈએ સ્નેહથી સંગીતથી અને સ્મિતથી સફર જીવવી જોઈએ.

મનોરંજન કાર્યક્રમના અંતમાં સાંભળીએ ઝાલિમ ફિલ્મનું ગીત, સુરેશ વાડકર, કવિતા કૃષ્ણમૂર્તિ અને વિનોદ રાઠોડનો સ્વર, અનુ મલિકનું સંગીત, સિકંદર ભારતીની ગીત રચના.

મિત્રો, સફર શબ્દ આધારિત કેટલાક ગીતો મનોરંજનમાં આપ માણી રહ્યા હતા. સફર શબ્દમાં જ કેટલી ફિલોસોફી છુપાયેલી છે. સ એટલે સપના, ફ એટલે ફેરફાર અને ર એટલે રસ્તા. સપનાઓથી શરૂ થઈ રસ્તાઓ સુધી પહોંચતી અદ્ભુત કહાનીને જ કદાચ સફર કહી શકાય. તો મિત્રો, આજે ઇન્ટરનેશનલ રોડ ટ્રીપ ડે નિમિત્તે મનોરંજનમાં આપ સાંભળી રહ્યા હતા સફર શબ્દ આધારિત કેટલાક ગીતો. એક સુંદર વિચાર કહે છે કે સમટાઈમ્સ ધ બેસ્ટ થેરપી ઇઝ અ લોંગ ડ્રાઈવ, ગુડ મ્યુઝિક એન્ડ ઓપન રોડ્સ. અને કદાચ એ સાચું પણ છે, કારણ કે રોડ ટ્રીપ આપણને શીખવે છે કે જીવનમાં હંમેશા મંજિલ જ મહત્વની નથી હોતી, રસ્તાઓ પણ ઘણું શીખવી જાય છે. તો મિત્રો, આજે ઇન્ટરનેશનલ રોડ ટ્રીપ ડે નિમિત્તે સમય મળે તો એક નાની ડ્રાઈવ પર જરૂર નીકળી જજો, કારણ કે કેટલીક ખુશીઓ જીપીએસમાં નહીં પણ રસ્તાઓમાં છુપાયેલી હોય છે. અને હવે આ કાર્યક્રમ કરીએ અહીંયા સમાપ્ત.

0: આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે સવારના 10:30 થયા છે. રજૂ કરીએ કાર્યક્રમ અતીતના ઓવારેથી, જેમાં કૈલાસ પંડ્યાની દેવિન શાહ અને રામજી વાણિયાએ લીધેલી મુલાકાત. પરંતુ એ પહેલા કેટલીક જાહેરાત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14

0: વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: બેન, નોકરી મળી ગઈ.
2: અરે વાહ, અભિનંદન. હવે બહુ બધી શોપિંગ.
1: હા, નવો મોબાઈલ, જીન્સ, જેકેટ.
2: ખૂબ રાજકુમાર, સેલરી ની પહેલા જ ખર્ચા.
1: ઇન્સ્ટન્ટ લોન પણ તો મળે છે.
2: પહેલા બજેટ બનાવતા શીખ, પછી ખર્ચો કર.
1: પણ બેન,
2: જો કમાણી નો એક ભાગ હંમેશા બચાવવો, પણ પાર્ટી દેવાથી નહીં બચે તું.
1: હા બેન, પાર્ટી મારી, બજેટ તમારું.
2: અચ્છા,
3: RBI કહે છે,
4: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
5: શબ્દની અને અવાજની દુનિયાના મિત્રો, ઝલક કાર્યક્રમ અંતર્ગત આપણે મળીએ છીએ અલગ અલગ વ્યક્તિને, એમની અલગ અલગ ઓળખાણ સાથે, અલગ અલગ પહેચાન સાથે. અને આ એક વિશેષ વ્યક્તિઓની મુલાકાતના આ કાર્યક્રમની અંદર તમે ઘણા એવા મહાનુભાવોને મળી ચૂક્યા છો કે જેમની જીવન પર્યંતની યાત્રાના ફળ સ્વરૂપે એમના પાસેથી, જેમના મોઢેથી બોલાયેલા શબ્દો અને એ દસ્તાવેજી પુરાવો અમે આકાશવાણી રાજકોટ દ્વારા આપના સુધી પહોંચાડ્યા છે. એ વ્યક્તિની વાત સાથેના આપણા આકાશવાણી રાજકોટ સાથે પણ સંકળાયેલા છે શ્રી રામજીભાઈ વાણિયા. જ એમના વિશે વાત કરે અને પછી આપણે એમને મળીએ, આટલું રહસ્ય રહેવા માંગુ છું.
6: જોકે કૈલાસભાઈને પ્રશ્ન કરવાનું તો મારું ગજું નથી, પણ મારા મોરબી તરીકે મેં એમને પહેલી વાર જોયા નટમંડળના કાર્યાલયમાં. કંઈક અંબલાલભાઈને કંઈ ચર્ચા કરતા હતા મેનાના કોસ્ચ્યુમની, એ મને બરાબર ખબર છે. અને જશવંતભાઈએ મને ચિઠ્ઠી લખી દીધેલી કે તું ત્યાં જા, કૈલાસભાઈ મળશે, દીનાબેન મળશે. અને મેં એમને પ્રથમવાર તખ્તા ઉપર નીલાંબર તરીકે અને બીજે દિવસે મેના ગોળઝરીમાં બાદશાહ તરીકે જોયા.
5: એ નામ એટલે કૈલાશ પંડ્યા. દોસ્તો, કૈલાશભાઈ પંડ્યા એટલે ગુજરાતી રંગભૂમિનો એક ઇતિહાસ સાથે સંકળાયેલું એક આખું પ્રકરણ, એક ચેપ્ટર. તો આજે મળીએ છીએ કૈલાશભાઈને અને કૈલાશભાઈને જ પૂછીએ કે કૈલાશભાઈ, નાટક સાથેનો તમારો એક અદ્વિતીય પ્રેમ, નાટક પ્રત્યેની તમારી ભાવના, અને નાટકમાં તમે જ્યારે કદમ રાખ્યા એ વખતની ગુજરાતી રંગભૂમિની સ્થિતિ, આજે પણ તમે જ્યારે ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલા છો તો એ ગુજરાતી રંગભૂમિનો તખતો અને તમારા જીવનના સંસ્મરણો, આ વિશે અમને થોડી વાત કરો.
7: બહુ લાંબી વાત થશે ભાઈ,
5: શું વાંધો નહીં,
6: યાત્રા બહુ લાંબી છે
7: સાથે. પણ હું

0: મારા જીવનના તબક્કા હું કરું છું અને તબક્કાવાર થોડી થોડી એની વાત કરું છું. મારો જન્મ મહુવામાં, મારું શિક્ષણ મુંબઈમાં, અને મુંબઈમાં જ્યારે હું ભણતો હતો ત્યારે ભાંગવાડી થિયેટર એટલે દેશી નાટક સમાજને સિનેમા ફિલ્મો એનું આકર્ષણ વધારે અને એ જોવાની તકો પણ ઘણી મિત્રો અને વડીલો દ્વારા. એટલે સારી સારી ફિલ્મો જોવાની એ વખતે ન્યૂ થિયેટર્સ પ્રભાત ને એની ફિલ્મો જોવાના મારા વડીલો સાથે મને લઈ જતા અને નાટકમાં પણ એ વખતે જે નાટકો થતા હતા પણ એ વખતે જે ફણગો ફૂટ્યો એ પીપલ્સ થિયેટર એટલે લોકનાટ્ય સંઘ એ 43-44 સાલ અને નવો શરૂ થાય ત્યારે એના મુખ્ય ગુજરાતના નાટ્યકાર એ જશવંતભાઈ ઠાકર હતા અને એમણે ચંદ્રવદન મહેતાનું આગગાડી કરીને નવું જ નાટક એક વખતે લખાયેલું એ તૈયાર કરેલું. એમાં એ પોતે ભજવતા મુખ્ય પાત્ર દીનાબેન હતા અને હું તો એક નવા નિશાળિયા તરીકે જશવંતભાઈ પાસે ગયો હતો કે ઊભો રહે અહીંયા પ્રોમ્પ્ટિંગ કર, આ ઝાડું કાઢ, આને ચા આપી આવ, આને પાણી આપ, આ એ કામથી શરૂ કર્યું. પણ મને મોહ શું હતો એનો કે એ આગગાડી નાટકમાં એક પ્લેટફોર્મનો સીન આવે. હવે પ્લેટફોર્મના સીનમાં મુંબઈના એ વખતના દરેક સાક્ષરો લેખકો ભાગ લે, ચંદ્રવદન મહેતા, જ્યોતિન્દ્ર દવે, ધનસુખલાલ મહેતા, ભાનુશંકર બાદરાયણ, જમ્મુભાઈ દાણી અને બીજા ઘણા લેખકો જે વખતના. તો મને પ્રલોભન એ લેખકોના દર્શન કરવાનો, એની પાસે રહેવાનો અને એ આ નાટકનું નિમિત્ત. એટલે આ પ્રોમ્પ્ટર તો પ્રોમ્પ્ટર ને ઝાડુવાળા તો ઝાડુવાળા તરીકે જશવંતભાઈની સાથે હું રહ્યો અને એ પછી એમણે બીજું નાટક બી શિષ્યનું કર્યું નર્મદ, એમાં એકાદો નાનકડું પાત્ર આપ્યું પણ મુખ્ય તો પડદા બાંધો, સેટિંગો લઈ આવો, કપડાં લઈ આવો, આ કરો તે કરો, એ જ આખી શરૂઆત. એ પછી જે 45 સાલમાં જે મને પાછું એ જે નાટ્ય લેખકો અને સાહિત્ય સાથે મારો જે ઘરોબો હતો એમાં એક બીજી જે તક મળી એ અલ્લાબેલી નાટક ઊભું કરવાની. પીપલ્સ થિયેટરમાં આપણે મૌલિક નાટકો તરફ પહેલેથી જ, અને મને પણ રસ એટલો જ કે ગુજરાતનું એક આગવું નાટક અને એનું નાટ્ય સ્વરૂપ આપણે ઊભું કરવું છે. અને ચંદ્રવદન મહેતા એ માટે લડતા હતા તો એની સેનામાં આપણે દાખલ થવાનું. એટલે 45 સાલમાં જ્યારે આપણે આઝાદીની લડત ચાલતી હતી ત્યારે નાટક દ્વારા કંઈક આપણે આ કંઈક કરીએ. એટલે ગુણવંતરાય આચાર્ય જેને બધા ગુરુજી કહેતા,
1: ગુરુજી
0: એટલે અમે ઓપેરા હાઉસમાં પીપલ્સ થિયેટર ચલાવીએ અને ગુરુજીની ઓફિસ મોજ મજાનું આનું છાપું નીકળતું એ ત્યાં ગીરગામમાં સેન્ટ્રલ સિનેમા પાસે. એટલે 4 વાગે હું એક મારા મિત્ર જમન ચંદારણા 2 જણ જઈએ ગુરુજી પાસે ચા પીએ અને એમને મૂળું માણેક ને જુદો માણેક તો નિમિત્ત હતા, વાર્તા હતી, પણ એમણે અંગ્રેજોની સામે બળવો કરેલો અને એ વખતે આ અંગ્રેજો સામે ક્વિટ ઇન્ડિયાની મુવમેન્ટ ચાલતી હતી. એટલે એને જોડીને અંગ્રેજો સામે જેટલું બોલી શકાય એવું નાટક લખાવું એ પર્પઝ હતો. એટલે 2 પાના લખી આપે, 3 પાના લખી આપે, એ 5-6 વાગે લઈ જઈએ, 7 વાગે 8 વાગે બધા કલાકારો આવે, જશવંતભાઈ ને આપીએ, જશવંતભાઈ બધાને પાઠ આપે, બધા મોઢે કરે અને વળી પાછું. આ રીતે એક પ્રોસેસ લેખક, દિગ્દર્શક અને કલાકારો ભેગા મળીને એક નાટક ઉત્પન્ન કરે છે અને એ જ સારું ને સાચું નાટક બને છે. એ અનુભવ મને 45 સાલમાં ગુણવંતરાય આચાર્યની જોડે કામ કરતા કરે. પછી 47-48 પછી અમે બધા અહીંયા અમદાવાદમાં આવ્યા કારણ કે એ વખતે એવું નક્કી થયું કે જો ગુજરાતનું નાટક, આગવું નાટક આપણે ઊભું કરવું હોય તો આપણે ગુજરાતમાં રહેવું છે. જી, મુંબઈ એ સ્થાન આપણું નથી. ગુજરાતમાંથી જ ગુજરાતી લેખક દ્વારા ગુજરાતી

0: એવું વાતાવરણ. અને પ્રેક્ષક પણ એવો જ કે જે પહેલા અમારે ટિકિટો વેચવા સોના બજાર ને કાપડ બજાર ને એના ત્યાં ફરવા જતું હતું, એ લોકો ટિકિટો લેવા માટે પ્રેમાભાઈ હોલ પર આવતા થયા. અને એ પછી ત્યાં લોકનાટ્ય સંઘમાં પણ સીતા અને બીજા નાટકો કર્યા. એ દરમિયાન એ જે પ્રેમાભાઈ હોલ છે ત્યાં ગુજરાત વિદ્યાસભા ઓફિસ કચેરી અને બધું ત્યાં ચાલતું હતું. ત્યાં રસિકભાઈ પરીખ અમારા વડીલ બહુ જ્ઞાની વિદ્વાન માણસ, એમને માયાળુ માણસ, એમણે જોયું કે આ છોકરાઓ મહેનત સખત કરે છે, એનામાં શક્તિ પણ ઘણી છે, પરંતુ એને ચેનલાઇઝ એક દ્રષ્ટિકોણ નથી, શું કરવું હવે પછી શું કરવું કેમ કરવું એ નથી. એટલે એ અમને બોલાવતા અને નાટ્ય શિક્ષણની અગત્ય સમજાવતા કે તમે જે કરો છો એ જો તમારી પાસે નાટ્ય શિક્ષણ હોય, નાટ્યશાસ્ત્રનું, સ્ટેનિસ્લાવસ્કીનું, વેસ્ટર્ન થિયેટરનું, આપણું, એનું જો તમારી પાસે બેઝ હોય તો આનાથી તમે અદ્ભુત કામ કરી શકો. એટલે ત્યારે વિદ્યાસભાએ નાટ્ય વિદ્યા મંદિરની સ્થાપના કરી. એ મારી દ્રષ્ટિએ આપણી પહેલી એકેડેમી, નાટ્ય શિક્ષણ આપનારું ગુજરાતનું પહેલી સંસ્થા, વડોદરા યુનિવર્સિટી પછી થઈ, એમાં નાટ્ય શિક્ષણ પછી થયું. મુંબઈમાં નહોતું કોઈ ઠેકાણે, અને મને લાગે છે ભારતમાં નહોતું ક્યાંય. આ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા અને એ બધું પછી થયું. ગુજરાતની પહેલી ઓલ ઓવર ઇન્ડિયામાં મારી દ્રષ્ટિએ નાટ્ય વિદ્યા મંદિર ગુજરાત વિદ્યાસભા, એની અંદર સારા લેખકો, સારા કલાકારો બધા ભેગા થતા. અને રસિકભાઈએ એમના પરમ મિત્ર જયશંકર સુંદરીને વિસનગર દુકાન કરતા હતા, બધું નાટક છોડીને એમાંથી બોલાવ્યા. એટલે અમે તો એટલા સદભાગી હતા કે બે વિદ્વાન, એક કલાકાર અને એક વિદ્વાન લેખક, એનો અમને સહારો મળ્યો. અને પછી બે વર્ષ નાટ્ય વિદ્યા મંદિરમાં જે શિક્ષણ પ્રાપ્ત થયું અને જે નાટકો થયા એને કારણે રસિકભાઈને અને જયભાઈને ઉત્સાહ આવ્યો કે આ છોકરાઓને એક મંડળમાં બાંધી દઈએ અને સતત પ્રવૃત્તિ કરીએ તો આપણું પોતાનું ગુજરાતનું થિયેટર ઉભું થાય, ગુજરાતના સારા કલાકારો ઉભો થાય. અને
1: એ વખતના કૃષ્ણભાઈ કયા નાટકો ખાસ તમને યાદ કરો?
0: નાટ્ય વિદ્યા મંદિરમાં તો જે ભાસ નાટક પેલો ઉરુભંગ અને બીજું એક હતું, એ બે ભાષણા કર્યા હતા. પછી ઇપ્સનના બે એક નાટકો, લેડી ફ્રોમ ધ સી અને બીજું એક કર્યું
2: હતું, મને યાદ હતું બાહુભાઈ હંસી કરેલું,
0: એ લોકનાટ્ય. એટલે અમારી પાસે જે મૌલિક જેટલા નાટકો મળ્યા કરતા, પણ ન મળે તો બેસી ન રહેતા. પછી શેક્સપિયરનું કરીએ, મૌલ્યનું કરીએ, ઇપ્સનનું કરીએ, અમારી ટ્રેનિંગને માટે.
1: બરોબર,
0: એ બધા નાટકો હતા એ કલાકારોની ટ્રેનિંગને માટે, પણ ઉત્તમ કક્ષાના નાટકો, સાહિત્યની સાથે જોડાયેલા નાટકો. એટલે એ પછીનું હવે પગથિયાની વાત કરું તો એ નટમંડળનું સ્ટેજ. તે નટમંડળમાં એક સ્વપ્ન હતું, બધા સ્વપ્નો સેવી માણસો હતા, સ્વપ્ન દ્રષ્ટાઓ હતા, જશવંતભાઈ, દીનાબેન, જયશંકરભાઈ, રસિકભાઈ માર્ગદર્શક તરીકે. પણ એમને એટલી સુવિધા કરી આપી કે એક મકાન સારાભાઈ ફેમિલી તરફથી અમને આપવામાં આવેલું, સારાભાઈ ફેમિલી તરફથી થોડીક આર્થિક મદદ પણ કરવામાં આવી હતી, પણ સંચાલન બધું વિદ્યાસભાનું. તો અમે બધા સાથે રહેતા, જેને રેસિડેન્શિયલ કંપની આપણે કહીએ છીએ, કે જે દેશી નાટક સમાજની ટ્રેડિશન હતી અને બીજે પશ્ચિમમાં પણ એ જાતની કળા એ પદ્ધતિ હતી, એવી રેસિડેન્શિયલ કંપની જે એમેચ્યોર એટલે આ શોખીનોની આ પહેલી કંપની, એ નટમંડળ બધા કલાકારો સાથે રહે. અને એનું સવારથી એનું શિક્ષણ શરૂ થાય સંગીતનું, એના માટે ચંપકલાલ નાયક કરીને ભાતખંડી વિદ્યાલયને આવતા, નૃત્યનું, પછી અભિનયનું, એ બધું સવારના પરમાં બધું ટ્રેનિંગ ચાલે, બપોર પછી રિહર્સલ છે, રીડિંગ છે ને એ બધું ચાલે, સાંજના પછી પ્રોડક્શન અંગેની બધી તૈયારીઓ ચાલે. એમ સતત 24 કલાકનું આખું
1: સાયકલ.
0: અને એ પ્રયોગ જે થયો એ વખતે 51, 50, 51, 52 તેપણમાં, તો એ પણ બહુ જ આઉટસ્ટેન્ડિંગ વસ્તુ હતી. ગુજરાતી થિયેટરનું હું સુવર્ણકાળ હજી સુધી કહું છું કે એ સમય હજી સુધી આવ્યો નથી. ભલે આપણી પાસે અત્યારે પ્રેક્ષકો છે, કલાકારો છે, આ છે, પણ આ રીતની દ્રષ્ટિ સાથે કામ કરનારું જૂથ જેને કહીએ એવું એ વખતે જે હતું.

0: અત્યારે પણ આપણી પાસે છે નથી. સાથે
1: એ વખતે નટમંડળના યાદગાર નાટકોમાં કેલેશ્વર
0: શરૂઆત એ એક પ્રોસેસ હતી જે મેં તમને કહ્યું ને કે જ્યાં સ્વપ્ન આપણું પોતાનું નાટક જેમાં આપણો આપણે સંસ્કૃતિ આમ ઉભર્યા કરે જેમાં આપણા પોતાના પ્રોબ્લેમ્સ હોય એ રીતના એ નાટક એ આખી દિશા તરફ અમે જતા હતા. એટલે તાત્કાલિક તો કોઈ અમારી પાસે નાટક નહોતું એટલે વિરાજ હોવ શરદ બાબુનું એ પહેલું એનું નાટક હતું. પછી બી મેના ગુર્જરીએ એક 8 પાનાની નાની નાટિકા રસિકભાઈએ લખી એ અમારા હાથમાં આવી અને અમે જોયું કે આને આપણે સરસ રીતે નાટક ન એમાં આપી તો રસિકભાઈ ત્યાં હાજર જ હતા એમની જોડે ચર્ચાઓ થાય અને પછી અમારી ત્રિપુટી ગણાતી હતી એ વખતે હું દીનાબેન અને રસિકલાલ ભોજક રસિકલાલ ભોજક ઉત્તમ કલાકાર સંગીત નિયોજક મારી દ્રષ્ટિએ હજી સુધી ગુજરાતમાં એવો થયો નથી. એને રેડિયો દ્વારા જેટલું પ્રોત્સાહન મળ્યું છે અને એને જેટલું કામ કર્યું છે એટલું હજી સુધી કોઈ સંગીત દિગ્દર્શકે કર્યું નથી. તો એ અમારા 3 જણા સાથે બેસીએ અહીંયા આ લોકગીત જામે એવું છે પનિયારીઓ જાય છે તો સોના ઈંડોણી રૂપાભાઈ ચલો મૂકી દો અહીંયા આગળ તો સરસ મજાની તરજ કરે રસિકભાઈ એની પર નૃત્ય અમે લોકો ગોઠવીએ ને એ પ્રમાણે ક્યાં ક્યાં શું છે. પછી મેના ગુરુજીનો જે ગરબો છે એને અમુક અમુક ટુકડામાં કયા કયા દ્રશ્યમાં વહેંચવો અને એ વખતે જે એ તબક્કા પહેલા જે નાટ્ય વિદ્યા મંદિરના તબક્કામાં બીજો જે મને ને દીનાબેનને ફાયદો થયો એ વખતે સુધાબેન દેસાઈ રમણલાલ વસંતલાલ દેસાઈના દીકરી એ રસિકભાઈના માર્ગદર્શન હેઠળ ભવાઈનું PhD કરતા હતા એનું રિસર્ચ કરતા હતા. એ નિમિત્તે સુધાબેન હું અને દીનાબેન 3 જણા ગામડાઓમાં ફરતા ભવાઈઓ જોતા અને એ ભવાઈની કળા એનો ઉપયોગ આમાં થવો જોઈએ મેનામાં. એટલે એ દ્રષ્ટિએ જે લોક મેના ગુરુજીનો જે લોક ગરબો મળ્યો એને જુદા જુદા જુદા પહેલાની અંદર વહેંચી દ્રશ્યોમાં અને ભવાઈના સ્વરૂપમાં એનો ઉપયોગ કર્યો. મારી દ્રષ્ટિએ એ જે સર્જન હતું એ એકદમ સર્વાંગ સંપૂર્ણ હું તો એમ કહું એ રીતે કારણ કે નાટ્યશાસ્ત્રની જે શૈલી છે સૂત્રધાર જે ઇન્ટ્રોડક્શન કરે એનો જે પૂર્વરંગ બાંધે એ બધું અંદર હતું ત્યાંથી શરૂઆત હતી. દરેક રસ અંદર જુદા જુદા શૃંગાર કરુણ વીર બધા આવતા હતા અને દરેક કલાકારો પ્રાણસુખ નાયક છે બહુ સરસ રીતે માણસે જેમ જયશંકરભાઈ આપણી રંગભૂમિમાં ગોઠવાઈ ગયા મોડર્ન રંગભૂમિ એવો બીજો કલાકાર ઉમદા કલાકાર એ પ્રાણસુખ નાયક એણે પણ પોતાની જાતને એ સ્ત્રી પાત્ર કરતા પણ અહીંયા પુરુષ પાત્રને બધું સારી રીતે કરતા અને એ નાટક સારું થયું. એ પછી જે ટ્રેનિંગ માટે વળી પાછા ઇપ્સરનું નાટક કે ભાસનું નાટક કે અમે લોકો કર્યું પણ એની પછીનું નેક્સ્ટ સ્ટેજ જે આપણા ગુજરાતનું નાટકનું સર્જન કરવાનું એ હતું પછી મિથ્યાભિમાન. એ દલપતરામનું જૂનું નાટક પરંતુ એમાં એ જે કેરેક્ટર હતી આખી અને એને લખ્યું હતું સારું આમ તો નાટકના રૂપમાં જ હતું પરંતુ અમે જેની રજૂઆત જે કરી એ વખતના પ્રેમાભાઈ હોલમાં જે ખુરશીઓ હતી એ જકડાયેલી ખુરશીઓ નહોતી મોબાઈલ હતી હરી ફરી શકે એટલે અમે સ્ટેજ પર ઓડિયન્સની ખુરશીઓ મૂકી આજુબાજુ ખુરશીઓ ગોઠવી અને વચમાં સ્ટેજ જેમ હવાઈમાં ચારે બાજુ લોકો બેસે એટલે એ જે બીજો તબક્કો જે મેના ગુરુજીમાં અમે ન કરી શકું એ રજૂઆતમાં એ મિથ્યાભિમાનમાં કર્યું અને એ રીતે મિથ્યાભિમાનને સંગીત નૃત્ય હાસ્ય ને એ બધાથી એ કરી ને બીજા તબક્કાનું નાટક ગુજરાત એ મિથ્યાભિમાન એ પછીનો ત્રીજો તબક્કો હતો જે બહુ જ જે સ્વપ્ન રોળાઈ ગયું એમ કહીએ ચાલે એ રસિકભાઈ ખાસ અમારા માટે શર્વિલક ને એ શર્વિલક જો જયશંકરના દિગ્દર્શનની છે આ કલાકારો સાથે એ તબક્કે થયું હોત તો આપણે એ વખતે છાતી ઠોકીને કહેત કે ગુજરાતનું આ મોડર્ન પ્લે શર્વિલક એ જૂનું નાટક નથી આજનું નાટક છે પ્રજાનું નાટક છે પ્રજા કે નું કૌવત બતાવતું એવું નાટક છે એ અમે બતાવી શક્યા હોત પણ હવે વિધિવશાત આખું એ સ્વપ્ન પૂરું ન થયું, પણ આ તબક્કામાં એ સમયે અમે કામ કર્યું.
1: કૈલાશભાઈ, આટલી બધી આપની વાત એ સાથે મને એક વાત યાદ આવે છે કે જે તમે કહ્યું કે એક ચોક્કસ પ્રકારની ટ્રેનિંગ નાટક માટે હોય અને ગુજરાતે પહેલ કરી, તમને શું લાગે છે કે આજનું ગુજરાતનું નાટક એક તમારી અનુભવી દૃષ્ટિએ અત્યારે ક્યાં આવીને ઊભું છે અને ક્યાં જશે, આપને શું લાગે છે?
0: ના, હું પોઝિટિવ છું ભાઈ. અત્યારે પણ જે નાટકો થાય છે, મુંબઈમાં થાય છે કે અમદાવાદમાં થાય છે કે બીજે બહાર થાય છે, એ નાટકોમાં કલાકારોનો દોષ નથી. કલાકારો ટ્રેન થયેલા હોય છે, એ પોતાને જેટલો અભિનય આપવો હોય, જેટલે પોતાની શક્તિ પ્રમાણે ટ્રેન, એટલે બીજાની સ્કૂલમાં ન ગયો, નેશનલ સ્કૂલમાં ન ગયો, કશું, પણ એને મહેનત કરી છે. એ પોતે પોતાની દ્રષ્ટિ પ્રમાણે પોતાનું પાત્ર સર્જવાની કોશિશ કરે છે, બરાબર છે? એટલે એ કલાકારો છે, પ્રેક્ષક છે, પણ દ્રષ્ટિ નથી. જે સર્જક જે છે, જે પ્રોડ્યુસર કે જેને જે કહેતા હોતા નહીં, એની પાસે દ્રષ્ટિ નથી. કારણ કે હવે એ બધું આખું વ્યાપારીકરણ થઈ ગયું, એટલે આવી રીતનું નાટક કરવું એક સાહસ થઈ જાય, અને સાહસ કોઈ અત્યારે કરી ન શકે.
1: ના, પણ એક સામાન્ય રીતે કૈલાશભાઈ, ઘણી એક આપણે કહેતા સાંભળીએ છીએ, ઘણા કલાકારોને કહેતા સાંભળીએ છીએ, ડિરેક્ટરને કહેતા સાંભળીએ છીએ કે અત્યારના ઓડિયન્સની આ ડિમાન્ડ છે. મને એમ લાગે છે કે આ બિલકુલ વાહિયાત અને ખોટી વાત છે, બિલકુલ ખોટી વાત છે. એક સજાગ, કોઈ પણ લેખક અથવા કોઈ ડિરેક્ટર, કોઈ એક્ટર, તો ગુજરાતને આ કરવું હોય તો આપને નથી લાગતું કે અત્યારે જે શિક્ષણો થાય છે, એકેડેમીઓ કામ કરે છે, પણ એમાં કોઈ એવી પદ્ધતિ હોવી જરૂરી છે? એક અનુભવી એક્ટર તરીકે આપને શું લાગે છે કે એક કલાકાર પોતાને મેળે સંઘર્ષ કરીને આવે એ જુદી વાત છે, એ તો એક એને પોતાને આપબળે સ્વયંપૂર્ણતાથી કરવું છે કામ, એટલે આવે. પણ આવી વ્યક્તિને ચોક્કસ તાલીમ મળે, ચોક્કસ તબક્કાવાર તાલીમ મળે, અને તબક્કાવાર એ એક્ટર આવીને ઉભો રહે, તો આના માટે આપણે શું કરવું જોઈએ? અત્યારે નથી લાગતું કે એ સમય આવી ગયો છે, જાગવું જોઈએ?
0: ના, એ તૈયાર એક્ટર હોય તો પણ એને માટેનું જે ક્ષેત્ર ઊભું કરવું જોઈએ, ક્ષેત્ર નથી ને. અત્યારે દાખલા તરીકે ભરત દવે છે કે બીજા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં શિક્ષણ પામેલા 10 છોકરા છોકરીઓ અત્યારે ગુજરાતમાં છે, પણ એક છોકરો કે છોકરી જે કરવું છે કરી શકતા નથી, કારણ કે ક્ષેત્ર નથી. તો એ ક્ષેત્ર સમાજે અને સરકારે ઊભું કરવું જોઈએ, તો એની શક્તિ બહાર આવે, સમજાવ. અત્યારે એ ભરત દવે એકલો જજુમી ન શકે કે એકલો બીજો કોઈ માણસ જજુ ન મેળે, તો એ પરિસ્થિતિ આવશે, નહીં આવે એવું નથી, પરંતુ એને માટે જે જજુમવું જોઈએ, થાકવું ન જોઈએ, આજની ઘડી સુધી પ્રયત્નો કરતા રહેવા જોઈએ, એ થાય છે અને થશે, એમાં કંઈક
2: બીજી માગ છે. મુંબઈના મિત્રો કે બધા એમ કહે કે તમે મૌલિક નાટકોની જે માગ છે, મૌલિક નાટકો નથી નથી નથી નથી એમ કહેનારા માણસો, એમની તલાશ તો છે ને મૌલિક નાટકોની?
0: ના રામજીભાઈ, હું તમને કહું કે હું છે ને હજી એ કમર્શિયલ ને નોન કમર્શિયલ ને પ્રોફેશનલ ને મૌલિક ને નોન મૌલિક નાટક, એટલે નાટક
1: સારું અથવા ખરાબ,
2: બરાબર છે,
0: બે કેટેગરી, એક ખરાબ નાટક ને એક સારું નાટક.
2: સારું નાટક
0: પરિસ્થિતિ અત્યારે શું છે કે જે થાય છે એની સામે એનાથી સારું પેરેલલ જે થવું જોઈએ એ થતું નથી, એટલે પ્રેક્ષકોની ડિમાન્ડ છે એમ કરીને પેલા લોકો આગળ રાખે. પણ જો સારું, મારો હું તમને અનુભવ, અમે શરદ બાબુનું આ દર્પણમાં નિષ્કૃતિ કરીને નાટક કર્યું, એ નાટક કલકત્તામાં ભજવતું નથી કોઈ, શરદ બાબુના નબળામાં નબળું નાટક, એ અમે કીધું કે ચાલો શરદ બાબુના આટલા બધા નાટક કર્યા છે તો હવે આ બી કરીએ. બહુ મલ્ટીકાસ્ટનું નાટક, મલ્ટીસીનનું નાટક કોઈ હાથમાં ન લે, મેં લીધું, સારું કર્યું. મુંબઈ ગયા, ભારત વિદ્યાભવનમાં શો કરો, તો ત્યાંના લોકો અને ત્યાંના જે પેલા કોન્ટ્રાક્ટરો હોય ને જે આપણા એ રાખે છે, એમાં એ ભાઈએ એમ કીધું કે 25 શોનો કોન્ટ્રાક્ટ હું આજે આ નાટકનો લઉં છું. કારણ કે મુંબઈમાં અત્યારે જે નાટકો ચાલે છે એની સામે આ નાટક મારે કંઈક આનું નામ નાટક કહેવાય, મારે બતાવવું છે. તો લોકોને જરૂર છે, પણ પેરેલલ થી એની સામે જે સારું હોવું જોઈએ એ અત્યારે બની શકતું નથી. હવે દાખલા તરીકે હમણાં થોડા વર્ષો પહેલા ભાઈ ભરતે માનવીની ભવાઈ નાટક સારું કર્યું, બહુ સખત મહેનત, 50-60 છોકરા છોકરીઓને ભેગા કરીને એને મહેનત કરીને કર્યું, બરાબર. હવે એ થોડાક શો કરીને આખું, પણ એનો અર્થ એમ નથી કે એ નાટક ખરાબ હતું કે એ નથી, પણ એ પરિસ્થિતિમાં આપણે એ અવાર નાટકો બહુ સક્સેસફુલ જાય અથવા એ ના થાય, પણ એ ફોર્મ્યુલામાં એ નાટક બેઠું નહીં, એટલે ફોર્મ્યુલા એટલે કે સારા નાટકમાં અને સાઈટ કલાકારોને લઈને શોઝ કરવા એ પણ અઘરું છે. તે પ્રેક્ટિકલ નહોતું એટલે એના ઓછા શો થયા.

0: બાકી નાટકો સારા થાય છે.
1: પણ કૈલાશભાઈ, એ વખતે આપને સદભાગી ગણી શકાય એટલા માટે કે પેરેલલ થિયરી ઓફ એક્ટિંગ છે કે સ્ટેજ એક્ટિંગ છે, સ્ટેજ ક્રાફ્ટની એક વાત કરીએ તો એક તરફથી સ્ટેનિસ્લાવસ્કી ના પણ નિષ્ણાતો આપની પાસે હતા, એક તરફથી જયભાઈ જેવા જૂની રંગભૂમિ અને ભવાઈ પરંપરામાંથી આવેલી વ્યક્તિ હતી, એટલે બબ્બે યુનિવર્સિટીનું શિક્ષણ તમારા જેવાને મળ્યું. એને ફળ સ્વરૂપે આજે અમે તમારી સાથે આ વાત કરી શકીએ છીએ. તમે નાટક વિશે એક અધિકૃત વ્યક્તિ તરીકે વાત કરી શકો છો, પણ આજની આ જે પરિસ્થિતિ કલાકારોની પણ એવી છે કે જે મહાનુભવો છે એ કાં તો ચૂપ છે અથવા તો એ ચૂપ રહેવા માટે અનુકૂળતા નથી બોલવાની, અથવા તો મને લાગે છે કે એવું કોઈ વાતાવરણ નથી કે ગુજરાતને સારું પોતાનું આવું નાટક કરી શકાય એવું મળે. તો આ માટે તમને શું લાગે છે કે એવી એક પીઢ વ્યક્તિઓ છે એમની શું જવાબદારી છે, અને જે નવી વ્યક્તિઓ જે આવી રહી છે એની તમારી તમારો શું લાગે છે?
0: આજની પરિસ્થિતિ વાત કરું, ખાસ કરીને આપણે ગુજરાતની જે આજની પરિસ્થિતિ છે એમાં હવે જે કેરિયર ઓરિયન્ટેડ જે કલાકારો આવે છે સમજાય, અને એ લોકો જ કહે છે કે પાપી પેટ કે લઈએ અમારે સિરિયલ કર્યું, પાપી પેટ કે લઈએ અમારે આવા નાટક, બરાબર છે, અને એની વાત વ્યાજબી છે. પણ એમાં જે નાટ્ય શિક્ષણને અથવા તો સારા નાટકને અગત્ય આપે એવા કલાકારો પણ છે, અને એને જ કારણે હું કહું છું કે હું આશાવાદી એટલા માટે છું કે આવતીકાલે અમારે જે અમારી પેઢીએ જે કરવાનું હતું એ આ લોકો કરશે જ, એટલે સમય આવશે જ, એક પરિસ્થિતિ આખી ઊભી થાય ત્યારે. પણ અહીંયા થાય છે શું, એ જે સંકલન હોવું જોઈએ. હું મારા છોકરાઓને એટલે વિદ્યાર્થીઓને પણ કહું કે અહમ અત્યારે વધી ગયું છે, અને નાટકની કળા એ હમની છે, અહમની નથી. અહમ જે કલાકારોમાં આવે એ કલાકારો નાટક ના કરી શકે. અહમમાંથી અ કાઢો અને હમ બનો તો સાથે મળીને આપણે સારું નાટક કરી શકીએ. એટલે મૂળ જે માંદગી છે આજના વસ્તુની એ ઇન્ડિવિજ્યુઅલિઝમ લોકોમાં મળી વધી ગયું છે, અને આ એમના સંજોગો પણ થોડોક આર્થિક ને એ બાબતને કારણે પણ ઝબકારાઓ થાય છે. હવે આ મારો પોતાનો અનુભવ હું તમને કહું કે અત્યારે દર્પણમાં હું કામ કરું છું, છતાં પણ એવા છોકરાઓ આવે છે કે અમારે આ નથી કરવું, અમે તે નથી કરવું, તમે કરો તો અમારે કરવું છે.
2: આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અતીતના ઓવારેથી, જેમાં કૈલાશ પંડ્યાની દેવેન શાહ અને રામજી વાણિયાએ લીધેલી મુલાકાત આપે સાંભળી. આ સાથે જ આ કાર્યક્રમ અહીંયા સમાપ્ત કરીએ. આ પ્રસારણ છે આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું. બરાબર 11 વાગે અમારા અમદાવાદ કેન્દ્રથી પ્રસારણ સાંભળશો.

0: to the end of the 23rd investiture ceremony of the Border Security Force. And well, the last two items, the national song and the national anthem. And with that, we see the Home Minister making exit from the plenary hall. And it was a wonderful occasion. People, I'm sure, are really going to cherish this all their life. All the members of the Border Security Force who have been here. And it's been a wonderful experience, a wonderful message on the Rustam Ji Memorial Speech lecture by the Home Minister, Shri Amit Shah.
1: आज का ये अलंकरण समारोह साहस, समर्पण और राष्ट्र सेवा की गौरवपूर्ण परंपरा का प्रतीक है। हम उन वीर जवानों को नमन करते हैं जिन्होंने अपने कर्तव्य को हमेशा सर्वोपरि रखा। सीमा सुरक्षा बल द्वारा आयोजित आज के कार्यक्रम में न केवल हमारे वीर जवानों के उत्कृष्ट योगदान को सम्मानित किया, बल्कि हमें राष्ट्र सेवा के मूल्यों और अधिक गहराई से समझने की प्रेरणा भी प्रदान की। इन ऐतिहासिक क्षणों को समेटे मैं प्रीति मोहन अपने साथी कमेंटेटर डी एंड्रयू, ओबी इंचार्ज, प्रोग्राम एग्जीक्यूटिव वी के तोमर, इंजीनियरिंग स्टाफ अशोक कुमार मिश्रा, कमल सिंह, हेमराज मीणा और कार्यक्रम के प्रस्तुतकर्ता प्रमोद कुमार के साथ आपको आकाशवाणी के स्टूडियो वापस लिए चलती हूँ। नमस्कार।
2: श्रोता मित्रों, हमणा आप सांभळी रह्या हता माननीय गृहमंत्री श्री अमित शाह नी उपस्थितिमां आयोजित सीमा सुरक्षा बळना 23मा अलंकरण समारोह तथा रुस्तमजी स्मृति व्याख्यान 2026नुं जीवंत प्रसारण પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
3: હેલો નાથાજી.
4: હા નમસ્કાર સાહેબ.
3: હા કેમ છો, મજામાં?
2: હવે સાંભળીએ શ્રોતાઓના પ્રતિભાવ આપતો વિશેષ કાર્યક્રમ આકાશવાણી 890.
3: આકાશવાણીના 90 વર્ષ પૂરા થયા. હા, કેવું લાગે તમને આકાશવાણીના 90 વર્ષ પૂરા થયા, એમાં શું કહેવું છે તમારું?
4: અમારું કેવું તો એમ છે કે અમે 2001 થી રેડિયોમાં સાંભળું છું.
3: વાહ વાહ, એટલે ટૂંકમાં 25-1 વર્ષ થવા એ ગયા તમને રેડિયો સાંભળે.
4: હોવે હોવે, એટલે અમે રેડિયો જે માસ્ટર, અમે નિશાળમાં શિક્ષણ નતું મળતું એટલું અમારે ઘેર બેઠા રેડિયામાં બધું અભરા મળે છે, અને એના લીધે અમે બધી જાણકારી ખૂબ મળે છે રેડિયામાં,
3: આકાશવાણીમાં. હે ને,
4: આકાશવાણીમાં રેડિયામાં અમને જે ભણવા જતા એના કરતા ઉપલબ્ધ ઘણું મળે છે સાહેબ.
3: અરે વાહ, ખૂબ સરસ વાત છે. તો તમે શરૂઆતમાં આકાશવાણીમાં શું શું સાંભળતા હતા નાના હતા?
4: શરૂઆતમાં ગામનો ચોરો, પછી અખંડ સુર.
3: હા, અખંડ સુર, વાહ વાહ.
4: અખંડ સુર સાંભળતા, પછી ફરમાઈશ પ્રોગ્રામ શનિવારનો ચેતનભાઈ આપતા મને.
3: હા હા હા, બરાબર બરાબર. હા, ફરમાઈશ પ્રોગ્રામ સરસ આવતો.
4: બુધવારે ચેતનભાઈ જાની રેકોર્ડિંગ અમને આવતા.
3: હા હા હા, બરાબર બરાબર.
4: ખુબ મજા આવતી અમને ઓભરવાની ગોમનો ચોરો છે એ બધે દરેકે દરેક પ્રોગ્રામ અમે સાંભળતા.
3: બરાબર બરાબર, એટલે ટૂંકમાં તમારે ખાલી મનોરંજનની સાથે સાથે તમને માહિતી પણ મળી રહેતી એમ ને?
4: હવે માહિતી મળતી ઘેર બેઠા ગંગા આવતી છે જે

0: જાગૃત રહે અને તો પવિત્ર થતા હતા.
1: ઓહો વાહ ભાઈ વાહ. હા તો કયા કયા કાર્યક્રમો તમને વધારે પસંદ છે અત્યારે?
0: અત્યારે તો હારા બધા પ્રોગ્રામ નિયમિત અમે ખબરા છો, બધા જ અમે તો પ્રોગ્રામ હારા ગમે છે.
1: ખાસ કોઈ પ્રોગ્રામ નું નામ લો.
0: આજે તો પ્રોગ્રામ અમને ગમે છે, અત્યારે વિવિધ ભારતીમાં પાસે ગીત આવે છે, બધા હારા ગમે છે.
1: બરાબર, પછી
0: અને બધા અમે પ્રોગ્રામ સાંભળા છો.
1: હા હા, ગામમાં તમારા બધા મિત્રો ને આકાશવાણી સાંભળવાનો શોખ ખરો કે નહીં?
0: અરે કોમ ટોળા વાતા એકબીજાને ફોન આવતા ને અમારા પત્ર આવતા ને રેડિયામાં.
1: હા
0: તો એકબીજા મિલ મિલ થઈને ભેળા થઈને બેસતા ને પત્ર તમારા સાંભળતા, અમે એમાંથી મોકલતા ઉભરતા, અને પછી ફોન પ્રોગ્રામ આવતો એમાં અમે ખૂબ આનંદથી ઉભરતા, બધા એકદમ ભેળા થઈ જતા.
1: પછી પ્રાઇમ મિનિસ્ટર નો મન કી બાત સાંભળો છો કે નહીં?
0: હા, મોદી સાહેબ ની મન કી બાત આવે એ અમે નિયમિત સાંભળા છે.
1: બરાબર બરાબર. કેવડું છે તમારું ગામ?
0: અમારું ગામ સારું છે, 1200-1300 ની વસ્તી છે અમારે રતનગઢ નવા હરિયાણામાં.
1: બરાબર બરાબર. અને ખાસ તો કયો સમય તમારે દરરોજ નિયમિત સાંભળવાનો કાર્યક્રમો?
0: ગાય વેલો અમે વેલા જેવા જાગા ને એવા ભજન સાંભળા છે સાહેબ.
1: હા હા,
0: પછી સમાચાર સાંભળો.
1: બરાબર.
0: પછી 8-8 ના જે ભજન આવે ફરીથી પાછા એ સાંભળા છે.
1: અત્યારે તો તમે મોબાઈલ પર સાંભળતા હશો?
0: અત્યારે તો મોબાઈલ ઉપર સાંભળા છે. વડોદરા, વિવિધ ભારતી, જોધપુર, બધે ભુજ, બધે આપડે અમદાવાદ, વડોદરા, બધે વાપરા છે સાહેબ, રાજકોટ.
1: બરાબર. તો તમે
0: રેડિયા એટલે મજા આવી ગઈ છે, હવે ફોન માં થતા તમારે ખુબ વાપરે સાહેબ.
1: બરાબર બરાબર. તો શું આપડે આકાશવાણી ના 90 વર્ષ ના તમને શું અનુભૂતિ થાય છે?
0: અનુકૂતિ તો સારામાં સારું જ છે. આવું આવું જશે, અમે કોઈ નિયમિત સાંભળતા રહ્યા અને અમારે રેડિયો બાપ દાદાજી સાહેબ રેડિયો અમે વાપરે છે. પેલો રેડિયો હતો નહી, જે પેલો રેડિયો નાગપાલ મળતો ને રેડિયો આપડે કાર્ડ હાઈ કાર્ડ શું નહીં આવતો, એવું કાર્ડ આવતું, લાયસન્સ આવતું રેડિયો ને તાર રેડિયા મળતા વગાડવા.
1: બરાબર બરાબર.
0: અત્યારે તો સૂતક બજાર મળે છે પણ પેલા રેડિયા મળતા નહીં.
1: કોમેન્ટ્રી સાંભળો કે નહીં પેલા?
0: હા, કોમેન્ટ્રી વાપરે છે મેચ.
1: બરાબર બરાબર. તો કયા કયા તમને આકાશવાણી ના કલાકારો કયા ગમે, લોક સંગીત ના? અને
0: ભજની કલાકાર પછી ફરીદા મીર હતો, લોકગીતો પછી નારાયણ સ્વામી ભજન હતા.
1: બરાબર બરાબર.
0: એ અમારા ફેવરેટ કલાકારો હતા.
1: બરાબર બરાબર. વાહ, સરસ વાત. તો આજ રીતે તમે આકાશવાણી સાંભળતા રહેજો અને તમારા ઘરમાં બી બધા આકાશવાણી ને સંભળાવજો. બરાબર.
0: હારું હારું. અમે નંબર ના લઈ મારે
1: એનજી. હા લઈ લો ને. કોણ કોણ?
0: બધા મારે ભાઈ બળવાન છે, અમૃત છે, મારે ભાઈ નાનકડો દર્શન છે, પછી મારે મહાત્મા નામ છે ચંપાબેન. બધા અમે સાથે મળીને સાંભળીએ છે રેડિયો મિત્રમ છે વર્ધનજી, કડવાજી, મહેબુભાઈ, ઉમાભાઈ.
1: અબ્દુલભાઈ કેમ છો? મજામાં.
2: હા ચેતનભાઈ, બોલો બોલો કેમ છો તમે?
1: શું ચાલે છે? બોલો.
2: બસ શાંતિ. બોલો બોલો.
1: અબ્દુલભાઈ આપડે આકાશવાણી ના 90 વર્ષ થયા છે.
2: 90 યર્સ. હા 90 વર્ષ. બરાબર. હા
1: હા. તો આકાશવાણી ના 90 વર્ષ ની પ્રસારણ યાત્રા ના સંદર્ભમાં અમારા શ્રોતા તરીકે આપનું શું કહેવું છે?
2: બસ આ પ્રસારણ યાત્રા તો પહેલેથી અવિરત છે અને અત્યારે પણ અવિરત છે, હું તો કહું છું. એના સિવાય કોઈ એવો માધ્યમ નથી કે આજે જુઓ મોબાઈલ માં પણ લોકો રેડિયો સાંભળે છે, એ તમને તો ખ્યાલ જ હશે બધું.
1: બરાબર
2: કહેવાય ને.
1: બરાબર.
2: જયારે કઈ સાધ્યમ ન હતું ત્યારે એ રેડિયો જ હતો, અને કચ્છમાં ભૂકંપ થયો, કચ્છમાં વાવાઝોડો થયો ત્યારે લોકોની જે ભાર સંભાળ, લોકો ક્યાં છે ક્યાં નથી એની બધી વિગતો રેડિયો પરથી જ મળતી હતી.
1: બરાબર.
2: વાવાઝોડા સમય અને ધરતીકંપ સમય ત્યારે કોઈ એવો સાધન નતો, બધા મોબાઈલ, બધા ટાવર ઠપ થઈ ગયા હતા, ટેલિફોન બધા બંધ થઈ ગયા હતા. એ ટાઈમે રેડિયો જ પોતાનું જે એને કહેવાય ને કે ફરજ નિભાવી છે, અને લોકો હજી પણ એને સરાહે છે અને એનો પુરાવો છે દરેકે દરેક કેન્દ્ર ઉપર આવતા ફોન, આવતા પત્રો, આવતા વોટ્સઅપ મેસેજ,
1: એ
2: એનો પુરાવો છે કે લોકો હજી એના દીવાના છે અને લોકો રેડિયો સાંભળે છે.
1: આપ ક્યાં રહો છો અત્યારે?
2: અત્યારે કચ્છ નવા અંજારમાં રહીએ છીએ, ખત્રી કોલોની, કચ્છ નવા અંજાર, કચ્છ જિલ્લો અને નવા અંજાર અને અંજાર ગામ. તો તમને તો ખ્યાલ છે જેસલ તોરલ ની સમાધિ.
1: વાહ ભાઈ વાહ. તો કચ્છમાં તો તારે આકાશવાણી ઘણા લોકો

0: સાંભળે કેમ?
1: હા, ઘણા બધા સાંભળે છે લોકો હજી પણ.
0: તમે કેટલી ઉંમર થી સાંભળો છો આકાશવાણી?
1: હું તો લગભગ છેલ્લા 40 વર્ષ થી રેડિયો નિયમિત સાંભળું છું.
0: વાહ ભાઈ વાહ, તમે નિયમિત શ્રોતા છો કેમ ને? પત્રો પણ લખો છો તમે નહીં?
1: હા, કાર્યક્રમ ઈમેલ કરીએ છીએ દરેક કાર્યક્રમમાં.
0: બરાબર. તમને કયા પ્રકારના કાર્યક્રમો ગમે? સંગીત ના ગમે?
1: અમને તો બધા જે વિવિધતા જે કાર્યક્રમમાં છે એ બધી ગમે જ છે. કાર્યક્રમમાં વિવિધતા હોય દરેક. દાખલા તરીકે કોઈ લોક સંગીત ના કાર્યક્રમ હોય, કોઈ ડોક્ટર ની માહિતી આવે, કોઈ એવા મતલબ કે એજ્યુકેશન વાળા આવે એમના કાર્યક્રમો આવે છે. પછી આ સહિયર કાર્યક્રમમાં દરેક રેસીપી વાનગીઓની એ બધું સાંભળવાનું ગમે છે. અને સમાચાર એમાં તો બધું આખી દુનિયાના વિશ્વના સમાચાર આવી જાય છે. દરેક રાજ્યના દેશના અને વિશ્વના સમાચાર બરાબર
0: માહિતી અને મનોરંજન
1: આપણી પોતાની ગુજરાતી ભાષામાં સાંભળવા મળે એટલે
0: માતૃભાષા. બરાબર બરાબર. એટલે માતૃભાષાના પ્રચાર પ્રસારમાં, ગુજરાતીના પ્રચાર પ્રસારમાં પણ આકાશવાણી બહુ મહત્વનો ભાગ ભજવે.
1: મહત્વનું છે. હા, પ્રાદેશિક જે છે મતલબ આપણી ચેનલ પ્રાદેશિક કહેવાય બરાબર ને? તો એવી રીતે દરેક જે રાજ્ય બદલે તો એ લોકોની ભાષા બદલી જાય, પણ એ લોકોને સુગમતા રહે, એ લોકો એવી રીતે રજૂ કરે કે એ લોકો સમજી શકે એવી રીતે.
0: બરાબર.
1: હવે તો અમારે આ ભુજ કેન્દ્ર ઉપર કચ્છીમાં ફોન ઇન ચાલુ થયો છે કે કચ્છી ભાષાના લોકો કચ્છીમાં જ બોલી શકે.
0: બરાબર બરાબર. અને
1: બીજા કરે ગુજરાતી સાંભળવા, પણ અમુક ભાષા સમજાય ન સમજાય એના કરતા કચ્છીમાં, કારણ કે કચ્છ એટલે
0: ગુજરાતી સંગીત નો પણ પ્રચાર પ્રસાર માં કેટલું મહત્વ નો ભાગ.
1: ઘણું બધું સુગમ સંગીત આવે છે, એ ફિલ્મી ગીતો ને પણ ટક્કર મારે એવા સુગમ સંગીત જેમાં નિરૂપમા છે, પછી એવા જે ઘણા બધા એવા આપણા કલાકાર પુરુષોત્તમ ઉપાધ્યાય, મીના ઉપાધ્યાય, એવી રીતે ઘણા બધા સારા સારા કલાકારો એવો અમદાવાદ કેન્દ્ર થી તો પ્રસારણ થાય જ છે.
0: બરાબર.
1: સાંભળવાની ખુબ મજા આવે છે અમને. સુગમ સંગીત એટલે એમ થાય કે ભલે ફિલ્મ થી વાત કરીએ તો પણ ગુજરાતી ગીતો સારા આવે છે, રચનાઓ સારી છે, સંગીત સારું છે.
0: બરાબર બરાબર.
1: કલાકારો સારા છે એના.
0: સ્પોર્ટ્સ ની કોમેન્ટ્રી માં એમાં પણ રસ ખરો કે નહીં તમને?
1: ના, કોમેન્ટ્રી માં ઓછો રસ. કોમેન્ટ્રી એમ એટલે એ બધી ઇન્ટરેસ્ટ નથી. બાકી બીજા તમારા જે કાર્યક્રમ આવે છે એકો એક સાંભળી, જય ભારતી પણ અમે સાંભળીએ છીએ 1.5 થી કરીને 2-10 સુધી આવે છે દરેક કાર્યક્રમ.
0: અને તમે તો પાછા કામ કરતા પણ આકાશવાણી સાંભળતા?
1: અત્યારે પણ બાંધણી ચાલુ જ છે, બાંધણી બાંધો છો અને અત્યારે તમારો ફોન આવ્યો તો બધી આ વિગત તમને આપું છું.
0: બરાબર ને? ખુબ સરસ.
1: અને આજે સહિયર કાર્યક્રમ પ્રસ્તુતિ છે રાજકોટ કેન્દ્રની, તો એ ધીમું ચાલુ છે અત્યારે.
0: ખુબ સરસ વાત છે. તો આપણા તમે શું સંદેશ આપવા માંગો એમ?
1: સંદેશ એ આપીએ કે ભાઈ દરેક લોકો રેડિયો સાંભળે. અત્યારે તો હવે પોતાની હાથમાં રેડિયો ન હોય પણ મોબાઈલ છે, મોબાઈલમાં પણ હવે અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ આવે છે અને દરેક કેન્દ્રનું આવે છે આપણે ગુજરાતી ભાષામાં જે પણ સુરત, વડોદરા, દરેક તો આત્મભૂ સાધન છે, તો એનો ઉપયોગ કરવો જોઈએ અને એને મહત્વ આપ્યું જોઈએ. રેડિયો આપણે 90 વર્ષ પહેલાનો જૂનો સાથી છે એમ કહ્યા કે જયારે કઈ પણ મનોરંજન નું સાધન ન હતું ત્યારે માત્ર એક રેડિયો જ હતો. તો આને આટલે જીવંત રાખી અને લોકોએ રાખ્યો પણ છે, એવું કઈ નથી. ઘણા બધા લોકો સાંભળે છે અત્યારે પણ.
0: બરાબર બરાબર. હા, તો ધન્યવાદ અબ્દુલભાઈ.
1: હા હા, ધન્યવાદ આપે આ કાર્યક્રમમાં અમને બોલવાનો મોકો આપ્યો એ માટે. આપ શ્રી સર્વે સ્ટાફ ના મિત્રો નો, આકાશવાણી અમદાવાદ ના મિત્રો નો ખુબ ખુબ આભાર. બરાબર ને?
0: ધન્યવાદ.
1: ભલે ભલે.
0: હેલો
2: ચેતનભાઈ, નમસ્કાર.
0: હા નમસ્કાર પિયુષભાઈ, કેમ છો? મજામાં?
2: હા,
0: ક્યાંથી બોલો પિયુષભાઈ?
2: નાનપુરા સુરત થી.
0: નાનપુરા સુરત થી? અચ્છા અચ્છા અચ્છા, ખુબ સરસ વાત પિયુષભાઈ. તો આપણે આકાશવાણીના 90 વર્ષની યાત્રામાં તમને કેવું લાગે છે? આપ ક્યારથી રેડિયો આકાશવાણી સાંભળો છો?
2: મારે જયારે મારા ફાધરે જે પ્રથમ રેડિયો લીધો હતો એ વિવિધ ભારતી જે દિવસે 1957 ઓક્ટોબર દિવસ હતો
0: 1957 થી હે ને? ઓહો, તો લગભગ આપને
2: 67-68
0: વર્ષ થયા. વાહ ભાઈ વાહ. તો એ જમાનામાં તો, જયારે જૂના સમયમાં તો આકાશવાણીની ખૂબ લોકપ્રિયતા હશે એકમાત્ર ઇલેક્ટ્રોનિક માધ્યમ તરીકે.
2: સાચી વાત છે.
0: હા, તો કયા કયા
2: કારણ?
0: હા બરાબર.
2: આજુબાજુ બધા આવીને જેમ શરૂઆતમાં દૂરદર્શન આવીને ટીવી જોવા માટે, ફિલ્મ જોવા માટે ભેગા થતા,
0: એવી
2: જ રીતે રેડિયોમાં પણ નાના છોકરાઓ બધા આવીને ભેગા થઈ જતા.
0: બરાબર બરાબર. એ વખતે તમે જ્યારે નાના હતા ત્યારે કયા કયા કાર્યક્રમો તમે

0: ને ગમતા વધારે?
1: જે આજે શરૂઆતના વર્ષો જે 3-4 વર્ષ હતા તેમાં તો મારી મોટી બહેનો હતી તે લોકો સ્ટેશન પકડતી, નાના છોકરા એકદમ સુખ હોય ને.
0: હા હા બરાબર.
1: એટલે અમે સુરતથી પણ શરૂ થયું તે સાંભળતા હતા. પછી અમે અમદાવાદ ના કાર્યક્રમોમાં એક લોકો ખાસ તો બધા જે મુંબઈ થી મહિલા મંડળ પછી સ્ત્રી સંમેલન બધા નામથી જે બહેનો માટેના કાર્યક્રમ આવતા હોય એ લોકો વધારે સાંભળતા. બીજો એક કાર્યક્રમ પછી શરૂ થયો તો ગીતો ભરી થવાની ને પછી એનું નામ ગીત ગાથા, ગીત અને ગાથા થઈ હતી. લેમ્યુલ હેરી અને રજની શાસ્ત્રી આપતા
0: હતા.
1: ક્યારેક ડ્રામેટિક રૂપે આપતા હતા, ક્યારેક નેરેશન રૂપે આપતા હતા.
0: બરાબર બરાબર.
1: અને એ પ્રોગ્રામ અમે નિયમિત સાંભળતા, બંને ના અવાજ અમને બહુ જ ગમતા.
0: ઓહો વાહ ભાઈ વાહ.
1: એક હેરી ના અવાજ માં તો એટલું આકર્ષણ હતું મને. રજની શાસ્ત્રી નો અવાજ બહુ સરસ હતો.
0: બરાબર.
1: એમની અવાજ માં કે દર બુધવારે રાત્રે સવા 9 અંગ્રેજી સમાચાર પછી સમાચાર દર્પણ ત્યારે પ્રસ્તુત કરતા હતા.
0: બરાબર બરાબર બરાબર. પછી એમ તો લેમ્યુઅલ હેરી તો ન્યૂઝ પણ સરસ વાંચતા હતા.
1: હા
0: એમને તો ન્યૂઝ રીડર તરીકે એમની ખુબ લોકપ્રિયતા હતી.
1: બહુ લોકપ્રિયતા હતી. ને થોડો વખત દિલ્હી પણ ગયા હતા ડેપ્યુટેશન પર.
0: અચ્છા.
1: અમે લોકો ટૂર કહો તમારી ભાષામાં, અમે લોકો ડેપ્યુટેશન કહીએ.
0: બરાબર બરાબર. અને બોલો
1: વસુભાઈ આચાર્ય ને બધા જે તે હતા પાછું નવરંગ ધોળકિયા.
0: હા હા
1: હા બધા એ લોકો હરિવજન દેસાઈ.
0: હા
1: હા હા. એ બધા ગુજરાતી સમાચાર વાચકો હતા.
0: ધુરંધર. બરાબર.
1: તેમાંથી કોઈ પ્રજા પર ગયો છે ત્યારે એમને કેટલો વાત માટે દિલ્હી મોકલ્યા હતા.
0: હા હા હા બરાબર બરાબર.
1: અને
0: પછી તમે કયા કયા બીજા કાર્યક્રમો સાંભળતા આવવાના શરૂ કર્યું?
1: એટલે એક તો મને તાણાભાઈ સતરાભાઈ નો કાર્યક્રમ કહેવા તો મજૂર ભાઈઓ માટે નો કાર્યક્રમ કહેવા છે.
0: બરાબર.
1: ઉદય રામરામ જન્મ ધંધો બોલતા હતા. પછી એક 1965 થી થોડું બધું ફેરવાયું કે વિવિધ ભારતી ચેનલો બધી વધવા માંડી.
0: ફિલ્મી ગીતો નો શોખ. ફિલ્મી ગીતો સાંભળો ખરા.
1: બરાબર. પછી 1.5 કલાક છે પછી વિસરાતા સુર ચાલુ છે.
0: બરાબર બરાબર બરાબર. ખુબ સરસ વાત. અને તો અત્યારે એ જમાનામાં રેડિયોની જે લોકપ્રિયતા હતી ને અત્યારે તમને શું લાગે? તમને 90 વર્ષની પ્રસારણ યાત્રામાં
1: 90 વર્ષમાં અત્યારે છે થોડા જે અમુક પર્ટિક્યુલર ટાઈપના પ્રોગ્રામો સાંભળવાના શ્રોતાઓ છે એ બધા હજુ આકાશવાણી ને એની સાથે હજુ જોડાઈ રહ્યા છે.
0: બરાબર. ખુબ સરસ વાત.
1: પણ અત્યારે જે ટ્રેન્ડ એવો ચાલ્યો છે
0: બીજા પર
1: લોકો.
0: બરાબર.
1: એટલે એમના કોઈ પર્ટિક્યુલર શ્રોતાઓ કે બંગાળના જે આકાશવાણી સાથે જે
0: વૈવિધ્ય જે આકાશવાણી આપી શકે એ લોકો ના આપી શકે. નહી
1: એ લોકો ખાલી જોકી કે છે પોતાને જોકર જેવું જ કામ કરે છે.
0: બરાબર બરાબર. અને વધુ પડતી જાહેરાતોના કારણે પણ લોકોને કંટાળો આવે. આકાશવાણી તો બહુજન હિતાય બહુજન સુખાય નું કામ કરે એટલે એટલી બધી જાહેરાતો નથી આવતી.
1: થોડી જાહેરાતો વધી તો ગઈ જ છે.
0: હા હા.
1: પ્રોબ્લેમ એ છે કે એક જ જાહેર ખબર એક જ સ્લોટ માં 3-4 વાર હાજર પણ ટાઈમ સેટિંગ કરવા માટે.
0: અચ્છા અચ્છા બરાબર.
1: એ હવે સરકારી જાહેર ખબર હોય થોડી વધારે થઈ
0: છે.
1: અત્યારે જે પ્રાયોજિત કાર્યક્રમો સરકારના આવે છે
0: પહેલા
1: માહિતી પ્રસારણના એક સરકારના અંગ તરીકે એ માહિતી તરીકે જ પ્રોગ્રામો એવા આવતા હતા.
0: બરાબર.
1: અત્યારે બધા સરકારી ક્યારેક સ્પોન્સર્ડ પ્રોગ્રામો થઈ ગયા છે.
0: બરાબર.
1: એટલો ફેરફાર થયો છે.
0: બરાબર. અચ્છા, તો હવે 90 વર્ષની પ્રસારણ યાત્રામાં આપ શું સંદેશ આપવા માંગો છો?

0: んで、まあ、あれが赤パニなんでよく、ねえ、まて赤パニね、アビナンダン、ボウジャンヒタイ、ボウジャンシュカイ、エチシジャンダーシネ、カレカルトレ、あれ、ジェイ、ウドラシー、アカスケ、emergency के तटों का तैयार है अरे ये कमाने पर व्यक्तियों से भी ज़्यादा करते वाले छोटे कमाने करे अरे दूसरा सौ वर्ष पर आज इतने आकाशवाणी उज्जवल अरे ये होते हमें तो जो हमारी जिंदगी बची है तो हमें तो ये होते हैं भागीदार सही सोच
1: बराबर धन्यवाद पीयूष भाई आकाशवाणी साथ बात करवा बदल
0: एक वस्तु मैंने याद करानी बीजी रही गई मैंने રેડિયો કોમેન્ટ્રી કહેવો કે ગુજરાતી માં કોમેન્ટ્રી આવતી હતી આકાશવાણી
1: આવતી હા બરાબર બરાબર
0: અને તેમાં આપણા મેં પહેલી કોમેન્ટ્રી ક્યારે સાંભળી હતી કે બહેનોની ટીમ જયારે અહીંયા આવતી ઇન્ડિયામાં અમદાવાદ પરથી કોમેન્ટ્રી આવેલી એમાં એક કોમેન્ટ્રેટર ઇંગ્લિશ રહેતા હતા અને બે કોમેન્ટ્રેટર ગુજરાતી રહેતા હતા
1: એમાં
0: બે નામ મને યાદ આવે છે દિનકર દેસાઈ
1: હા
0: અને બીજા જે સંગીતકાર તરીકે બહુ જાણીતા છે ક્ષેમુ
1: દિવેટિયા હા ક્ષેમુ દિવેટિયા તો બહુ જાણીતા સંગીતકાર ગુજરાતીના બરાબર ને એટલે ગુજરાતી સંગીત ગુજરાતી ભાષા ગુજરાતી લોક સંગીત સંસ્કૃતિના પ્રચાર પ્રસારમાં પણ આકાશવાણીએ ઘણો ભાગ ભજવ્યો ધન્યવાદ
0: આકાશવાણી રાજકોટ નું પણ પદ છે ભરતભાઈ યાજ્ઞિક
1: જેવા હા બરાબર બરાબર બરાબર
0: ભરતભાઈ યાજ્ઞિક મેં પણ સુરત આવેલા ત્યારે મારે મળવાનું થયું હતું
1: બરાબર
0: અને એમનો મેં એક સારું થોડા ઘોંઘાટીયા વાતાવરણમાં જ તેનો પણ એક નાનો ઇન્ટરવ્યુ કરીને યુટ્યુબ પર મેં મૂક્યો છે
1: બરાબર બરાબર
0: કારણ કે એમને તે ટાઈમે જે કળા કભી કભી કાર્યક્રમ જે સંશોધન રીતે કામ કરે ઇન્ટરનેટની જે અગ્રીમાં બે નામો નતું
1: બરાબર
0: જય ભારતી કાર્યક્રમ આકાશવાણી અમદાવાદનો અને જનજાગે કાર્યક્રમ આકાશવાણી અમદાવાદનો અને જય ભારતી આકાશવાણી રાજકોટનો તો જનજાગેમાં દેવાંગભાઈના પપ્પા
1: અમરેશભાઈ
0: ભટ્ટ અને કમલેશભાઈ ઠાકર એક નાટિકા બહુ સરસ રજૂ કરતા હતા
1: બરાબર બરાબર ધન્યવાદ પિયુષભાઈ આકાશવાણી સાથે વાત કરવા બદલ હેલો
2: હા જય શ્રી કૃષ્ણ
1: જય શ્રી કૃષ્ણ વિજયભાઈ પાઠક ને
2: હા બોલો બોલો ચેતનભાઈ કેમ છો
1: કેમ છો મજામાં
2: બસ મજામાં સાહેબ
1: હા કેવું ચાલે છે
2: બસ આ જો ગરમી પડે
1: જોરદાર ગરમી પડે તો તમે તો આપણા આકાશવાણીના 90 વર્ષ થયા છે
2: હા બરાબર બરાબર
1: હે ને તો આકાશવાણીના 90 વર્ષની પ્રસારણ યાત્રામાં તમે કેટલા વર્ષથી જોડાયેલા છો
2: હું જો ને લગભગ મારા 65 થયા 9 વર્ષનો તો ત્યારથી
1: ઓહો વાહ ભાઈ વાહ એટલે 55 થી પણ વધારે વર્ષથી તમે જોડાયેલા છો
2: હા આકાશવાણી સાથે જોડાયેલો
1: બરાબર બરાબર ક્યાં રહેવાનું વિજયભાઈ આપને
2: બસ હવે અમે ઈસનપુર થી અહીંયા ન્યુ નારોલમાં રહેવાઈ ગયા સાહેબ
1: અચ્છા અચ્છા અચ્છા બરાબર અમદાવાદ થી અમદાવાદ થી બરાબર તો શું લાગે છે તમને આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રામાં તમે શું શું અનુભવ્યું અને કેવા કેવા કાર્યક્રમો માણ્યા તમે આકાશવાણીના
2: આકાશવાણીના તો કાર્યક્રમો બધા એટલા સરસ હતા આ દરેક ઉદ્ઘોષકો દ્વારા બી સરસ કાર્યક્રમો પ્રસારિત થતા હતા જૂના નવા બધા ગીતો જે આપણે સાંભળવાની મજા આવતી હતી સમાચારની બી મજા આવતી હતી પેલા અમદાવાદમાં તોફાનો થતા હતા તો તેની જાણકારી બી મળતી હતી બસ બધી રીતે આકાશવાણીને સાંભળ્યા છે
1: બરાબર બરાબર
2: હા
1: જગહ જગહ સે શાંતિ જુલુસ નીકાલે જા રહે હૈ નહીં
2: હા બરાબર છે સાચી વાત છે
1: લોકો દ્વારા શાંતિ જુલુસ નીકાલે જા રહે
2: હા અને જબ તક સૂરજ ચાંદ રહેગા તબ તક આકાશવાણી ચલતા રહેગા
1: અરે વાહ વાહ વાહ ખૂબ સરસ વાત છે અને એ શરૂઆતમાં તમે કેવા કાર્યક્રમો સાંભળતા
2: શરૂઆતમાં જયારે વિવિધ ભારતી આપણે શરૂઆત થઈ શરૂઆતમાં ત્યારે વિવિધ ભારતીમાં બધી જાહેરાતો ને બધું આવતું ગીતો આવતા હતા એ સાંભળવાની બહુ મજા આવતી હતી
1: બરાબર
2: પછી બાળ આકાશવાણીમાં જે બાળ મિત્રો માટે નો પ્રોગ્રામ આવતા હતા એ બધા સાંભળવાની બહુ મજા આવતી નાટકો આવે
1: નાટકો ખૂબ સરસ ફોર્મ ની
2: રાતના જે નાટકો આવતા તે બી સાંભળવાની મજા આવતી હતી
1: તો એમાં કોઈ કોઈ બોલે જોરદાર નાટકો કોઈ કલાકારોના નામ નાટકોના નામ યાદ હોય તો
2: હા હવે પી ખરતાણી સાહેબ છે આપડા મિમિક્રી આર્ટિસ્ટ શાંતિ કાકા છે આ બધાના પ્રોગ્રામો સાંભળે બહુ મજા આવતી
1: બરાબર બરાબર અને ચંદ્રવદન

0: ચીમનલાલ મહેતા ના
1: નાટકો,
0: એમના નાટકો જોરદાર રહેતા નહીં.
1: હા, પછી આપડે રમેશભાઈ,
0: હા રમેશ,
1: રમેશભાઈ, હા
0: બરાબર બરાબર. હા, અને બીજા કયા ફિલ્મ સંગીત માં, એમાં કયા કયા કાર્યક્રમો અત્યારે ગમે તમને?
1: ફિલ્મ સંગીત માં તો સાહેબ અત્યારે તો આપડા જૂના જે આપડા આર્ટિસ્ટ છે એમના ગીતો સાંભળવાની મજા આવે છે.
0: બરાબર. આજે આકાશવાણી થકી તમે તમારા જૂની હિન્દી ફિલ્મો ના જોરદાર ગીતો, જે લોકપ્રિય ગીતો સાંભળી શકો નહી?
1: આ લોકપ્રિય ગીતો આપડા સરસ મજાના.
0: બાકી પ્રાઇવેટ ચેનલો પર તો આધુનિક ગીતો જ આવતા હોય વધારે.
1: આધુનિક આપડે આપડે એકદમ ઓરિજિનલ ગીતો આપડે આકાશવાણી ઉપર.
0: હા બરાબર બરાબર.
1: હા,
0: તમે પેલા તો ટ્રાન્ઝિસ્ટર વાળા અને પેલા વાલ વાળા રેડિયો ખરીદતા?
1: પોર્ટેબલ રેડિયો, નાના નાના રેડિયો વાપરતા હતા.
0: અચ્છા અચ્છા અચ્છા અચ્છા.
1: અરે, અને ક્રિકેટ ની કોમેન્ટ્રી આવતી હતી, લોકો આપડી આગળ પાછળ ફરતા હતા.
0: હા હા, શું
1: સ્કોર થયો જાણવા માટે.
0: વાહ વાહ વાહ, બરાબર.
1: અમે ઢાલીપુર માં રહેતા હતા તો ત્યાં મોટું બ્લેક બોર્ડ હતો, એમાં હું ટેબલ ઉપર

0: પેલા તો ટ્રાન્ઝિસ્ટર વાળા અને પેલા વાલ વાળા રેડિયો
1: ખરીદતા, પોર્ટેબલ રેડિયો, નાના નાના રેડિયો વાપરતા હતા. અરે અને ક્રિકેટ ની કોમેન્ટ્રી આવતી હતી, લોકો આપડી આગળ પાછળ ફરતા હતા સ્કોર જાણવા માટે.
0: વાહ વાહ વાહ, બરાબર.
1: અમે ઢાલીપુર માં રહેતા હતા, તો ત્યાં મોટું બ્લેક બોર્ડ હતો, એમાં હું ટેબલ ઉપર ચડીને કોમેન્ટ્રી લાઈવ ટુ કોમેન્ટ્રી લખતો હતો.
0: ખુબ સરસ વાત, જોરદાર કહેવાય. બરાબર. અને
1: એટલે આકાશવાણી જોયું તો કોઈ એ જ નહીં, આકાશવાણી એટલે આકાશવાણી.
0: અને પછી માહિતી અને મનોરંજન, દાખલા તરીકે ન્યૂઝ, પછી મોટા મહાનુભાવોના ભાષણો, પ્રાઇમ મિનિસ્ટર,
1: બધું. હા, બધું જ સાંભળવાની મજા આવતી હતી.
0: અને રાષ્ટ્રપ્રેમ ની લગતા બધા કાર્યક્રમો હોય,
1: એ બી હોય, આપણા ગુજરાતી ગીતો હોય, આ એ બધું સાંભળવાનું, રાસ ગરબા હોય.
0: ગુજરાતી
1: વારસો, હા, જૂનો વારસો આપણો ગુજરાતી.
0: હા, ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ, લોક સંગીત, એના એના પ્રચાર પ્રસાર માં આકાશવાણી યોગદાન કેવું લાગે?
1: સાંભળવાની બહુ મજા આવતી.
0: એ સિવાય આપ અત્યારે રેડિયોમાં કયા કાર્યક્રમો સાંભળો છો હાલ?
1: રેડિયોમાં આપણે જે સમાચાર છે, પછી આપણા જે ફિલ્મી ગીતો આવતા હોય, ફોજી જવાનો માટેનો કાર્યક્રમ હોય,
0: બરાબર.
1: હા, પછી આપણે બીજા બધા પ્રોગ્રામો છે, બાળકો માટેના પ્રોગ્રામો હોય, પછી મન કી બાત આપણે આવે, મોટી
0: મન કી બાત કાર્યક્રમ ખાસ,
1: એ બધા કાર્યક્રમ અત્યારે સાંભળવા મજા આવે.
0: બરાબર, બરાબર. તો આકાશવાણીના શ્રોતાઓને આપ 90 વર્ષની પ્રસારણ યાત્રામાં આપ શું સંદેશ આપશો?
1: બસ આપણા આ કાર્યક્રમો જે છે એ ચાલતા રહે, ને હજુ બી સારામાં સારા કાર્યક્રમો આકાશવાણી દ્વારા પ્રસ્તુત થાય અને શ્રોતાઓ એની અંદર સામેલ થાય, હું આશા રાખું છું.
0: બરાબર, બરાબર. તો વિજયભાઈ, ધન્યવાદ આકાશવાણી સાથે વાત કરવા બદલ, આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રામાં.
1: થેન્ક યુ સાહેબ, થેન્ક યુ.
2: શ્રોતા મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના 90 વર્ષની ઉજવણી નિમિત્તે શ્રોતાઓ સાથે ફોન આઉટ કાર્યક્રમમાં તેમની સાથેની વાતચીત. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.
3: આ વાર્તા છે એક નર્સ અને એના અંતરમનની. આવી ગઈ સેલેરી, હવે નવી બુટ્ટી, ના પહેલા બચત, પહેલા બુટ્ટી. સાંભળો, દર મહિને થોડું બચાવો, થોડું રોકાણ કરો અને થોડું ઇમરજન્સી માટે પણ બચાવો, જેથી રહો ચિંતા મુક્ત.
4: પણ બુટ્ટી નું શું
3: જાય છે કે મારું ઇન્જેક્શન?
5: RBI કહે છે,
3: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.

0: પવિત્ર કુદરતે સર્જેલી આ સૃષ્ટિ અપાર વૈવિધ્યતાથી ભરેલી છે. ઈશ્વરની અણમોલ ભેટ એવી આ સજીવ સૃષ્ટિનો આનંદ માણતા માણતા વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, સૈયર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. લિપિ, ક્યારેય તમે એવું વિચાર્યું છે કે આપણે સવારે ઉઠીએ અને રાત્રે સૂઈએ ત્યાં સુધીમાં અને રાત્રિ દરમિયાન પણ કેટકેટલા સજીવોના સંપર્કમાં આવીએ છીએ?
1: અલ્પા, એ તો ખરી વાત છે કે શાંતિથી બેસીને આવું આપણે કદી વિચારતા પણ નથી. પણ જો વિચારીએ ને તો ખ્યાલ આવે કે અલગ અલગ પક્ષીઓના કલરવ સાથે કેટલી સરસ સવાર પડે છે. અલગ અલગ પક્ષીઓના ટહુકા સાથે એકદમ પ્રસન્ન ચિત્તે આંખો ખુલે અને દિવસની શરૂઆત ખૂબ જ સારી થાય.
0: અને નાના નાના જીવજંતુથી લઈને મહાકાય શક્તિશાળી પ્રાણીઓ, અલગ અલગ પ્રકારની વનસ્પતિ, આ બધા જ આપણા જીવન સાથે કેટલા નજીકથી વણાયેલા છે. મિત્રો, આજે છે ઇન્ટરનેશનલ ડે ફોર બાયોલોજીકલ ડાયવર્સિટી, એટલે કે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા.

0: એકતા દિવસ અને આ દિવસ મનાવવા પાછળનો ઉદ્દેશ એ છે કે આપણી આસપાસ રહેલી આ સૃષ્ટિમાં રહેલી જૈવ વિવિધતા માટે આપણે જાગૃત બનીએ.
1: ક્યાંક વાંચેલી એક કાલ્પનિક વાર્તા યાદ આવે છે શ્રોતા મિત્રો, જે આજે તમારી સાથે શેર કરવી છે. વાર્તાનું શીર્ષક છે ટાઈમ મશીન. મિત્રો, આ એક કાલ્પનિક વાર્તા છે અને એ સમયગાળાની વાત છે જ્યારે મનુષ્ય ટેકનોલોજીની રીતે ખૂબ આગળ છે અને ટાઈમ મશીનની શોધ થઈ ચૂકી છે. તો ચાલો શરૂ કરીએ વાર્તા ટાઈમ મશીન.
0: ભવિષ્યના સમયગાળાની એક વાત છે. એક બિઝનેસમેન હતા, એમની પાસે ખૂબ પૈસો, ખૂબ ધનવાન હતા. એક દિવસ એમને ઈચ્છા થઈ કે મારે ડાયનાસોરને મારી નરી આંખે જોવો છે. મારે એ સમયમાં જવું છે જ્યારે ડાયનાસોર્સ આ પૃથ્વી પર જીવતા જાગતા હતા. વૈજ્ઞાનિકોએ એમને ખૂબ સમજાવ્યા કે આ જીત બરાબર નથી, આ વિચાર છોડી દેવો જ સલાહભર્યું છે.
1: પરંતુ એ બિઝનેસમેન તો પોતાની જીત પર અડગ રહ્યા. તેમણે કહ્યું, કેટલો પણ ખર્ચો થાય, મારે તો ડાયનાસોર જોવા જ છે. છેવટે નક્કી કરવામાં આવ્યું કે તેમને એ સમયગાળામાં લઈ જવા. ટાઈમ મશીનને એ રીતે તૈયાર કરવામાં આવ્યું. સફર માટે ચોક્કસ દિવસ અને સમય પણ નક્કી કરવામાં આવ્યો. બિઝનેસમેન તો એકદમ ઉત્સાહ સાથે સફરની તૈયારીમાં લાગી ગયા.
0: આખરે સફર માટે નિશ્ચિત કરેલો એ દિવસ આવી જ ગયો. એક વૈજ્ઞાનિક, એક ટૂર ગાઈડ અને બિઝનેસમેન, ત્રણેય જણા ટાઈમ મશીનમાં ગોઠવાઈ ગયા. વૈજ્ઞાનિક અને ગાઈડે બિઝનેસમેનને કેટલીક સૂચનાઓ આપી અને જણાવ્યું કે ખૂબ જ સાવચેતી રાખવી પડશે. નિયત સમય થતાં ટાઈમ મશીનની આ રોમાંચક સફર શરૂ થઈ.
1: ટાઈમ મશીને ભૂતકાળની તરફ ટ્રાવેલ કરવાનું શરૂ કર્યું. 5 વર્ષ, 25 વર્ષ, 100 વર્ષ, 500 વર્ષ, 1000 વર્ષ જેટલા પાછલા સમયમાં તેઓ પહોંચી ગયા. સફર આગળ વધતી ગઈ અને છેવટે કરોડો વર્ષ પહેલાના, મિલિયન વર્ષો પહેલાના સમયમાં તેઓ પહોંચી ગયા. બિઝનેસમેન માટે તો ટાઈમ મશીનમાં ટ્રાવેલ કરવાનો આ પ્રથમ અનુભવ હતો અને તેઓ બધું અચરજથી જોઈ રહ્યા હતા.
0: છેવટે નિર્ધારિત જગ્યાએ જઈને જંગલ જેવા એક સ્થળે ટાઈમ મશીન ઊભું રહ્યું. ગાઈડે ફરી એકવાર જરૂરી સૂચનાઓ આપી. ટાઈમ મશીનમાંથી બહાર નીકળીને ગાઈડે જમીન પર એક વર્તુળ દોર્યું અને બિઝનેસમેનને સૂચના આપી કે તમારે આ વર્તુળની અંદર જ ઉભા રહેવાનું છે, આ વર્તુળથી જરા પણ બહાર નીકળવાનું નથી અને એ ધ્યાન રાખવાનું છે કે કોઈ જીવજંતુ કે કોઈ પણ સજીવને કંઈ જ નુકસાન ન થાય.
1: ગાઈડે જણાવ્યું કે બરાબર 5 મિનિટ પછી ડાયનાસોર અહીં આવશે અને તમે એને જોઈ શકશો. તમારે માત્ર દૂર ઉભા રહીને એને જોવાનું છે અને બિલકુલ અવાજ કરવાનો નથી. ડાયનાસોર આ બાજુથી પસાર થશે અને શાંતિથી જતો રહેશે. સૂચના પ્રમાણે બિઝનેસમેન ટાઈમ મશીનમાંથી ઉતરીને એ વર્તુળમાં ઉભા રહી ગયા.
0: ગાઈડે જણાવ્યું હતું એ પ્રમાણે જ બરાબર 5 મિનિટ પછી ડાયનાસોર એ તરફ આવતો દેખાયો. આટલા મહાકાય ડાયનાસોરને જોઈને બિઝનેસમેન તો આભા જ રહી ગયા. તેવામાં જ ડાયનાસોરે જોરથી અવાજ કર્યો. આટલા જોરદાર અવાજથી બિઝનેસમેન તો ખૂબ ડરી ગયા. વર્તુળમાંથી બહાર નીકળવાનું નથી એ સૂચના ભૂલીને, ગભરાઈને તેઓ તો બસ જંગલ તરફ દોડવા લાગ્યા.
1: એમને દોડતા જોઈને ડાયનાસોરનું ધ્યાન એમના પર પડ્યું. મહાકાય ડાયનાસોરની નાની એમથી મૂવમેન્ટથી પણ વાતાવરણ જાણે ધ્રુજી ઉઠતું હતું અને ડરામણું દ્રશ્ય ઊભું થઈ જતું હતું. ડાયનાસોરથી બિઝનેસમેનને હવે ખતરો છે એવો ખ્યાલ આવતા જ વૈજ્ઞાનિકે પોતાની પાસેની ટ્રેન્ક્વિલાઇઝર ગનથી ડાયનાસોર તરફ નિશાન તાક્યું અને ગોળી છોડી.
0: આવડું મોટું મહાકાય ડાયનાસોર જમીન પર બેભાન થઈને ઢળી પડ્યું. બિઝનેસમેનને સૂચના આપવામાં આવી કે થોડી વાર માટે ડાયનાસોર બેભાન થઈ ગયું છે, જલ્દીથી પાછા આવી જાઓ. દોડતા દોડતા, ગભરાતા ગભરાતા, હાંફતા હાંફતા બિઝનેસમેન જ્યાં ટાઈમ મશીન ઉભું હતું ત્યાં પહોંચીને જલ્દીથી એમાં બેસી ગયા.
1: ગાઈડનું ધ્યાન ગયું કે એમના બૂટ પર જંગલની માટી ચોંટી ગઈ હતી અને એમના પગ નીચે એક પતંગિયું કચડાઈને મરી ગયું હતું. ગાઈડ અને વૈજ્ઞાનિક બંનેએ ચિંતામાં આવીને કહ્યું કે આ શું કર્યું તમે? તમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે કોઈ પણ સજીવને નુકસાન ન થાય એની તકેદારી રાખવાની છે.
0: પરંતુ બિઝનેસમેન પાસે હવે આનો કોઈ જવાબ નહોતો. પતંગિયું પગ નીચે કચડાઈને મરી ચૂક્યું હતું અને આ ગંભીર ભૂલ આ

0: ગંભીર બેદરકારીના કેવા પરિણામો ભોગવવા પડશે એ વિચારીને ગાઈડ અને વૈજ્ઞાનિક દુઃખી થઈ ગયા. છેવટે ફરી ટાઈમ મશીનની સફર શરૂ કરવામાં આવી અને કરોડો વર્ષોના ભૂતકાળમાંથી તેઓ વર્તમાન સમય તરફ પાછા ફર્યા. કરોડ વર્ષ, લાખ વર્ષ, હજાર વર્ષ, સો વર્ષ, એક વર્ષ, સફરમાં આગળ વધતા વધતા તેમણે જ્યાંથી સફર શરૂ કરી હતી તે વર્તમાન સમય સુધી પહોંચી ગયા.
1: ટાઈમ મશીન ખુલ્યું અને ત્રણેય જણા બહાર નીકળ્યા. જેવા તેઓ બહાર નીકળ્યા કે એકદમ ઢકાઈ જ ગયા. જ્યારે તેમણે સફરની શરૂઆત કરી હતી ત્યારે તો ત્યાં ખૂબ હરિયાળી હતી અને વાતાવરણ ઠંડુ હતું, અને હવે જ્યારે સફરમાંથી પાછા આવ્યા ત્યારે આ આખો વિસ્તાર બિલકુલ ઉજ્જડ અને વેરાન બની ગયો હતો. ક્યાંય વૃક્ષો નહોતા અને વાતાવરણ ખૂબ જ ગરમ હતું.
0: એ ત્રણેય વિચારવા લાગ્યા કે આ શું થઈ ગયું? અમે જ્યારે સફરની શરૂઆત કરી હતી ત્યારે તો આ વિસ્તાર આખો હરિયાળો હતો અને હવે કેવી રીતે બધું વેરાન થઈ ગયું? ત્યારે વૈજ્ઞાનિકને યાદ આવ્યું બિઝનેસમેનના પગ નીચે કચડાઈને મરી ગયેલું એ પતંગિયું. પતંગિયાએ વનસ્પતિના ફેલાવા માટે જે યોગદાન આપ્યું હતું એના કારણે અહીં હરિયાળી હતી, પરંતુ એ પતંગિયાના મૃત્યુના કારણે આખી એ જૈવ વિવિધતાની જે સાયકલ હતી એ તૂટી ગઈ અને એ કારણથી આ પ્રદેશ બિલકુલ વેરાન બની ગયો.
1: તો મિત્રો, આ વાર્તા તો અહીં પૂરી થાય છે, પરંતુ આ વાર્તા આપણને સમજાવે છે કે એક નાનકડા જીવનું પણ સૃષ્ટિના આ ચક્રમાં કેટલું મહત્વ છે અને એનો કેટલો મોટો ફાળો છે. તો બસ આજના દિવસે એ જ સમજીએ કે દરેકે દરેક જીવ આ પર્યાવરણ માટે, આ જીવ સૃષ્ટિ માટે અગત્યનો છે.
0: પછી આકાશમાં ઉડતા પક્ષીઓ હોય, પાણીમાં રહેતા જળચર હોય કે ભૂમિ પર વસતા પ્રાણીઓ, સાથે જ વનસ્પતિ પણ આ જૈવ વિવિધતાનો જ એક ભાગ છે. આ બધા જ જીવોનું જતન કરવું, રક્ષણ કરવું એ આપણી જવાબદારી છે અને સાથે સાથે જરૂરિયાત પણ.
1: તો શ્રોતા મિત્રો, એમનું રક્ષણ કરીએ અને આ વાત સાથે કાર્યક્રમમાં હવે આગળ વધીએ અને ચાલો જઈએ એક એવા વિષય તરફ જે આપણા બધા માટે એટલો જ અગત્યનો છે. અત્યારે ધૂમધકતો ઉનાળો ચાલી રહ્યો છે અને આ ગરમીમાં ત્વચા અને શરીરની સંભાળ રાખવી ખૂબ જરૂરી છે. તો ચાલો એ વિશે માર્ગદર્શન મેળવીએ ચર્મરોગ નિષ્ણાત ડોક્ટર તૃપ્તિ શાહ પાસેથી.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, આજે આપણી સાથે છે ચામડીના રોગોના નિષ્ણાત ડોક્ટર તૃપ્તિ શાહ. આજે આપણે એમની સાથે વાત કરીશું ઉનાળામાં ત્વચા અને શરીરની સાર સંભાળ વિશે. ડોક્ટર તૃપ્તિ, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે.
1: આભાર.
0: ડોક્ટર તૃપ્તિ, આપ શ્રોતા મિત્રોને જણાવશો કે ઉનાળામાં ત્વચા અને શરીરને લગતી કઈ કઈ તકલીફો જોવા મળે છે?
1: તો ઉનાળાની ઇટસેલ્ફ ગરમીને કારણે તકલીફો થાય, ઘણી બધી વખત ચામડીના ચેપ અને એલર્જી થતા હોય છે, અથવા ઉનાળામાં ઘણીવાર પાણી ઓછું પીવાય તો શરીરમાં પાણીની ઉણપ અને ડિહાઇડ્રેશન થાય, તેના કારણે પણ ખાસ તકલીફો જોવા મળે છે. અને આ બધી તકલીફો ખાસ બાળકો, વૃદ્ધો, બહાર કામ કરતા લોકો હોય એવા લોકોમાં વધારે જોવા મળતી હોય છે.
0: ડોક્ટર તૃપ્તિ, હવે આપણે ઘણી વખત છાપામાં ને ન્યૂઝમાં વાંચતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ કે હીટસ્ટ્રોક લાગી જાય છે, લૂ લાગે છે, તો આ હીટસ્ટ્રોક શું છે એ સમજાવશો અને તેનાથી બચવા માટે શું કરી શકાય?
1: હીટસ્ટ્રોક એટલે કેવું છે કે કોઈ પણ વ્યક્તિ તડકામાં બહુ બધા સમય બહાર રહેતો હોય તો એના કારણે શરીરનું તાપમાન જે નોર્મલ ટેમ્પરેચર રહેવું જોઈએ એના કરતાં ઘણું બધું વધી જાય છે. મોટે ભાગે મોર દેન 104 ડિગ્રી જેટલું તાપમાન થઈ જતું હોય છે. તો એવા સમયે દર્દીને ચક્કર આવે, ફેન્ટ થઈ જાય, અથવા ઉલટી થાય કે ડાયરિયા થાય, એવી બધી તકલીફો જોવા મળે છે. જો તમને કોઈ હીટસ્ટ્રોક વાળો દર્દી કે કોઈ પણ માણસ રસ્તામાં જોવા મળે તો પહેલા એને તાત્કાલિક તમારે ઠંડી જગ્યાએ લઈ જવાનો, એને પાણી પીવડાવવાનો, જરૂર પડે તો ડોક્ટરની સલાહ મુજબ એની દવા કરવાની. અને આ જે હીટસ્ટ્રોક તમારે પ્રિવેન્ટ કરવા માટે, એટલે કે જે લૂ ના લાગે એ માટે, આપણે ખાસ ધ્યાન એ રાખવાનું કે દરેક વ્યક્તિએ બપોરે 12 થી 4ની અંદર શક્ય હોય તો બહાર ફરવાનું ટાળવું, અને કોટનના ખુલ્લા કપડાં પહેરવા, પાણીની બોટલ સાથે રાખવી, અને જેથી કરીને એ લોકો હીટસ્ટ્રોકથી પ્રિવેન્ટ થઈ શકે.
0: જી, અને ઉનાળામાં ફરવાના કારણે ઘણા લોકોને એ પણ સમસ્યા થતી હોય છે કે સ્કીન ટેન થઈ જાય છે, સ્કીન શ્યામ પડી જાય છે, તો એનાથી બચવા માટે શું કરવું?
1: હા, ઉનાળામાં અતિશય ગરમીને કારણે સ્કીન ઉપર ઘણા લોકોને ઇમિડિયેટ કાળા ડાઘા પડી જાય અથવા

0: સ્કીન લાલ થઈ જતી હોય છે, જેને ઇમિડિયેટ સ્કીન ટેનિંગ કહેવાય છે. અને ઘણા લોકોને 24-48 કલાક પછી અથવા અઠવાડિયા પછી સ્કીન ટેન થાય છે. જે પ્રિવેન્ટ કરવા માટે સનસ્ક્રીન લોશન તમે લગાડો, પછી ફિઝિકલમાં તમે કેપ પહેરીને જાઓ, છત્રી રાખો, એટલે અને તમે તડકામાં બચવા માટે દુપટ્ટો બાંધો, જેથી કરીને તમે સનની ડાયરેક્ટ ઇફેક્ટથી બચી શકો છો.
1: જી, હવે આપે સનની ડાયરેક્ટ ઇફેક્ટથી બચવાના ઘણા બધા રસ્તાઓ જણાવ્યા. આપે એ પણ જણાવ્યું કે સનસ્ક્રીન લોશન લગાવી શકાય, તો બજારમાંથી જ્યારે સનસ્ક્રીન લોશન્સ ખરીદતા હોઈએ તો ખરીદતા પહેલા શું કાળજી રાખવી જોઈએ?
0: સનસ્ક્રીન લોશનમાં હંમેશા બે વસ્તુ આવે છે, એક તો ફિઝિકલ સનસ્ક્રીન લોશન આવે અને કેમિકલ સનસ્ક્રીન લોશન આવે. ફિઝિકલ સનસ્ક્રીન લોશનમાં જે ઝીંક ઓક્સાઇડ અને ટિટેનિયમ હોય છે, જે તમે લગાડો એટલે એનાથી વ્હાઇટ કાસ્ટ થાય છે અને જેનાથી તમને ખાસું એવું સરસ પ્રોટેક્શન મળતું હોય છે. પણ એ ક્યારેક વ્હાઇટ કાસ્ટ દેખાતી હોય છે તો એ બધાને થોડો કોસ્મેટિક એપિયરન્સ ઓછો લાગતો હોય છે. એને એવી જ રીતે કેમિકલ સનસ્ક્રીન લોશન પણ આવે છે કે જેની અંદર અમુક કન્ટેન્ટ હોય છે અને જે આપણે લગાડીએ તો લાઇટ વેઇટ લાગે અને જેના કારણે તમને વ્હાઇટ કાસ્ટ દેખાતી નથી હોતી. તો તમારી જરૂરિયાત પ્રમાણે તમારે બહુ વધારે રહેવાનું હોય અથવા ક્રિકેટમાં સ્પોર્ટ્સના મેદાનમાં હોવ કે આતે હોય ત્યારે ફિઝિકલ સનસ્ક્રીન લોશન વાપરવું, બાકી નોર્મલ બહાર જતા તમે કેમિકલ સનસ્ક્રીન લોશન વાપરી શકો છો. પછી બીજું અગત્યનું ફેક્ટર્સ છે કે તેમાં એસપીએફ હોય છે. એસપીએફ એટલે સન પ્રોટેક્ટિવ ફેક્ટર્સ. જે નોર્મલ એસપીએફ ધારો કે 15-30 વાપરીએ તો જે લોકો ઘરમાં રહેતા હોય પણ એમને ઘરમાં ચોકમાં એમાં કામ કરવાનું હોય ત્યારે સનસ્ક્રીન લોશન વાપરવું જોઈએ, તો એમાં 15-30 એસપીએફ વાળું ચાલી શકે. અને જે આમ અત્યારે જે રીતે આપણે અત્યારે અહીંયા સિઝનમાં ગરમી પડે છે એ રીતે સન પ્રોટેક્ટિવ ફેક્ટર મોર દેન 50% વાળું જ લેવું જોઈએ, કારણ કે જે સનથી 98% જેટલું આપણને રક્ષણ આપે છે.
1: બહાર નીકળતા પહેલા કેટલા સમય પહેલા સનસ્ક્રીન લોશન એપ્લાય કરવું જોઈએ?
0: એ લગભગ 15-20 મિનિટ પહેલા આઈડિયલી સનસ્ક્રીન લોશન લગાડવું જોઈએ. અને એ સનસ્ક્રીન લોશન એવી રીતે લગાડવાનું કે જસ્ટ આપણે એમ લગાડી દીધું ખાલી હલવા હાથે હળકું લો એટલે એ કર્યું એવું નહીં, પણ બે આ ફિંગર જેટલું મેઝરમેન્ટ રાખવાનું અને આપણી સ્કીન ઉપર એક લેયર બને એવું તમે સનસ્ક્રીન લોશન લગાડો તો એ સનસ્ક્રીન લોશનની ઇફેક્ટ સારી આવતી હોય છે.
1: અચ્છા, જે બે પ્રકારના સનસ્ક્રીન લોશન્સ કીધા, ફિઝિકલ અને કેમિકલ, તો એ સનસ્ક્રીન લોશનનો ડિફરન્સ કેવી રીતે ખબર પડે?
0: એટલે એની અંદર તમારે કન્ટેન્ટ વાંચવાના અને ઘણી બધી વખત એવું લખ્યું જ હોય છે કે ઝીંક ઓક્સાઇડ ને ટાઇટેનિયમ ડાયોક્સાઇડ જેવું લખેલું જ હોય છે.
1: અચ્છા,
0: એવી રીતે હોય છે. અને હજી સનસ્ક્રીન લોશનમાં એક આપણે યુવીએ અને યુવીબી બેથી પ્રોટેક્શન મેળવવાનું હોય છે. જે એસપીએફ ફેક્ટર્સ છે ને એ યુવીબીથી પ્રોટેક્શન મળે છે એવું શીખજો છે. અને બીજું એક પીએ રેટિંગ આવે છે. સનસ્ક્રીન લોશન જ્યારે તમે બાય કરો ને ત્યારે પીએ રેટિંગ આવે, તો પીએ +1 to PA+4 હોય, તો આપણે આઈડિયલી PA+4 જેટલું તમારે રેટિંગ વાળું લેવાનું જે યુવીએનથી પ્રોટેક્શન આપે છે.
1: બહુ સરસ માહિતી આપી આપે ડોક્ટર તૃપ્તિ. અને ઉનાળામાં ઘણા બધા લોકોને અળાઈની સમસ્યા સતાવતી હોય છે, તો એના ઉપાયમાં શું કરવું જોઈએ?
0: અળાઈઓ છે ને શરીરની સ્વેટ ગ્લેન્ડ બ્લોક થઈ જતી હોય એના કારણે શરીરમાં ઝીણી ઝીણી ફુલ્લીઓ થાય જે લાલ થાય અને એમાં દર્દીને ખૂબ જ ખંજવાળ આવતી હોય છે. એટલે જે એની લોકોને અળાઈઓ થતી હોય, એક તો એ લોકોએ ઠંડા વાતાવરણમાં રહેવું, ખુલ્લા કોટનના કપડાં પહેરવા, બે વાર નહાવાનું અને એ ઉપરાંત ખોરાકમાં એમણે વિટામિન સીનો ઉપયોગ વધારે કરવાનો અને ખાટા ફ્રૂટ્સ વધારે લેવાના, જેથી કરીને અળૈયોથી બચી શકાય અને અળૈયો મટી જાય. અને બળતરા કે ખંજવાળ આવે ત્યારે કેલેમિન જેવા લોશનનો ઉપયોગ કરો તો એનાથી રાહત મળતી હોય છે.
1: તો હવે જેમ અળાઈ થતી હોય છે ને અનેક પ્રકારની સમસ્યા હોય તો સ્કીનમાં તો ઘણું બધું થતું હોય, પણ ફંગલ ઇન્ફેક્શન્સની પણ સમસ્યા ઘણા લોકોને હોય છે, તો ફંગલ ઇન્ફેક્શન્સ જે સ્કીન ઉપર થતા હોય છે એના માટે આપની શું સલાહ છે?
0: એટલે ફંગલ ઇન્ફેક્શન છે ને સ્કીનમાં બે રીતે જોવા મળે છે. એક તો તમે જ્યારે પરસેવો થાય અને ભેજવાળું થાય ને એટલે શરીરના ઉપરના ભાગમાં ચામડી પર વ્હાઇટ કે કાળા ડાઘા થઈ જતા હોય છે, જેને અમે સાદી ગુજરાતીમાં એવું કહીએ કે સફેદ દાદર છે અને ઇંગ્લિશમાં એને ટીનિયા વર્સિકુલર કહેવાય. એવું ઘણા બધા લોકોને થતું હોય છે અને ખાસ કરીને સ્પોર્ટ્સમેન એથ્લેટ્સ જે બધા હોય ને એ લોકોને વધારે જોવા મળે, કારણ કે પરસેવો એક્યુમ્યુલેટ થતો હોય ને એટલે. તો એ જે માટે શું કરવાનું કે બે વખત નહાવાનું, એના કપડાં અલગ ધોવડાવવાના એટલે ઘરમાં બીજા કોઈને ચેપ ના લાગે, અને ડોક્ટરની સલાહ મુજબ એન્ટીફંગલ ક્રીમ કે પાવડર વાપરવું જોઈએ. આ કરોળિયા કહેવાય. અને એ ઉપરાંત શરીરમાં બીજે ભાગ ઉપર સાથળમાં બગલમાં મોઢા ઉપર કે શરીરના હવે તો કોઈ પણ ભાગ ઉપર બહુ જ એક્સટેન્સિવ પ્રમાણે લાલ ગોળ જામા જોવા મળે છે, જેને રિંગવોર્મ ઇન્ફેક્શન કહેવાય છે. એ ફંગલ એટલે આપણે ગુજરાતી ભાષામાં દાદર કહેવાય છે. તો જેને પણ દાદર થઈ હોય ને એને ખાસ ધ્યાન રાખવાનું કે પહેલા દાદર થાય એવું ડોક્ટર જોડે સલાહ લઈને જ એની દવા લેવી. બહારથી મળતા કે

0: મેડિકલ સ્ટોર્સમાંથી કે એમને મળતા ક્રીમ કે એનો ઉપયોગ ના કરવો, કારણ કે જે શરૂઆતમાં મટાડી દે પણ લાંબે ગાળે નુકસાનકારક હોય છે. પછી એ લોકોએ ખાસ કોટન ખુલતા કપડાં પહેરવાના, જીન્સ કે સ્કિન ટાઇટ કપડાં નહીં પહેરવાના, થોડું ગળપણ ઓછું ખાવાનું, બે વાર નાવાનું અને એમના કપડાં અલગ ધોવા જોઈએ.
1: અને આ વાત થઈ ફંગલ ઇન્ફેક્શનની, આ સિવાય બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સ પણ ઘણા બધા સ્કિનમાં થતા હોય છે.
0: ઘણા લોકોની જ્યારે છે ને ઉનાળામાં ગરમીને કારણે બેક્ટેરિયલ રેઝિસ્ટન્ટ ઇમ્યુનિટી ઘટી જતી હોય છે, એટલે જેને કારણે છે ને ગુમડા કે ફટકીઓ વા એવું બધું વધારે જોવા મળે છે. એવું થાય અને ખાસ કરીને એ બધું બાળકોમાં વધારે જોવા મળતું હોય છે, તો જ્યારે એવું થાય ત્યારે એ લોકોએ ડોક્ટરની સલાહ મુજબ એન્ટીબાયોટિક ગોળી કે ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ. અને એમાં પણ આગળ જેમ કીધું એમ કે બે વાર નાવાનું ચોખ્ખાઈ રાખવી, બહારથી આવો ત્યારે તમે કપડાં બદલી કાઢો, એવું બધું ધ્યાન રાખો તો આ બધી વસ્તુઓ ઓછી જોવા મળે છે.
2: બિલકુલ સરસ વાત કરી આપે. અને હવે આ સિવાય ઉનાળામાં ઇન જનરલ શું સ્કિન કેર રાખવી જોઈએ, ગરમીથી બચવા માટે શું કરી શકાય?
0: આપણું જે સ્કિન કેર રૂટીન છે એમાં કેવું કરવું જોઈએ કે તમે રૂટીન સાબુ પણ બહુ માઇલ્ડ વાળો વાપરવો જોઈએ, પછી ફેસ વોશ વાપરતા હોય તો ક્લિન્સર વાપરો, અને એમાં ક્યારેક થોડુંક સ્ક્રબિંગની જરૂર પડતી હોય તો સેલિસિલિક એસિડ જેવો ફેસ વોશ વાપરવો, પણ બહુ હાર્શ ફેસ વોશ ના વાપરવા. પછી ફેસ વોશ કર્યા પછી મોઇશ્ચરાઇઝર જરૂરી છે, પણ એ લાઇટ વેઇટ વાળું વાપરવું, એટલે લાઇટ મીન્સ કે બહુ ઓઇલી વાળું નહીં, જેથી કરીને તમે મોઇશ્ચરાઇઝર લગાડો તો તમને તરત પરસેવો ના થાય. અને મોઇશ્ચરાઇઝર ઉપર એન્ટીઓક્સિડન્ટ સિરમ પણ હવે અવેલેબલ છે, વિટામિન સી ના સિરમ ને એવું બધું એ લગાડી શકાય. પછી તમે બહાર નીકળો ત્યારે સનસ્ક્રીન લોશન, જેમ આગળ સમજાવ્યું કે બે લેયર તમારે લગાડવું, એવી રીતે સનસ્ક્રીન લોશન લગાડો. એ ઉપરાંત તમે પાણી વધારે પીવાનું રાખો, અને મેકઅપ જેને જરૂરી હોય કે મેકઅપ જે કરતા હોય એ હંમેશા ઓઇલ ફ્રી મેકઅપ લેવો, અને લાઇટ વેઇટ એટલે ફાઉન્ડેશન એટલે ઓઇલ ફ્રી અને વોટર રેસિસ્ટન્ટ મેકઅપ હોય તો જે તમારે વધારે સારી રીતે રહી શકે. નહીતર ઘણી બધી વખત બધાને મેકઅપ લગાડ્યો હોય તો પછી પરસેવા બહુ ઉતરી જતો હોય છે, એટલે તમે લાઇટ ફાઉન્ડેશન કે વોટર રેસિસ્ટન્ટ મેકઅપ વાપરો તો એ ના કરી શકાય.
1: ડોક્ટર તૃપ્તિ, આ તો આપે ખૂબ જ સરસ જાણકારી આપી, અને જેટલા પણ બહેનો આ કાર્યક્રમ સાંભળતા હશે એમને ચોક્કસથી આ માહિતી ગમી હશે. અને ઉનાળો આવે ને એટલે સૌથી પહેલા પાણી યાદ આવે, સ્વિમિંગ યાદ આવે કે વોટર રાઇડ્સ યાદ આવે, અને જ્યારે સ્વિમિંગ પુલમાં જઈએ કે વોટર રાઇડ્સમાં જઈએ તો એ વખતે પણ સ્કિન ટેન થઈ જતી હોય છે, તો એને નિવારવા માટે અથવા એના ઉપાય તરીકે શું કરવું જોઈએ?
0: સ્વિમિંગ અત્યારે તો બધા, તમે જેમ કીધું એ સાચું છે કે બધા ખાસ સ્વિમિંગ ને વોટર રાઇડ્સ પસંદ કરતા હોય છે, એટલે સ્વિમિંગની અંદર છે ને ક્લોરિનેશન એ લોકો પાણી રાખવું જ પડતું હોય છે, પણ તમે સ્વિમિંગ કરવા જાઓ ને એ પહેલા પણ ખાસ બાથ લઈ લેવાનો, પછી તમારે સરસ રીતે આખા શરીરે સનસ્ક્રીન લોશન લગાડવાનું, અને તમે પ્રિફરેબલી સ્વિમિંગના કોસ્ચ્યુમ પણ એવા પહેરો કે જે ફૂલ તમારા બોડીને કવર કરતા હોય. પછી સ્વિમિંગ કરીને બહાર નીકળો એટલે તમે શાવર લઈ લો કે બાથ લઈ લો, અને બાથ લીધા પછી પ્રોપર સ્કિનને મોઇશ્ચરાઇઝ કરો, જેથી કરીને તમે આ બધી ક્લોરિનની ઇફેક્ટ્સ કે જે પણ ઇફેક્ટ્સ હોય એ બધી તમને ઓછી થાય.
2: એટલે સ્કિન ટેનિંગ સંપૂર્ણપણે અટકાવી તો નથી શકાતું, પણ સ્કિન ડેમેજ થતા
0: રોકી શકાય ડેફિનેટલી.
2: જી, હવે જેમ કહેવાય છે કે ઇનટેક તમારું જે હોય છે ને એ તમારું આઉટર અપીયરન્સ ડિસાઇડ કરે, તો બહારથી અપ્લાય થતા લોશન્સ, ક્રીમ્સ, કપડાં કેવા પહેરવા એની વાત કરીએ ઇનટેક્સની, તો ખોરાક કેવો લેવો જોઈએ સ્વસ્થ ત્વચા માટે અને નિરોગી શરીર માટે?
0: તો ઉનાળા ગરમી ખૂબ હોય એટલે આપણું શરીરમાં પરસેવો ખૂબ થાય, એટલે મિનરલ્સ ને ઇલેક્ટ્રોલાઇટ્સ આપણા શરીરમાં બહુ ઝડપથી ઘટી જતા હોય છે, એટલે એ બધું પ્રિવેન્ટ કરવા માટે આપણા ખોરાકમાં પ્રવાહીનો ઉપયોગ વધારે કરવો જોઈએ. એટલે પ્રવાહી ઇન ધ સેન્સ કે નાળિયેરનું પાણી છે, લીંબુનું શરબત છે, કેરીનો બાફલો છે, કે કોઈ પણ જાતના પ્રવાહી તમે વધારે લો, લિક્વિડ છાશ છે એ બધું તમે વધારે પ્રમાણમાં લો. બીજું કે તમે ટેટી, તરબૂચ, નાળિયેર કે જે કાકડી, વોટર બેઝ ફ્રૂટ્સ એ બધા વધારે ઉપયોગ કરવા જોઈએ. અને તમે ખોરાક પણ એક સાથે બધો ખોરાક ના લો, પણ લાઇટ ખોરાક દિવસમાં 3-4 વાર લો, એટલે જેથી કરીને તમને ડાયજેસ્ટ કરવામાં પણ ફાયદો રહે. નહીતર એક સાથે ભારે ખોરાક લેશો તો તમને અત્યારે ડાયજેસ્ટ ઝડપથી નહીં થાય, એટલે હળવો ખોરાક લો. અને ખાસ કરીને ફાસ્ટફૂડ અને ઠંડક મેળવવા માટે કોલ્ડ્રિંક્સનો જે બધા ઉપયોગ કરતા હોય છે એને બદલે તમે શેરડીનો રસ કે બધું જે છે એ વધારે
1: કુદરતી પીણા છે વધારે કરીએ. જી, અને અંતમાં ડોક્ટર તૃપ્તિ, જે પણ શ્રોતાઓ આ કાર્યક્રમ સાંભળી રહ્યા છે એ દરેકે દરેકને ઉપયોગી થાય એવી થોડીક 2-3-4 ટીપ્સ આપશો?
0: હા, જો એક તો સૌથી પહેલા કે ગરમીની સીઝન ચાલુ થાય એટલે બધાએ કોટન ખુલતા કપડાં પહેરવા જોઈએ અને ખાસ કરીને

0: યંગ જનરેશન જે બધા સ્કીન ટાઈટ કપડા કે જીન્સ એવું જે બધું પહેરે છે ને, એ આપણી સિઝન પ્રમાણે કહીએ ને તો માર્ચ મહિનાથી લઈને ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી એવા બધા કપડા બને તો ટાળવા જોઈએ. પેન્ટ પહેરો તો કોટન ખુલતા પેન્ટ પહેરો ખાસ. બીજું કે પાણી ખૂબ પીવો, અને એમાં એટલે પાણી ઇન ધ સેન્સ કે આપણે આગળ જે રીતે વાત થઈ કે નાળિયેરનું પાણી, લીંબુનું પાણી, છાશ, જે પણ તમને ફાવતું હોય એવા પાણી વધારે પીવો. બને તો શક્ય હોય તો 12-4 તડકામાં જવાનું ટાળો. પછી સનસ્ક્રીન મસ્ટ મસ્ટ ને મસ્ટ છે કે સનસ્ક્રીન લોશનનો ઉપયોગ તમારે બરોબર કરવાનો જ, અને જરૂર પડે તો 3 કલાક પછી રિપીટ કરી દેવાનો, સિવાય કે તમે ઘરમાં ને ઘરમાં રહેતા હો તો એક વખત લગાડી દો તો ચાલે. અને બીજું કે તમે ખોરાક પણ જે હલકો ખોરાક લેવાનું રાખો, 2 વખત નાહવાનું રાખો, તમારા કપડાં બહારથી આવીને ખાસ બદલી કાઢો, અને પરસેવાવાળા કપડાં હોય તો એ કપડાં તરત બદલી અને એને તમે બીજા નવા કપડાં પહેરો, જેથી કરીને તમે ફંગલ ઇન્ફેક્શન છે કે આ બધા ઇન્ફેક્શનથી બચી શકશો. તડકામાં જ નીકળો ત્યારે છત્રી, કેપ છે કે દુપટ્ટો બાંધવાનો કે જે પણ તમને ફિઝિકલ ઓલ્સો જે હોય તમારી જોડે એ પણ તમે એનો ઉપયોગ કરો, તો જેથી કરીને તમે હીટ સ્ટ્રોકથી પણ બચી શકશો. જો વધારે પરસેવો થતો હોય તો ફંગલ ઇન્ફેક્શનથી બચવા ભેજવાળા ભાગો સૂકવા રાખવા, એ ઉપરાંત બગલ કે સાથળમાં નહાયા પછી છે ને તમારે એન્ટી ફંગલ પાવડરનો ઉપયોગ કરો, જેથી તમને ફંગલ ઇન્ફેક્શન ઓછું થઈ શકે.
1: ડોક્ટર તૃપ્તિ, આપે અમારા શ્રોતા મિત્રોને ઉનાળા દરમિયાન ગરમીથી બચવા માટે ત્વચા અને શરીરની શું કાળજી લઈ શકાય તેના માટે ખૂબ સરસ માહિતી આપી. આપ આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: આપનો પણ આભાર અમને અહીંયા બોલાવીને.
1: થેન્ક યુ.
2: થેન્ક યુ.

સૈયર કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા ચર્મરોગ નિષ્ણાત ડોક્ટર તૃપ્તિ શાહ સાથેની વાતચીત. આશા રાખીએ છીએ કે આ મુલાકાત આપને ઉપયોગી લાગી હશે. અને આ સાથે જ હવે જઈએ કાર્યક્રમના આગળના પડાવ તરફ, એટલે કે આપના પસંદગીના ગીતો તરફ. તો સૌપ્રથમ સાંભળીએ ગામ જાળિયા અમરાજી તાલુકા પાલિતાણા જિલ્લા ભાવનગરથી માધુભાઈ લખમણભાઈની પસંદગીનું આ ગીત.

0: ગીત સાથે જ સમય થયો છે આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. તો ફરી મળવાના વાયદા સાથે આજે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને.
1: આવજો, ફરી મળીશું.
0: આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક શ્રી સૈયર કાર્યક્રમ વિભાગ આકાશવાણી કેન્દ્ર આશ્રમ રોડ નવરંગપુરા અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsahyar@gmail.com. આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી.
2: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલિયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 31 મઈ સુબહે 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. આપ ભી માનનીય પ્રધાનમંત્રી જી કી મન કી બાત કા હિસ્સા બન સકતે હૈ. ઇસકે લિયે આપ અપને સુઝાવ 29 મઈ તક ટોલ ફ્રી નંબર 1800117800 પર રેકોર્ડ કર સકતે હૈ, યા ફિર 1922 પર ભી કોલ કર સકતે હૈ. અપને સુઝાવ નમો એપ યા માઈ ગોવ કે ઓપન ફોરમ મે પોસ્ટ કર સકતે હૈ, યા પોસ્ટ બોક્સ નંબર 111 આકાશવાણી દિલ્હી પર ભી ભેજ સકતે હૈ. તો યાદ રખેં રવિવાર 31 મઈ સુબહે 11 બજે મન કી બાત. મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલિયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 31 મઈ સુબહે 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન સે સંબદ્ધ પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર.
3: બરાબર 1 વાગે સાંભળીશું દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.
4: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં કનકલતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજ નઈ દિલ્હી કે હૈદરાબાદ હાઉસ મે સાયપ્રસ કે રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલાઇડ્સ કે સાથ દ્વિપક્ષીય સહયોગ કો ઓર મજબૂત કરને પર બાતચીત કી. બાતચીત કે બાદ ઇસ સમય સમજૌતા જ્ઞાપનો કા આદાન પ્રદાન કિયા જા રહા હૈ. સાયપ્રસ કે રાષ્ટ્રપતિ 4 દિન કી ભારત યાત્રા પર હૈ. ઉનકે સાથ એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ભી આયા હૈ. રાષ્ટ્રપતિ ક્રિસ્ટોડોલાઇડ્સ કી ભારત કી યે પહેલી યાત્રા હૈ. શ્રી ક્રિસ્ટોડોલાઇડ્સ આજ શામ રાષ્ટ્રપતિ ભવન મે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સે મુલાકાત કરેંગે. ક્વાડ વિદેશ મંત્રીઓ કી બેઠક 26 મઈ કો નઈ દિલ્હી મે હોગી. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર કે નિમંત્રણ પર ઓસ્ટ્રેલિયા કે વિદેશ મંત્રી પેની વોંગ, જાપાન કે વિદેશ મંત્રી તોશી મિત્સુ મોટેગી ઓર અમેરિકા કે વિદેશ મંત્રી માર્કો રૂબિયો બેઠક મે શામિલ હોંગે. વિદેશ મંત્રાલય ને કહા હૈ કે એક સ્વતંત્ર ઓર ખુલે હિન્દ પ્રશાંત ક્ષેત્ર કે લિયે ક્વાડ કે દૃષ્ટિકોણ કે અનુરૂપ ક્વાડ વિદેશ મંત્રી પ્રાથમિકતા વાલે ક્ષેત્રો મે સહયોગ બઢાને પર વિચાર વિમર્શ કરેંગે ઓર ક્વાડ કે અંતર્ગત કી ગઈ પહેલો કી પ્રગતિ કી સમીક્ષા કરેંગે. ભારત કી યાત્રા પર રવાના હોને સે પહેલે અમેરિકા કે વિદેશ મંત્રી માર્કો રૂબિયો ને ભારત કો એક મહાન સાઝેદાર બતાતે હુએ કહા કે ઇસ યાત્રા કે દૌરાન ઉન્હે ક્વાડ દેશો કે વિદેશ મંત્રીઓ સે મિલને કા અવસર મિલેગા.
5: ભારત કે સાથ બહોત કુછ કરને કો હૈ, વો એક મહાન સહયોગી ઓર સાઝેદાર હૈ. યા એક મહત્વપૂર્ણ યાત્રા હૈ. મુજે લગતા હૈ કે હમારે પાસ બાત કરને કે લિયે બહોત કુછ હોગા ઓર હમ વહાં ક્વાડ કે સાથ ભી બેઠક કરેંગે. વિદેશ મંત્રી કે રૂપ મે મેરી પહેલી બેઠક ક્વાડ કે સાથ હી હુઈ થી. મુજે ખુશી હૈ કે હમ અબ ભારત મે યહ બેઠક કર પા રહે હૈ ઓર હમ ઇસ સાલ કે અંત મે ભી એક ઓર બેઠક કરેંગે.
4: निर्वाचन आयोग ने आज 10 राज्यों की 24

સુગમ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 થવા આવી છે. સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા અંગે બેઠક. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અનેક પડકારો છતાં સરહદ સલામતી દળે રાષ્ટ્રનું ગૌરવ સતત જાળવી રાખ્યું છે. ગુજરાત સહિત 10 રાજ્યોમાં 24 રાજ્યસભા બેઠકો માટે 18મી જૂને મતદાન થશે. ક્વાડ દેશોના વિદેશમંત્રીઓની બેઠક 26મી મેના દિવસે નવી દિલ્હીમાં યોજાશે. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોલસ ક્રિસ્ટોડોલિયસ સાથે દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવા માટે વાતચીત કરી રહ્યા છે. તેઓ બહુપક્ષીય મંચો પર સહયોગ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ ઉપર વિચારોનું આદાન પ્રદાન કરશે. વાતચીત બાદ અનેક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. તેઓ ભારતની 4 દિવસની મુલાકાતે છે. તેમની સાથે વિદેશમંત્રી, પરિવહન મંત્રી, વરિષ્ઠ અધિકારીઓ અને વેપારી નેતાઓ સહિત ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ સામેલ છે. સાયપ્રસના રાષ્ટ્રપતિ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે. ભારત અને સાયપ્રસ ગાઢ ભાગીદારી ધરાવે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે પડકારોનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષાને એક વ્યાપક પ્રાદેશિક જવાબદારી તરીકે જોવી જોઈએ. આજે નવી દિલ્હીમાં સરહદ સલામતી દળ બીએસએફના પદવીદાન સમારોહને સંબોધતા શ્રી શાહે કહ્યું કે અસંખ્ય નબળાઈઓ અને પડકારો છતાં દળે રાષ્ટ્રનું ગૌરવ સતત જાળવી રાખ્યું છે. શ્રી શાહે ગેરકાયદેસર ઘૂસણખોરી, ડ્રગ્સની હેરફેર, નકલી ચલણની હેરફેર અને શસ્ત્રો અને ડ્રગ્સની દાણચોરી

0: મુસાફરી સહિતના ઉભરતા સુરક્ષા જોખમોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વધુ સંકલિત અને વ્યાપક સુરક્ષા માળખાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે રાજ્ય પોલીસ, કેન્દ્રીય સશસ્ત્ર દળ, ગુપ્તચર એજન્સીઓ અને સ્થાનિક વહીવટી વચ્ચે વધુ સારા સંકલન માટે હાકલ કરી હતી.
1: પદ્મ વિભૂષણ કેએફ રુસ્તમજી કે નેતૃત્વ મેં બીએસએફ કી સ્થાપના હુઈ ઓર જબ સે બીએસએફ કી સ્થાપના હુઈ હૈ સૈન્ય સેન્ડ બીએસએફ ને પૂરે દેશ કો સીમાઓ કી સુરક્ષા કે બારે મેં સુનિશ્ચિત સુરક્ષા કરકર નિશ્ચિંત કરને કા કામ સીમા સુરક્ષા બલ કે જવાનો ને કિયા હૈ ઇસકી ભૂરી ભૂરી પ્રશંસા કરતા હૈ.
0: ગૃહમંત્રી અમિત શાહે આજે બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફની મહિલા પર્વતારોહણ ટીમને માઉન્ટ એવરેસ્ટ પર વિજય મેળવવા બદલ અભિનંદન આપ્યા હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે કહ્યું કે મહિલા શક્તિ બીએસએફની અદમ્ય શક્તિનો પુરાવો છે. તેમણે કહ્યું કે વિશ્વના સૌથી ઊંચા શિખર પર વિજય મેળવવો અને દળની હીરક જયંતીની ઉજવણી કરતી વખતે વંદે માતરમ ગાવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. દિલ્હીની એક અદાલતે આજે આઈઆરસીટીસી હોટલ કૌભાંડ સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુપ્રસાદ યાદવ, તેમના પરિવારના સભ્યો અને અન્ય લોકો સામે આરોપો ઘડવાનો નિર્ણય 9 જૂન સુધી મુલતવી રાખ્યો છે. આ કેસની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કરવામાં આવી રહી છે અને તે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા નોંધાયેલા પૂર્વ નિર્ધારિત ગુના પર આધારિત છે. ઈડીએ આરોપ લગાવ્યો છે કે 2004 થી 2009 દરમિયાન લાલુપ્રસાદ યાદવના રેલવે મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન આઈઆરસીટીસી હોટલ ચલાવવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં અનિયમિતતાઓ થઈ હતી. ઈડીના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય જનતા દળના વડાના નજીકના સહયોગીઓ સાથે સંકળાયેલી ખાનગી કંપનીને હોટલ જાળવણીના કોન્ટ્રાક્ટ કથિત રીતે નિર્ધારિત પ્રક્રિયાઓનું પાલન કર્યા વિના આપવામાં આવ્યા હતા. તમામ એજન્સીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે બદલામાં લાલુપ્રસાદ યાદવના પરિવારના સભ્યો અને સહયોગીઓ સાથે જોડાયેલી બેનામી કંપની દ્વારા આશરે 3 એકર પ્રાઇમ જમીન હસ્તગત કરવામાં આવી હતી. ચૂંટણી પંચે આજે 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનું સમયપત્રક જાહેર કર્યું છે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા, કેન્દ્રીય પ્રધાનો જ્યોર્જ કુરિયન અને રવનીતસિંહ સહિત અનેક સભ્યોનો કાર્યકાળ આવતા મહિને સમાપ્ત થઈ રહ્યો છે. આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં 4, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 3, ઝારખંડમાં 2 અને મણિપુર, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમમાં 1-1 બેઠક માટે ચૂંટણી યોજાશે. આ માટે જાહેરનામું 1 જૂને બહાર પાડવામાં આવશે અને 18 જૂને મતદાન થશે. મતગણતરી પણ તે જ દિવસે યોજાશે. પંચે મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં રાજ્યસભાની 1-1 બેઠક માટે પેટાચૂંટણીની પણ જાહેરાત કરી છે. તામિલનાડુમાં આજે જોસેફ વિજયના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળમાં વધુ 2 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો. વીસીકેના વન્નિયા રાસુ અને આઈયુએમએલના એએમ શાહજહાં મંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ વિશ્વનાથ આર્લેકરે ચેન્નાઈના લોકભવન ખાતે મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ ખાસ સાથે મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યા 35 થઈ છે.
2: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giu અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો.
0: ક્વાડ દેશોના વિદેશમંત્રીઓની બેઠક 26 મેના દિવસે નવી દિલ્હીમાં યોજાશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરના આમંત્રણ પર ઓસ્ટ્રેલિયા અને જાપાનના વિદેશમંત્રી અને અમેરિકાના રાજ્યમંત્રી માર્કો રૂબિયો આ બેઠકમાં ભાગ લેવા માટે નવી દિલ્હી આવી રહ્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે વોશિંગ્ટન ડીસીમાં યોજાયેલી મુક્ત અને ખુલ્લા ઇન્ડો પેસિફિક માટે ક્વાડ ચર્ચા આગળ વધશે. નવી દિલ્હીમાં ઓસ્ટ્રેલિયા અને જાપાનના વિદેશમંત્રીઓ અને અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ વિદેશમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠકો કરે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે. આજે આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિવસ નિમિત્તે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે નાગરિકોને બધા જીવો માટે એક સહિયારું ભવિષ્ય બનાવવા મદદ કરવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી યાદવે કહ્યું કે આ વર્ષની વિષયવસ્તુ વૈશ્વિક અસર માટે સ્થાનિક રીતે કાર્ય કરો, જૈવ વિવિધતાના નુકસાનને રોકવા માટે દરેકને પ્રયત્નશીલ રહેવા અનુરોધ છે. તેમણે કહ્યું કે સમૃદ્ધ જૈવ વિવિધતા ટકાઉ વિકાસના અસંખ્ય પડકારોનો ઉકેલ ધરાવે છે. અમેરિકા

0: ના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું કે અમેરિકા જરૂર પડે ભારતને ઉર્જા આપવા તૈયાર છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાના કારણે ભારતમાં ઉર્જાના ભાવમાં વધારો થવા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે આ નિવેદન આપ્યું હતું. વિદેશમંત્રીએ સ્વીડન અને ભારતની યાત્રા માટે રવાના થતી વખતે પત્રકારો સાથે વાત કરી હતી. ભારતને એક મહાન ભાગીદાર ગણાવતા તેમણે કહ્યું હતું કે આ યાત્રા દરમિયાન તેમને ક્વાડ દેશોના વિદેશમંત્રીઓ સાથે મુલાકાત કરવાની તક મળશે.
1: ભારત કે સાથ બહુ કુછ કરને કો હૈ, વો એક મહાન સહયોગી ઓર સાઝેદાર હૈ. યહ એક મહત્વપૂર્ણ યાત્રા હૈ. મુજે લગતા હૈ કે હમારે પાસ બાત કરને કે લિયે બહુ કુછ હોગા ઓર હમ વહાં ક્વાડ કે સાથ ભી બેઠક કરેંગે. વિદેશ મંત્રી કે રૂપ મે મેરી પહેલી બેઠક ક્વાડ કે સાથ હી હુઈ થી. મુજે ખુશી હૈ કે હમ અબ ભારત મે યહ બેઠક કર પા રહે હૈ ઓર હમ ઇસ સાલ કે અંત મે ભી એક ઓર બેઠક કરેંગે.
0: શ્રી રૂબિયો આવતીકાલથી 26મી મે દરમિયાન ભારતની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ કોલકાતા, આગ્રા, જયપુર અને નવી દિલ્હીની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા પોલેન્ડમાં

0: તેમને ક્વાડ દેશોના વિદેશમંત્રીઓ સાથે મુલાકાત કરવાની તક મળશે.
1: ભારત કે સાથ બહુ કુછ કરને કો હૈ વો એક મહાન સહયોગી ઓર સાઝેદાર હૈ યા એક મહત્વપૂર્ણ યાત્રા હૈ મુજે લગતા હૈ કે હમારે પાસ બાત કરને કે લિયે બહુ કુછ હોગા ઓર હમ વહાં ક્વાડ કે સાથ ભી બેઠક કરેંગે વિદેશ મંત્રી કે રૂપ મેં મેરી પહેલી બેઠક ક્વાડ કે સાથ હી હુઈ થી મુજે ખુશી હૈ કે હમ અબ ભારત મેં યા બેઠક કર પા રહે હૈ ઓર હમ ઇસ સાલ કે અંત મેં ભી એક ઓર બેઠક કરેંગે.
0: શ્રી રૂબિયો આવતીકાલથી 26મી મે દરમિયાન ભારતની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ કોલકાતા, આગ્રા, જયપુર અને નવી દિલ્હીની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા પોલેન્ડમાં 5,000 વધારાના સૈનિક મોકલશે. અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યા પ્રમાણે યુરોપમાં તૈનાત અમેરિકન સૈનિકોની સંખ્યા 4,000થી ઘટાડીને 3,000 કરવામાં આવી છે. એક નિવેદનમાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ નિર્ણયના કારણે પોલેન્ડમાં અમેરિકન સૈનિકોની તૈનાતીમાં કામચલાઉ વિલંબ થયો છે. મંત્રાલયે પોલેન્ડને અમેરિકાનો આદર્શ સાથી ગણાવ્યો છે. અહેવાલો અનુસાર હાલમાં યુરોપમાં લગભગ 80,000 અમેરિકન સૈનિકો છે, તેમાંથી લગભગ 10,000 સૈનિકો પોલેન્ડમાં છે. આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ હૈદરાબાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. દરમિયાન ગઈકાલે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 89 રનથી પરાજય આપ્યો હતો. ગુજરાત ટાઇટન્સના 230 રનના લક્ષ્ય સામે ચેન્નાઈ સુપર કિંગ્સ 13 ઓવર અને 4 બોલમાં 140 રનમાં ઓલઆઉટ થયું હતું. મોહમ્મદ સિરાજને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા અંગે બેઠક. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અનેક પડકારો છતાં સરહદ સલામતી દળે રાષ્ટ્રનું ગૌરવ સતત જાળવી રાખ્યું છે. ગુજરાત સહિત 10 રાજ્યોમાં 24 રાજ્યસભા બેઠકો માટે 18મી જૂને મતદાન થશે. ક્વાડ દેશોના વિદેશમંત્રીઓની બેઠક 26મી મેના દિવસે નવી દિલ્હીમાં યોજાશે અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના સમાચાર. રાજ્યની 4 સહિત દેશની 24 રાજ્યસભાની બેઠકો પર દ્વિવાર્ષિક ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં રામ મોકરિયા, નરહરી અમીન, શક્તિસિંહ ગોહિલ અને રમીલાબેન બારાનો કાર્યકાળ 21 જૂને પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે 18 જૂને મતદાન થશે, જ્યારે તે જ દિવસે સાંજે 5 વાગે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી પંચની યાદીમાં જણાવ્યા પ્રમાણે 1 જૂને ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 8 જૂન રહેશે, જ્યારે 11 જૂન સુધી ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે. રાજ્યમાં વધુ 7 સ્થળોએ વીજ પ્રવાહ નિયમન માટેનું ઉપકરણ સ્ટેટિક સિંક્રોનસ કમ્પેન્સેટર એટલે કે સ્ટાર્ટકોમ સ્થપાશે. આ પહેલ હેઠળ હાલના 6 220 કેવી સબસ્ટેશન અને આવનારા 400 કેવી ધોલેરા 2 સબસ્ટેશન ખાતે સ્ટાર્ટકોમ સ્થાપવામાં આવશે, જે રાજ્યના વીજ માળખાને વધુ મજબૂત બનાવશે અને દરેક માટે ગુણવત્તાસભર તથા વિશ્વસનીય વીજ પુરવઠો સુનિશ્ચિત કરશે. સ્માર્ટ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર તરીકે ઓળખાતી આ પ્રણાલી ગ્રીડમાં વોલ્ટેજ સ્થિરતા, સતત વીજ પ્રવાહ સુનિશ્ચિત કરે છે અને ગ્રીડમાં કોઈ ફેરફાર થાય તો તરત જ પ્રતિક્રિયા આપે છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ગીર સોમનાથના ટીમ્બડી સબસ્ટેશન ખાતે રાજ્યનું પ્રથમ અદ્યતન સ્ટાર્ટકોમ સ્થાપિત કરીને પાવર ગ્રીડને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું. રાજ્યનું ડિજીલોકર ઇન્ટિગ્રેશનમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાષ્ટ્રીય સ્તરે સન્માન કરાયું. આ સાથે બસ પરિવહન ક્ષેત્રે ટેકનોલોજીના શ્રેષ્ઠ ઉપયોગ માટે પણ ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે પુરસ્કૃત કરાયું. નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં ડિજીલોકર ઇન્ટિગ્રેશનમાં યોગદાન બદલ ગુજરાત સહિત કર્ણાટક, કેરલમ, નાગાલેન્ડ અને રાજસ્થાનના અધિકારીઓ સહિત સ્ટેટ ઇ ગવર્નન્સ મિશન ટીમનું પણ રાષ્ટ્રીય સ્તરે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં હવે ડિજિટલ દિવ્યાંગતા પ્રમાણપત્રો પણ ડિજીલોકર પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેને બતાવીને દિવ્યાંગ નાગરિકો સરળતાથી નિઃશુલ્ક સરકારી પરિવહનનો લાભ મેળવી શકે છે. પંચમહાલના હાલોલ તાલુકાના પાટિયાના મુવાડા વિસ્તારમાં કરંટ લાગવાથી છોટાઉદેપુર જિલ્લાના 2 યુવકોના મોત થયા હોવાના અહેવાલ છે. પ્રાથમિક માહિતી મુજબ રૂમ સાથે જોડાયેલા લોખંડના સળિયામાં વીજ કરંટ ઉતરતા બંને યુવકોને કરંટ લાગ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વસ્તી ગણતરી 2027 અંતર્ગત રાજ્યમાં સ્વગણતરી પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્યના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સહિત નાગરિકો પણ આ પ્રક્રિયામાં હર્ષભેર ભાગ લઈ રહ્યા છે, ત્યારે દાહોદ જિલ્લાના નાગરિકોને સ્વવસ્તી ગણતરીમાં સહભાગી થવા જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ અનુરોધ કર્યો હતો.
1: આગામી 1 જૂનથી જયારે વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, એ પહેલા તંત્ર દ્વારા અને સરકાર દ્વારા અભિગમ લેવામાં આવ્યો છે કે 17 મે થી ઓનલાઈન પોર્ટલ ઉપર પણ 100 વસ્તી ગણતરી કરી શકાય છે. એ માટે થઈને વેબ પોર્ટલ પર એસી.census.gov.in પર જાગૃત નાગરિકો જઈ અને પોતાના

0: પોતાના કુટુંબની સચોટ માહિતીમાં આપી શકે છે.
1: સાબરકાંઠાના તલોદ તાલુકાના રોઝડ ગામમાં આવેલી ભોલેનાથ ડેરી પર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ઓચિંતી તપાસ કરીને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ ડેરીમાં મોટાપાયે ભેળસેળવાળો માવો બનાવવામાં આવતો હતો. ઉપરાંત કોઈપણ પ્રકારના જરૂરી સરકારી લાયસન્સ વિના જ સ્વીટ બરફીનું ગેરકાયદેસર ઉત્પાદન કરાતું હતું. આ સાથે ડેરીમાંથી અંદાજે 5 લાખથી વધુ કિંમતનો 2548 કિલોગ્રામ ભેળસેળયુક્ત માવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ગાંધીનગરના લવાડ ગામ ખાતે આવેલી સંસ્થા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને પીપલ્સ આર્મ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આગામી 29 મે થી 2 જૂન દરમિયાન 4th નેશનલ આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરાયું છે. આ સ્પર્ધામાં દેશના 25 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 780થી વધુ રજીસ્ટ્રેશન થયા છે. યજમાન ગુજરાતમાંથી પણ 105 જેટલા ખેલાડીઓએ આ સ્પર્ધા માટે નોંધણી કરાવી છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાએ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ગણદેવીના ખાપરવાડા ગામની દીકરી કશિશ રાઠોડે આંધ્રપ્રદેશ ખાતે યોજાયેલી નેશનલ એથ્લેટિક ચેમ્પિયનશીપમાં પ્રદર્શન કરીને આગામી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. કશિશે પાવરલિફ્ટિંગની વિવિધ કેટેગરીમાં કુલ 3 મેડલ જીતીને કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય કર્યું છે. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગરમીથી બચવા માટે જનજાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. શહેરમાં 38થી વધુ જાહેર સ્થળો પર બેનર દ્વારા લોકોને ગરમીથી બચવાના ઉપાયો અંગે માહિતી અપાઈ રહી છે. જાહેર સ્થળોએ મફત પીવાના પાણીની તેમજ તમામ મિનરલ વોટર પ્લાન્ટ ખાતે મફત ઓઆરએસ પાણીના વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો મહેસાણા જિલ્લાનો સમાચાર પત્ર, લેખક જયંતિ ચૌધરી. મહેસાણા જિલ્લામાં ગરમીના પ્રકોપથી લોકો ત્રાસી ગયા છે. તાપમાનમાં વધારાને લઈને શહેરના બજાર બપોરે સુમસાન થતા જોવા મળી રહ્યા છે. ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણા અને શેરડીનો રસ પીને ઠંડક મેળવી રહ્યા છે. તાપમાનમાં વધારાને લઈને લોકો પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરી રહ્યા છે. તેમજ શહેરમાં ગરમીના કારણે વિવિધ સ્થળોએ ઠંડી છાશ અને શરબત મળી રહે તે માટે સંસ્થાઓ દ્વારા વિતરણ કરાઈ રહ્યું છે. જિલ્લાની શાળા અને કોલેજોમાં ઉનાળુ વેકેશન પડી ગયું છે. ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર પણ પૂર્ણ કર્યું છે. જિલ્લાની 6 નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ છે. મહેસાણા મહાનગરપાલિકા બન્યા બાદ હવે પ્રથમ મેયર કોણ બનશે તેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મેયર પદ માટે મહિલા અનામત હોવાથી મનપાને પ્રથમ મહિલા મેયર મળશે. રાજ્ય સરકાર દ્વારા પેન્શનરો માટે હયાતીની ખરાઈ કરવાની પ્રક્રિયા હવે વધુ સુવિધાજનક બનાવાઈ છે. ગુજરાત સરકાર અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે સમજૂતી કરાર અંતર્ગત પેન્શનરોને જિલ્લા તિજોરી શાખા કે બેંકના ધક્કા ખાવામાંથી મુક્તિ અપાઈ છે. મહેસાણા જિલ્લાના અંદાજીત 16,336 પેન્શનરોને 31 જુલાઈ સુધી પોસ્ટમેન કે ગ્રામીણ ડાક સેવક દ્વારા ઘેર બેઠા નિઃશુલ્ક ડિજિટલ જીવન પ્રમાણપત્ર બનાવી અપાશે. મહેસાણા મહાનગરપાલિકાએ એક નવી પહેલ કરી છે. શહેરમાં કાર્યરત 2 સેવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ગટરના ગંદા પાણીને ફિલ્ટર કરી તેનો ફરીથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પાણીની બચતની સાથે પર્યાવરણનું જતન પણ કરાઈ રહ્યું છે. શહેરના ઘરો, ઓફિસો અને ઉદ્યોગોમાંથી નીકળતું પાણી પ્લાન્ટમાં પહોંચે છે, જ્યાં તેનું શુદ્ધિકરણ કરાય છે. હાલમાં દરરોજ અંદાજે 2 કરોડથી વધુ લીટર પાણી શુદ્ધ કરાય છે, જેનો ઉપયોગ શહેરના જાહેર રસ્તાઓ, દિવાલોને સ્વચ્છ કરવા, ફૂલછોડને પાણી આપવા માટે કરવામાં આવી રહ્યો છે. નદીમાં છોડવાથી ખેડૂતોને પાણીની સિંચાઈ કરી રહ્યા છે. એના કારણે ખેડૂતોને મફત સિંચાઈનો લાભ, પાણીની બચતને ભૂગર્ભ જળ રિચાર્જ કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના રેસિડેન્ટ કોઓર્ડિનેટર સ્ટીફન પ્રિઝનર તેમજ તેમની ટીમે

0: દેશના સૌપ્રથમ સૌર ઉર્જા ગામ તરીકે ઓળખાતા મોઢેરાની મુલાકાત લીધી હતી. ટીમે ગામમાં અમલમાં મૂકેલી સૌર ઉર્જા યોજનાનું અને તેના કારણે ગ્રામજનોના જીવનમાં આવેલ પરિવર્તન અંગેની માહિતી મેળવી હતી. ટીમે વિશ્વમાં પ્રસિદ્ધ એવા ઐતિહાસિક સૂર્યમંદિરની મુલાકાત લઈ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની પણ માહિતી મેળવી હતી. ગામના લોકો સાથે સંવાદ કર્યો હતો. ટીમે ગામમાં સૌર ઉર્જા પેનલ લગાવેલા ઘરોની મુલાકાત લઈને કામગીરી નિહાળી હતી. વાહકજન્ય રોગોનો ફેલાવો ઉનાળાની ઋતુમાં ફેલાતો હોય છે ત્યારે મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે અને 218 એકમોને નોટિસ આપવામાં આવી છે. જિલ્લાના 4,21,000 કરતાં વધુ ઘરોની મુલાકાત લઈ કુલ 20,55,000 કરતાં વધુ લોકોનું સ્વાસ્થ્ય સર્વેલન્સ કરાયું હતું. તપાસ દરમિયાન 8,000 કરતાં વધુ લોકોના લોહીના નમૂના લેવાયા હતા, જેમાંથી એકમાત્ર પોઝિટિવ કેસ મળી આવ્યો હતો. મચ્છરોના સંવર્ધનને રોકવા માટેની તપાસમાં 10,18,000 પાત્રો ચકાસવામાં આવ્યા હતા, જેમાંથી 1,822 સ્થળોએ મચ્છરના પોરા મળી આવ્યા હતા. અહીં દવાનો છંટકાવ કરીને લોકોને જાગૃત કરાઈ રહ્યા છે. એગ્રીસ્ટેક હેઠળ ભારત સરકાર દ્વારા તમામ ખેડૂતોની ફાર્મર રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં 2,00,000થી વધુ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે. બાકી રહેલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવા માટે ખેતીવાડી વિભાગ દ્વારા પ્રક્રિયા હાથ ધરાઈ છે. રાસાયણિક ખાતરોનો અસંતુલિત વપરાશ ઘટાડવા અને પ્રાકૃતિક કૃષિનો વાપ વધારવા મહેસાણા જિલ્લામાં 1 માસ સુધી ખેડૂત જાગૃતિ અભિયાન ચાલશે, જેનો પ્રારંભ ઊંઝા તાલુકાના ઉનાવા ગામથી થયો છે. જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ અને ખેતીવાડી વિભાગના માર્ગદર્શન હેઠળ 616 ગામોના ખેડૂતોએ શિબિરનું આયોજન હાથ ધરાયું છે. આપ સાંભળી રહ્યા હતા મહેસાણા જિલ્લાનો સમાચાર પત્ર, લેખક જયંતિ ચૌધરી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આ છે આકાશવાણીનો અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. હરિહરનને સાંભળીએ. રચના છે સુરેશ તલાલની.

જય શ્રી શિવરામને આપ સાંભળી રહ્યા હતા રામ ભજનમાં. હિન્દી માફ કરશો, ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ, સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. નમસ્કાર.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અમારી આજની સાંધ્યકાલીન સભામાં આપ સર્વે શ્રોતા મિત્રોનું ભાવભર્યું સ્વાગત છે, અભિવાદન છે. મિત્રો, અત્યારે સાંજના 4:59 થઈ છે. 5 વાગ્યે હિન્દીમાં, ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમે દિલ્હી કેન્દ્ર પરથી સહપ્રસારિત કરીશું. ત્યાં સુધી જોડાયેલા રહો આકાશવાણી રાજકોટ સાથે. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810.

0: Haryana and Chandigarh. In IPL cricket, Sunrisers Hyderabad will take on Royal Challengers Bengaluru in Hyderabad today. The match will start at 7:30 p.m. And that is the end of this news bulletin.
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. શ્રોતા મિત્રો, સાંજના 5:10 થઈ છે. પ્રસ્તુત છે આપના માટે વિવિધ ભારતી કાર્યક્રમ, પણ તે પહેલા સાંભળ્યો કેટલીક જાહેરાત.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.

0: छाया गीत कार्यक्रम जारी रहेगा इस अंतराल के बाद।
1: स्ट्रोक थी बचवानी, गर्मी में लू लागवा थी बचवा माटेना खास पगला, हीट वेव दरमियान बाहर निकलवानु टाळवू, आखू शरीर अने माथू ढंकाय तेवी रीते सफेद सुतराऊ कपड़ा पहेरवा, टोपी चश्मा छत्री नो उपयोग करवो, वारंवार पानी पीवो, लींबु शरबत मोळी छाश नारियल नु पानी तथा ओआरएस पुष्कळ प्रमाण मा पीवो। लू लागवाना लक्षणो: माथू दुखवू, पगनी पेडियोमां दुखावो थवो, शरीरनुं तापमान वधी जवुं, खूब तरस लागवी, उल्टी थवी, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।

0: आज के छाया गीत में बस इतना ही। दीजिए इजाजत नेहा अगरकर देसाई को। नमस्कार।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવ

ની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ

0739-232-5409. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0739-232-5409.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ

0: સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ્સ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. શ્રોતા મિત્રો, સાંજના 6 વાગવા જઈ રહ્યા છે. પ્રસ્તુત છે આપને માટે આજે લોકગીતો જેના કલાકાર છે સરલાબેન ઠક્કર. પણ તે પહેલાં સાંભળીએ કેટલીક જાહેરાતો.

0: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
2: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
3: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
2: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
3: શું વાત કરે છે?
2: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
4: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
5: શ્રોતા મિત્રો, હવે સાંભળો લોકગીત જેના કલાકાર છે સરલાબેન ઠક્કર.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
1: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
1: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ

0: આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
2: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
1: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું, આ જુઓ સુગમ ડિજિટલ ગુજરાત.
2: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
1: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
4: મનસુખભાઈ, ક્યાં ચાલ્યા?
5: કચેરીએ દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
4: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
5: એ ફોન થી શું થાય?
4: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
5: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
6: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
7: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા લોકગીતો. કલાકાર હતા સરલાબેન ઠક્કર. આ સાથે જ આજનો લોકગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર, મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર.

ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. હવે સાંભળો હવામાન સમાચાર. હવામાન ખાતાની યાદીમાં જણાવ્યા અનુસાર આવતા 24 કલાક દરમિયાન અમરેલી, દીવ અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સિવાયના પ્રદેશોમાં વાતાવરણ સૂકું રહેવાની વકી છે. તાપમાનમાં કોઈ મોટા ફેરફારને અવકાશ નથી. કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે રહેતા સાગરખેડુ લોકો માટે તકેદારીની કોઈ સૂચના આપવામાં આવી નથી. હવામાન સમાચાર પૂરા થયા. શ્રોતા મિત્રો, હવે સાંભળો અમારા આજે હવે પછી તેમજ આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. હમણાં જ થોડી જ વારમાં એટલે કે 6:30 આપ સાંભળશો યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી, જેમાં આજે રહેશે રાજકોટ કેન્દ્રનું પ્રદાન, જે અંતર્ગત યુથ એકનમાં આજે આપ સાંભળશો યુવા ધનની સફળતા પર શ્રી મયુર દવેની મુલાકાત. આ કાર્યક્રમનું નિર્માણ કર્યું છે સુધીર દત્તાએ. ત્યારબાદ 7:22 ગામનો ચોરો, બાગાયતી પાકોમાં કલમ અથવા રોપાનું મહત્વ એ વિશે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર મેંગો તલાળાના બાગાયત અધિકારી શ્રી વિજયભાઈ બારડ સાથે પ્રશ્નોત્તરી. આ કાર્યક્રમનું નિર્માણ કર્યું છે અટલ શર્માએ. મિત્રો, આ બંને કાર્યક્રમોમાં રહેશે રાજકોટ કેન્દ્રનું પ્રદાન. તેમજ રાત્રે 8 વાગે સારે ગમમાં સાંભળશો એક જ શબ્દ, જિંદગી ઉપર લખાયેલા કેટલાક ગીતો. 9:15 સ્પોટલાઇટ દિલ્હી કેન્દ્રથી. ત્યારબાદ 9:30 આજ કે ફનકાર, 10 વાગે છાયા ગીત, તેમજ 10:30 ઢલતી જાહેરાત. આ તમામ કાર્યક્રમો અમે વિવિધ ભારતી કેન્દ્ર પરથી સહપ્રસારિત કરીશું. મિત્રો, આ હતા અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કેટલાક કાર્યક્રમો. હવે સાંભળો આવતીકાલે પ્રસારિત થનારા કેટલાક મુખ્ય કાર્યક્રમો. 6:10 ભક્તિ સંગીતની અર્ચના, ત્યારબાદ 6:35 શ્રી રામચરિત માનસ ગાન, ત્યારબાદ 6:45 કૃષિ માહિતીમાં ખેતીમાં મૂલ્યવર્ધન આ વિષય પર રજૂઆત ડોક્ટર ઉસ્માન ગની સેરશિયાની. સાત:30 સુકમ સંગીત, જેનું સ્વર નિયોજન અને સંગીત આપીશું ડોક્ટર ભરત પટેલે. 8:30 નિરખને ગગનમાં કલાકાર છે ભારતી વ્યાસ, તેમજ 8:50 નિરામયમાં ધૂમ્રપાન કેટલું હાનિકારક આ વિષય પર ડોક્ટર એ આર ભપલની મુલાકાત. 10 વાગે ફોન ઇન કાર્યક્રમ કેમ છો મિત્રો, પ્રસ્તુતિ કૃપા જીવરાજાની અને રૂપલ ઓઝા. સાંધ્યકાલીન સભામાં 6:30 યુવાણી તેમજ ગામનો ચોરો, આ બંને કાર્યક્રમો રહેશે રાજકોટનું પ્રદાન, જેમાં યુવાણીમાં સાંભળશો knowledge.com અને ગામનો ચોરોમાં જળ સંચય માટે પ્રયત્નશીલ અને સીઈઈ સાથે સંકળાયેલા જસદણના અશોકભાઈ સાપરા સાથે મુલાકાત, નિર્માણ અટલ શર્મા. અને રાત્રે 9:30 રાષ્ટ્રીય રેડિયો પત્રિકા વિજ્ઞાન ભારતી, તેમજ 10 વાગે સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ. આ હતા અમારા આજે તેમજ આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. શ્રોતા મિત્રો, 6:20 આપ સાંભળશો સંસ્કૃતમાં સમાચાર, જે અમે દિલ્હી કેન્દ્ર પરથી સહપ્રસારિત કરીશું.

રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહપ્રસ્તુત કાર્યક્રમ યુવાણી. પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ. કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની. કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

હેલો દોસ્તો, ફરી એક વખત હું આપનો નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાની લઈને આવી ગયો છું તમારા સૌનો મનપસંદ કાર્યક્રમ કે જેનું નામ છે યુથ આઇકન યુવાણી આકાશવાણી. દોસ્તો, તમે લોકો જાણો છો એવી રીતે આપણે આ યુવાણીના યુથ આઇકન કાર્યક્રમની અંદર દર વખતે કોઈ ને કોઈ એવા હસ્તીનું ઇન્ટરવ્યુ તમારી સમક્ષ લઈને આવતા હોય છે કે જે આપણા યુવા વર્ગ છે કે પછી જે બાળક વર્ગ છે, જે કિશોરાવસ્થામાં છે, એવા તમામ લોકો માટે થઈને પોતાના ભવિષ્યની જે કેડી છે કેવી રીતે કંડારી શકાય તેના માટેનું આપણને કંઈક ને કંઈક માર્ગદર્શન જે તે હસ્તીઓ ઇન્ટરવ્યુ દ્વારા આપણને આપતા જાય છે. દોસ્તો, આજનો આપણો ઇન્ટરવ્યુ છે એ પણ એવો જ એક ખાસ ઇન્ટરવ્યુ છે કે જેની અંદર આપણે યુવાધનની સફળતા ઉપરની વાત કરવાના છીએ. દોસ્તો, કે આપણી પાસે જે કાંઈ પણ ઉપકરણો છે, જે કાંઈ પણ સુખ સુવિધાઓ મળે છે, એનો પોઝિટિવ રીતે, સકારાત્મક રીતે એનો ઉપયોગ કરી અને યુવાધન કેવી રીતે સફળતા મેળવી શકે છે. અને આપણે એમ કહી શકાય દોસ્તો કે છે ને, જે જે લોકોને જેટલી જેટલી સગવડતા મળતી જાય છે એટલો એટલો તે અનકમ્ફર્ટેબલ ઝોનમાં તો નહીં પરંતુ કમ્ફર્ટેબલ ઝોનમાં જતો રહે છે અને તેને એ કમ્ફર્ટેબલ ઝોનની બહાર નીકળવાનું પછી મન થતું નથી. પરંતુ દોસ્તો, જેટલી આપણને ફેસિલિટી મળે છે એ ફેસિલિટીનો ભરપૂર ઉપયોગ કરીને અનકમ્ફર્ટેબલ ઝોનમાં તો આપણે જઈશું ને, તો ચોક્કસથી આપણી ભવિષ્યની કેડીઓ મસ્ત રીતે કંડારી શકીશું અને આપણું જે પ્રારબ્ધ છે એ અલગ જ રીતે આપણે ડેવલપ કરી શકીશું, ડિઝાઇન કરી શકીશું. દોસ્તો, તો એવી જ રીતે આજના આપણા ઇન્ટરવ્યુની અંદર પણ આપણને શ્રી મયુરભાઈ દવે એ આપણને યુવાધનની સફળતા કયા કયા ક્ષેત્રોમાં યુવાનો જે છે એ પોતે આગળ વધી શકે છે, ભલે નજીવી બાબત હોય પરંતુ નાના પાયે કરેલી શરૂઆત પણ એક સમયે એક વિશાળ વટવૃક્ષ બની જતું હોય છે તેના પણ આપણને અહીં રૂબરૂ દાખલા આપવાના છે. દોસ્તો, રૂબરૂ આપણને એ લોકોના નામ સાથે અહીંયા ઇન્ક્લુડ કરવાના છે કે આ લોકોએ આવી રીતે નાના ઇનિશિયેટિવથી શરૂઆત કરીને આજે ઘણી બધી નામ જે છે એ સોસાયટીમાં, સમાજમાં કમાઈ રહ્યા છે. આવી મસ્ત મજાનું ઇન્ટરવ્યુ તમારી સમક્ષ આપણે લઈને આવ્યા છીએ અને આ ઇન્ટરવ્યુ લીધું છે જાગૃતિ બામણિયાએ. તો પ્રસ્તુત છે આ મસ્ત મજાનું ઇન્ટરવ્યુ. પણ આ ઇન્ટરવ્યુ માણતા પહેલા સાંભળીએ એક મસ્ત મજાનું ગીત, જેના શબ્દો છે તું લિખ દે કહાની. ફિલ્મ છે આયુષ્મતી, ગીતા મેટ્રિક પાસ 2024. ગીત ગાયું છે મનીષ જાધવે, સંગીત આપ્યું છે સંજીવ આનંદ ઝા અને લિરિક્સ લખ્યા છે સંજીવ આનંદ ઝા અને વિજય નરેન્દ્ર શિંદે. તો પ્રસ્તુત છે તમારા સમક્ષ આ મસ્ત મજાનું ગીત જેના શબ્દો છે તું લિખ દે કહાની.

0: મિત્રો, આજે આપણા આકાશવાણીના સ્ટુડિયોમાં યુવાનો સાથે વાર્તાલાપ કરવા સરસિયા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ, લેખક અને કવિશ્રી મયુરભાઈ દવે આવ્યા છે. તો આપણે સૌ યુવા મિત્રો અને આકાશવાણી પરિવાર વતી મયુરભાઈ દવેને આવકારીએ અને નમસ્તે પણ કહીએ. તો નમસ્તે મયુરભાઈ.
1: નમસ્તે આપ સૌને, તેમજ ભારતની આન બાન અને શાન જેના હાથમાં અને હૃદયમાં છે તેવા સૌ યુવાન મિત્રોને, તેમજ યુવાણી સાંભળતા તમામ શ્રોતા મિત્રોને મારા નમસ્કાર.
0: મયુરભાઈ, આજે યુવાનોમાં વ્યસન ખૂબ જ પ્રમાણમાં વધતા જાય છે અને આ વ્યસન તો ચિંતાની બાબત છે, તો વ્યસન અંગે થોડું જણાવશો?
1: હાજી, આજે

0: આપણું યુવાધન ખૂબ જ આગળ આવ્યું છે, પ્રગતિના સોપાનો સર કરી રહ્યા છે. દેશ અને રાષ્ટ્રમાં જાગૃતિબેન ભારતની એક ઓળખ ઉભી કરી રહ્યા છે. સાથે વ્યસનો પણ વધ્યા છે, પરંતુ બધા જ યુવાનો વ્યસની નથી હોતા. અમુક યુવાનોને સારા વ્યસનો પણ હોય છે, જેમ કે સમાજ અને રાષ્ટ્ર સેવા, પરિવાર અને પોતાના માટે કંઈક કરવું એવી તમન્ના પણ યુવાનો રાખતા હોય છે. મહાયજ્ઞ પણ આ નવયુવાનો કરી શકે તેવી તાકાત આપણા યુવાનોમાં રહેલી છે.
1: હા, એકદમ સાચું કહ્યું. તો મયુરભાઈ, આપે તો વ્યસનની ખૂબ રસપ્રદ વાતો યુવાનોને કરી. જરૂર એવું લાગે છે કે કદાચ કોઈ યુવાન ભૂલ ચૂકે પણ આ વ્યસનરૂપી ટ્રેનમાં ચડી ગયો હશે તો તે પણ આ મૃત્યુરૂપી ટ્રેનમાંથી બહાર આવી જશે, તેમાં શંકા નથી. મયુરભાઈ, તમે કોઈ સારા વ્યસનો કે સુટેવો ધરાવતા હોય તેવા યુવાનોને મળ્યા છો, જોયા છે?
0: હાજી, આ પ્રશ્ન જાગૃતિબેન મને પૂછ્યો એ મને ખૂબ જ ગમ્યું. કારણ કે યુવાનોને માત્ર સલાહ અને શિખામણ આપવી જ પૂરતી નથી, યુવાનોમાંથી ઘણું ઘણું જાણવાનું, શીખવાનું અને માણવાનું પણ મળે છે.
1: જી,
0: આવા ઉમદા યુવાનોને હું મળ્યો છું અને જોયા પણ છે, અને તેમની સાથે મેં કામ પણ કર્યું છે.
1: અચ્છા.
0: સરસિયામાં અમારે ઘણા યુવાનો વ્યસન મુક્તિ માટે, પર્યાવરણ માટે તેમજ માનવ સેવાની જ્યોત લઈને નીકળતા મેં જોયા છે અને એમને મળ્યો પણ છું. સરસિયાના વેગડ રમેશભાઈ શ્રાવણ માસમાં બિલ્વપત્રની ઘરે ઘરે પહોંચાડવાની સેવા કરે છે. રક્તદાનમાં પણ સરસિયા મોખરે છે, એ બધું આ યુવાનોને આભારી છે. કોઠા પીપરિયાના દરબાર યુવક, જેનું નામ સૌ સીતારામ કહીને બોલાવે છે, તેમને ગાયો માટે ઘાસ નાખવાનું વ્યસન છે, અને ફાળો કરીને પણ ધારી તાલુકાની ગાયો માટે સતત ઝંખતા મેં એમને જોયા છે અને અવારનવાર મળવાનું પણ થાય છે. તેમજ જાગૃતિબેન, સીતારામને એટલે કે દરબારને એવું વ્યસન છે કે દર સોમવારે ખોડિયાર ડેમમાં માછલાઓને બિસ્કિટ ખવડાવવાનું પણ સારું વ્યસન ધરાવે. ધારી નવી વસાહતમાં રહેતો યુવાન પોતે અશક્ત હોવા છતાં ગાયોના પગ ભાંગી ગયા હોય, ફળી ગયા હોય, તો એની બીમારીમાં ઉમદા સેવા કરતા મેં એને જોયા છે. તેમજ જંગલ ખાતામાં નોકરી કરતા રાણવાભાઈ, હું, ડોક્ટર ભરાડ, અજીતભાઈ ભટ્ટ, ટીનાભાઈ લલિયા, જયુભાઈ જેઠવા વગેરે વ્યસન મુક્તિ માટે અને પર્યાવરણ રક્ષણ માટે મહેનત કરીએ છીએ. અરે, અમારે કિશોરભાઈ દવેને અન્યને વાંચવા કરવા, કવિ સંમેલન કરવા અને કવિ સંમેલન માણવા એ તેમનું સારું વ્યસન છે. આ બધાને વિવેકાનંદજીના વિચારો યુવાનોમાં વાવવાનું વ્યસન છે. મુનાભાઈ પટણીને વધુમાં વધુ ગરીબ માણસોને છાશ પાવી તેમજ મીઠાઈ ખવડાવી અને સેવા કરવાનું વ્યસન છે. તેમજ ધારીના ભોગીલાલ તો સતત સ્મશાનમાં રહી મૃતાત્માઓની વર્ષોથી સેવા કરી રહ્યા છે. મનસુખભાઈ ભુવા, નલીનભાઈ કોટડિયા, ડોક્ટર ઠક્કર, ડોક્ટર બારેખ તેમજ મુરબ્બી શ્રી ડોક્ટર જસાણી સાહેબની સેવાની તો શું વાત કરવી. આ બધા મહાનુભાવો પણ અમારા વ્યસન છોડાવવાના યજ્ઞમાં પૂરતું યોગદાન આપે છે. અમારે ધારીમાં રહેતા હસુભાઈ દવેને એવું વ્યસન છે જાગૃતિબેન, કે તેઓ દર્દીને લોહીની જરૂર પડે એટલે તુરત જ લોહી આપવા નીકળી જાય છે.
1: અરે વાહ.
0: તેમણે 51 વખત રક્તદાન કરી સેવાની જ્યોત ચાલુ રાખી છે. આવા અસંખ્ય સેવાધારી યુવાનોને હું મળ્યો છું, તેમની સાથે વિચાર વિમર્શ કરી તેમની સેવાને બિરદાવવાનું પણ હું ચૂક્યો નથી. એટલે યુવાનો જ મારી દ્રષ્ટિએ દેશની શાન છે, આવા યુવાનોને સલામ કરવી ઘટે.
1: એકદમ ખરું કહ્યું મયુરભાઈ. આપે તો યુવાનોમાં રહેલ સારા વ્યસનોની વાત કરી અને યુવાનોને પણ મજા આવી હશે. આજનો યુવાન પર્યાવરણ પ્રત્યે રસ દાખવે તે માટે પણ થોડીક વાત કરો ને.
0: હાજી, પર્યાવરણ રક્ષાનું સૌએ વ્યસન રાખવું જરૂરી બની ગયું છે, કેમ કે ગ્લોબલ વોર્મિંગની અસરો સૌ અનુભવી રહ્યા છે. જો પર્યાવરણ સુરક્ષિત નહીં હોય તો કોઈ સુરક્ષિત રહેવાનું નથી. જો પર્યાવરણને જાળવણી નહીં કરીએ તો પણ મૃત્યુ ઘંટ વાગી જશે. આજે યુવાનો પર્યાવરણ સુરક્ષા માટે ઘણા જાગૃત બન્યા છે.
1: જી, તો અમીરભાઈ, આજે યુવાનો ટીવી, મોબાઈલ, નેટ, કમ્પ્યુટર વગેરેમાં ખૂબ જ સમય બગાડતો હોય છે, તેવું નથી લાગતું?
0: ના, બિલકુલ નહીં, એવું નથી લાગતું. આજે દુનિયા કરલો મુઠ્ઠીમાં, દુનિયાને જીતવી હશે, જાણવું હશે તો આ બધું જરૂરી છે.
1: જી,
0: હું આપની વાત સાથે મહદઅંશે સહમત પણ છું. કારણ કે મોબાઈલ થી એટેચમેન્ટ ઘટ્યું છે, આપણા જીવન વ્યવહારમાં થોડી ઘણી ઉણપ આવી છે, એવા ઘણા બધા પ્રશ્નો છે, પણ આવા સંસાધનોનો જરૂરી અને વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.
1: મયુરભાઈ, આપે ટૂંકમાં ઘણું બધું કહી દીધું. મયુરભાઈ, છેલ્લે સફળતા માટે યુવાનોને કંઈક કહેશો તો મજા આવશે.
0: હાજી જાગૃતિબેન, આજના યુવાનો સફળતાનો મંત્ર લઈને જ ફરે છે.
1: જી,
0: છતાં આજના યુવાનોએ સમયનું આયોજન કરી ચાલવું જોઈએ. જે ક્ષેત્રમાં કામ કરવા માંગતા હોય તે ક્ષેત્રમાં પૂરતો રસ લેવો જોઈએ।

0: એટલે કે 100% આપવા જોઈએ. મારી દ્રષ્ટિએ ઘડિયાળ ટક ટક નથી કરતી, ઘડિયાળ તક તક તક એટલે કે દરેકને તક આપે છે. સમય સમય સાચવી ચાલનાર હંમેશા સફળતા મેળવતા જ હોય છે. યુવાનો સમયનું શ્રેષ્ઠ આયોજન કરી ચાલો, સફળતા તમારી રાહ જુએ છે. હોંસલા બુલંદ તો સફળતા આપકે કદમો મે, સફળતા માટે યુવાનો કટિબદ્ધ થયા છે.
1: તો મયુરભાઈ, આપે સમય અને સફળતા માટે યુવાનોને ટૂંકમાં ગાગરમાં સાગર જેવી વાત કરી. હવે નશીલા વ્યસનોને તિલાંજલિ તેમજ સારા વ્યસનોને સારી ટેવો, પર્યાવરણ બાબતે તેમજ ભારત દેશના જય જયકાર માટે યુવાનોને આપ શું સ્લોગન આપો છો?
0: હાજી, મેં કહ્યું તેમ કોઈ પણ દેશની સફળતાનો આધાર શિક્ષણ અને નિર્વ્યસની યુવા જગત પર છે. માટે આ બે સ્તંભ વધારે મજબૂત બનાવવા જોઈએ. આપણી જન્મદાત્રી માં એ કેટલા વ્રત નિયમો રાખી આપણને તંદુરસ્ત જન્મ આપ્યો, એ જન્મદાત્રી માં અને ભારત માં માટે પણ આપણે ખરાબ વ્યસનોને તિલાંજલિ અને સારા વ્યસનોને આવકારવા જોઈએ. તે મુજબ પર્યાવરણ સુરક્ષા માટે સૌએ કટિબદ્ધ થવું જોઈએ. ભારત માતાના જય જયકારની જય વિજય રૂપી દોરી જાગૃતિબેન યુવાનોના હાથમાં છે. આ યુવાનો દેશને ખૂબ જ પ્રગતિના પંથે લઈ જશે, એમાં જરા પણ શંકા નથી.
1: તો મયુરભાઈ, આપે તો જેને કહેવાય ને કે એક ટોનિક, એક નશો ચડાવી દીધો છે સફળતાનો, વ્યસનોને છોડવાનો. તો આપ અહીં આવ્યા અને અમારા યુવા મિત્રોને આટલી માહિતીસભર અને પ્રેરણાદાયી વાતો કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: આભાર જાગૃતિબેન.
1: નમસ્કાર.
0: નમસ્કાર.

તો દોસ્તો, આ હતા મયુરભાઈ દવે કે જેઓએ આપણને યુવાધનની સફળતા અને એમના અલગ અલગ ક્ષેત્રોની અંદર આપણે કેવી રીતે આગળ વધી શકીએ છીએ, કેવી રીતે નાના પાયાની શરૂઆત જે છે એ કરી શકીએ છીએ, કે આપણને લાગતા નાના કાર્યો પણ ક્યારેક મોટી સફળતા આપણને અપાવતા હોય છે, તેના વિશેની આપણને મસ્ત મજાની વાતો કરી છે. એવા ઘણા બધા દ્રષ્ટાંતો આપણને આપ્યા છે કે જેઓ લોકો જે છે એ ક્યાંક ને ક્યાંક નજીવી શરૂઆત કરી હતી અને આજે એમ કહી શકાય કે મોટું વિશાળ વટવૃક્ષ બનવા જઈ રહ્યું છે. તો આપણે પણ દોસ્તો એક યુવાધન છીએ આ દેશનું, ત્યારે આપણે પણ નાના પાયે શરૂઆત કરીએ અને આપણા દેશને જેટલા પણ બની શકે એટલા ઉપયોગી બનીએ. જેટલા પણ લોકો છે, પશુ પક્ષીઓ છે, નેચર, પ્રાકૃતિક વાતાવરણ છે, ઝાડ પાન પર્વતો જે કાંઈ પણ છે એ તમામને આપણે મદદરૂપ થઈએ અને આપણું જીવન છે એ સાર્થક અને સુગંધીમય બનાવી દઈએ દોસ્તો, એવી જ આપણે એક નમ્ર અરજ આ તમામ યુવાધનને છે દોસ્તો. આવા જ મસ્ત મજાના વિચારો સાથે આપણે ફરી વખત મળીશું આવતીકાલે સાંજે 6:30 કલાકે. ત્યાં સુધી મને એટલે કે તમારા નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાનીને રજા આપશો. આવજો, બાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ. અને હા દોસ્તો, સાથે સાથે સાંભળતા જાઓ એક આ વન્ડરફુલ ગીત જેના શબ્દો છે ધરતી કા અભિમાન. ફિલ્મ છે વીર સાવરકર, ગીત ગાયું છે દિવ્યા કુમારે, સંગીત આપ્યું છે અનુ મલિકે અને લિરિક્સ લખ્યા છે ખુદ વીર સાવરકરજીએ. તો પ્રસ્તુત છે તમારા સમક્ષ વીર સાવરકરજીનું આ મસ્ત મજાનું ગીત. ધીમ, દાના ધીમ, દાના ધીમ.

યુવા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહપ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ, કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હ
1: આ તાળીઓના ગડગડાટને વધાવવા માટે તૈયાર છો ને?
0: બાલ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર,
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનો માનીતો કાર્યક્રમ
4: બાલ સભા.

શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ યુવાણી અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે, જેમાં આપ સાંભળી શકો છો યુથ આઇકોન શ્રેણી, knowledge.com શ્રેણી, ગુજરાતી વાર્તા વિશ્વ અને યુવા પ્રતિભાઓને. તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, એ બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: સૌ પ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યની ચાર સહિત રાજ્યસભાની 24 બેઠક પર ચૂંટણી જાહેર. ભુજથી દિલ્હી માટેની નવી એક્સપ્રેસ ટ્રેનનો આજથી પ્રારંભ. અમદાવાદ હવાઈ મથક પરથી 20 કરોડથી વધુનો માદક પદાર્થ પકડાયો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી. અને નવસારીના ગણદેવીની કશિશ રાઠોડની એશિયન ગેમ્સ માટે પસંદગી. સમાચાર વિગતવાર. રાજ્યની ચાર સહિત દેશની 24 રાજ્યસભાની બેઠક પર દ્વિવાર્ષિક ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં રામ મોકરિયા, નરહરિ અમીન, શક્તિસિંહ ગોહિલ અને રમીલાબેન બારાનો કાર્યકાળ 21 જૂને પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે 18 જૂને મતદાન થશે, જ્યારે તે જ દિવસે સાંજે 5 વાગ્યે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી પંચની યાદીમાં જણાવ્યા પ્રમાણે 1 જૂને ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 8 જૂન રહેશે, જ્યારે 11 જૂન સુધી ઉમેદવાર પત્ર પરત ખેંચી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભુજથી દિલ્હી માટેની નવી એક્સપ્રેસ ટ્રેનનો આજથી પ્રારંભ થયો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કચ્છને નવી દિલ્હી સાથે જોડતી સીધી રેલ સેવાની ભેટ તેમજ તાજેતરમાં અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ પ્રોજેક્ટ મંજૂરીની ભેટ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતીય રેલ એ પરિવહનની એક મહત્વપૂર્ણ કડી છે અને પ્રધાનમંત્રીના નેતૃત્વ ગત 12 વર્ષમાં રેલવેનો મોટા પાયે કાયાકલ્પ થયો છે. આ પ્રસંગે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડે પ્રતિક્રિયા આપી હતી.
1: યહાં સે ભુજ સે રાજસ્થાન હોતે હુ દિલ્હી કી ડાયરેક્ટ સેવા આજ સે શરૂ કી ગઈ. માનનીય મંત્રી જી ને ઇસકો ઝંડી દિખાકર ચાલુ કિયા હૈ. ગુજરાત કો ઇસ બાર 17,000 સે જ્યાદા કરોડ કી કેપેક્સ દી ગઈ હૈ ઓર ઉસકે અંતર્ગત પૂરે ગુજરાત મે કાર્ય હો રહા હૈ. ઓર યહાં પર ભુજ કી બાત કરે તો ભુજ મે આપ અગસ્ત કે એન્ડ તક સપ્ટેમ્બર મે દેખેંગે કે યે ભી સ્ટેશન બિલ્ડિંગ બન કરકે તૈયાર હો જાયેગી ઓર લગાતાર પૂરે રાજ્ય મે નયે નયે ટ્રેન્સ ચલેંગે ઓર નયી પરિયોજનાએ પર કામ હો રહી હૈ.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રશિયન ફેડરેશનના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ ઇવાન ફેતિસોવે સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. તેઓએ આ બેઠકમાં ગુજરાત સાથે મેરીટાઈમ, શિપ બિલ્ડિંગ અને શિક્ષણ ક્ષેત્રે સહભાગીતા અને સંકલન માટે તત્પરતા દર્શાવી હતી. સાથે જ રશિયામાં સેન્ટ પીટર્સબર્ગમાં યોજાનારી બિઝનેસ સમિટમાં જોડાવા મુખ્યમંત્રીને આમંત્રણ અપાયું હતું. તો મુખ્યમંત્રીશ્રીએ પણ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે રશિયાનું ડેલીગેશન મોકલવા માટે પણ નિમંત્રણ પાઠવ્યું હતું. દેવભૂમિ દ્વારકામાં સંભવિત પેટ્રોલ ડીઝલની અછતને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા આગોતરા પગલાં ભરવામાં આવી રહ્યા છે. ખંભાળિયા મામલતદાર દ્વારા પેટ્રોલ પંપ સંચાલકો સાથે બેઠક કરી બેરલમાં ડીઝલ ભરાવવા આવતા ખેડૂતો માટે આધારકાર્ડ, 7 બારની નકલ તેમજ ટ્રેક્ટરની આરસી બુક રજૂ કરવા અપીલ કરવામાં આવી છે. આ દસ્તાવેજની ખરાઈ થયા બાદ જ ખેડૂતોને વધુમાં વધુ 200 લીટર જેટલું ડીઝલ આપવામાં આવશે.
2: આપણા તાલુકામાં ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. આથી ડીઝલ નહીં મળે એવી કોઈ પણ ખોટી અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને બિનજરૂરી સંગ્રહ કરવાનું ટાળવું. હાલ જરૂર હોય તો પંપ પર બધાને ડીઝલનું વેચાણ ચાલુ જ છે. સરકારશ્રીની સૂચના મુજબ હાલ ખેડૂતોને ખુલ્લા પાત્ર અને બેરલની અંદર ડીઝલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તો એ બાબતે અમે અહીંયાથી યોગ્ય ખરાઈ થાય અને સાચા વ્યક્તિને જ ડીઝલનો જથ્થો મળે એ બાબતે સૂચના આપવામાં આવેલી છે.
0: પરંતુ બીજી તરફ ખેડૂતના દસ્તાવેજમાં સ્પેલિંગ ભૂલ અથવા જૂના રેકોર્ડ હોવાના કારણે ચકાસણીમાં મુશ્કેલી પણ ઉભી થઈ રહી છે. પેટ્રોલ પંપ પર કલાકો સુધી રાહ જોયા બાદ પણ કેટલાક ખેડૂતોને ડીઝલ ન મળતા નારાજગી જોવા મળી રહી છે. આ સાથે જ કચ્છમાં ઇંધણનો પૂરતો જથ્થો જાળવી રાખવા કચ્છ કલેક્ટર દ્વારા બેઠકમાં સરકારની ગાઇડલાઇન અનુસાર ડીઝલનું સુચારૂ વિતરણ થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. અમરેલીમાં પણ પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ જિલ્લા પુરવઠા અધિકારીએ અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ કરી. સુરત આર્થિક ગુના નિવારણ શાખાએ અંકલેશ્વરમાં નકલી યસ બેંક ખાતા સાથે સંકળાયેલા 4 કરોડ રૂપિયાના જમીન છેતરપિંડીના કેસમાં આરોપી અસમત ખાનની ધરપકડ કરી હતી. એસીપી જીએ સરવૈયાએ જણાવ્યું હતું કે આરોપીઓએ બેંક કર્મચારી અને મુખ્ય આરોપી રવિ કોલડિયા સાથે મળીને એનઆરઆઈ જમીન માલિકોની નકલી સહી કરી બોગસ ખાતું ખોલાવ્યું હતું અને ચેકની રકમનો વ્યક્તિગત ઉપયોગ કર્યો હતો.
3: વિશ્વાસઘાત ઓર ધોખાધડી સે પૈસા લેકે ગલત અકાઉન્ટ મેં ડાલ કે ઓર અપને અંગત ઉપયોગ મેં લે લિયા ઇસ પ્રકાર કી એક ફરિયાદ હમને દાખલ કી થી. યે ફરિયાદ મેં હમને જો ગલત અકાઉન્ટ ઓપન કરવાયે થે વો બેંક કે એમ્પ્લોઈઝ કો હમને અરેસ્ટ કિયા હૈ. સાથ મેં જો મધ્યસ્થી કી ભૂમિકા જિસને નિભાઈ થી વો આરોપી કો આજ હમને અરેસ્ટ કિયા. ગલત સિગ્નેચર કરકે અકાઉન્ટ ઓપન કરવાયે થે વો આરોપી કો હમને અરેસ્ટ કિયા હૈ. તહકીકાત અભી ચાલુ હૈ. યે 5.5 કરોડ રૂપિયે કે આસપાસ કી ટોટલ ડીલ થી.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR ન્યૂઝ _ABAD ને ફોલો

0: કરી શકશો. અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી થાઈ એરવેઝમાં આવેલા મુસાફર પાસેથી 20 કિલોથી વધુ માદક પદાર્થનો જથ્થો પકડાયો છે. આંતરરાષ્ટ્રીય બજાર કિંમત પ્રમાણે ગાંજાના 1 કિલોની 1 કરોડ કિંમત આંકવામાં આવે છે, જેથી આ 20 કિલોથી વધુ જથ્થાની કિંમત 20 કરોડથી વધુ માનવામાં આવે છે. દિલ્હીથી બેંકોક જઈને માદક પદાર્થના જથ્થા સાથે અમદાવાદ આવેલા ઉત્તર પ્રદેશના મુસાફરને સીમા શુલ્ક વિભાગે ઝડપી પાડ્યો હતો. આ ધરપકડ પામેલા આરોપીને વધુ તપાસ માટે ડીઆરઆઈને સોંપાયો છે. ડીઆરઆઈએ આરોપી અંગત શ્રીવાસ્તવ આ જથ્થો ક્યાંથી કોની પાસેથી લઈને આવ્યો હતો અને તે કોને આપવા લાવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા વાર્ષિક ઈ કેવાયસીની પ્રક્રિયા ફરજીયાત કરવામાં આવી. ગુજરાતના તમામ ખેડૂતોને આગામી 30 જૂન સુધી આ પ્રક્રિયા પૂર્ણ કરાવી લેવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરાયો છે. લાભાર્થી ફેસ ઓથેન્ટિકેશન, બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન અથવા પીએમ કિસાન મોબાઈલ એપ મારફતે સરળતાથી ઈ કેવાયસીની પ્રક્રિયા કરી શકે છે. ઉલ્લેખનીય છે કે યોજનાના નિયમમાં ફેરફાર કરાતા સહાય માત્ર એવા જ લાભાર્થીને મળશે જેમણે ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી હશે. હિન્દીમાં મૌલિક પુસ્તક લેખન અને અનુવાદને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા રાજભાષા ગૌરવ પુરસ્કાર યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ વિજ્ઞાન અને તકનીકી, કાયદો અને સુરક્ષા, સંસ્કૃતિ અને કળા શ્રેણી અને અનુવાદિત પુસ્તક માટે પુરસ્કાર આમ કુલ 5 શ્રેણીમાં પુરસ્કાર આપવામાં આવશે. આ યોજના હેઠળ પ્રથમ શ્રેણીમાં પ્રથમ પુરસ્કાર 2 લાખ રૂપિયા, જ્યારે અન્ય શ્રેણીના પ્રથમ પુરસ્કારને 1,50,000 રૂપિયાનું ઇનામ જાહેર કરાયું છે. આ ઉપરાંત અન્ય ઇનામ પણ જાહેર કરાયા છે. આ માટે પુસ્તક નિર્ધારિત વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલું અને ઓછામાં ઓછું 100 પેજનું હોવું જરૂરી છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે અને આવતીકાલે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ગીર સોમનાથ, અમરેલી, નવસારી, તાપી, ડાંગ, ભાવનગર, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન જામનગરના કાલાવાડ પંથકમાં કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દિવસભરના તડકા બાદ બપોરે અચાનક ગાજવીજ સાથે વરસાદ થતાં ખેડૂતો ઉનાળુ પાકને લઈને ચિંતામાં મુકાયા હતા. જોકે છેલ્લા 24 કલાકમાં રાજ્યના દરેક શહેરમાં મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે, જેમાં સૌથી વધુ રાજકોટમાં 43.5 ડિગ્રી, જ્યારે વેરાવળમાં સૌથી ઓછું 32.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું. રાજ્યમાં આજે અકસ્માત અને વીજકરંટની અલગ અલગ ઘટનામાં 4 લોકોના મોત થયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તલસાણા ગામ પાસે ટ્રેક્ટર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મોત થયા છે. લખતર તાલુકાના ભાથરિયા ગામના 2 વ્યક્તિ મોપેડ પર શાહપુરથી પોતાના ગામ પરત આવી રહ્યા હતા ત્યારે ટ્રેક્ટર સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં બંનેના મોત થયા હતા. જ્યારે પંચમહાલના હાલોલમાં વીજકરંટ લાગતા 2ના મોત થયા હતા. પાટિયાના મુવાડા વિસ્તારમાં રૂમ સાથે જોડાયેલા લોખંડના સળિયામાં વીજકરંટ ઉતરતા બંને યુવકોને કરંટ લાગ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નવસારીના ગણદેવી તાલુકાની કશિશ રાઠોડ કુલ 327.5 કિલોગ્રામ વજન ઉંચકી એશિયન ગેમ્સ માટે ક્વોલિફાઈ થઈ છે. કશિશ સ્કોટમાં 132.5 કિલો વજન ઉંચકી સુવર્ણ, બેન્ચ પ્રેસમાં 55 કિલો અને ડેડ લિફ્ટમાં 140 કિલોગ્રામ વજન ઉંચકી કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. આમ કુલ 327.5 કિલોગ્રામ વજન ઉંચકી કોમનવેલ્થ અને એશિયન ગેમ્સ માટે ક્વોલિફાઈ થવાનો માર્ગ મોકળો કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધા માટે ક્વોલિફાઈ થવા માટે 325 કિલોગ્રામ વજન ઉંચકવાનો નિર્ધારિત માપદંડ હોય છે. ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે આગામી 29 થી 4 આર્મ્સ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપનું 2026નું આયોજન કરાયું છે, જેમાં 27 રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા 2000થી વધુ ખેલાડી ભાગ લઈ રહ્યા છે. અત્યાર સુધી 780થી વધુ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. યજમાન ગુજરાતમાંથી પણ 105 જેટલા ખેલાડી આ સ્પર્ધા માટે નોંધણી કરાવી છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના અધિકારી ડોક્ટર ધર્મેશકુમાર પ્રજાપતિએ જણાવ્યું હતું કે ખાસ કરી દિવ્યાંગ ખેલાડી માટેની આ પેરા આર્મ રેસલિંગ આ ઇવેન્ટને વધુ પ્રેરણાદાયી બનાવશે. આ અંગે વધુ માહિતી આપે છે રમતગમત તાલીમ અધિકારી કલ્પેશ શર્મા.
1: हो रही है कि हमारे विश्वविद्यालय के अंदर गुजरात आर्म रेसलिंग एसोसिएशन के सहयोग से हम 4वीं राष्ट्रीय आर्म रेसलिंग और पैरा आर्म रेसलिंग चैंपियनशिप 2026 का आयोजन इस महीने की 29 तारीख से लेकर 2 जून तक कर रहे हैं. अभी तक विभिन्न राज्यों से कुल मिला के 1800 से 2000 पार्टिसिपेंट्स का आयोजन हम करने वाले हैं. एथलीट्स को रहने की और ट्रांसपोर्टेशन फैसिलिटीज, फूडिंग फैसिलिटीज हम प्रोवाइड कर रहे हैं.
0: વલસાડના વાપીના 5 વર્ષીય બાળકે માત્ર 2 મિનિટ 30 સેકન્ડમાં 44.8 મીટર સ્વિમિંગ પૂર્ણ કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. દૈવિત શાહે ઓછા સમયમાં વધુ અંતર કાપવાનો રેકોર્ડ પોતાના નામે કરતા શહેરજનોમાં ખુશી જોવા મળી રહી છે. ભુજ ખાતે સ્થાનિક સ્તરે કાર્ય વૈશ્વિક સ્તરે પ્રભાવ થીમ સાથે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ, ગાઇડ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં સ્થાનિક કક્ષાએ પર્યાવરણ સંરક્ષણના પ્રયાસ વધારવા નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું. કહ્યું હતું કે જૈવ વિવિધતા એ માનવ જીવનનો અભિન્ન ભાગ છે. આ તકે કચ્છ વન

વર્તુળના વન સંરક્ષક ડોક્ટર ધીરજ મિત્તલે જણાવ્યું કે ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ ગુનેરી ઇનલેન્ડ મેંગ્રુવ એ પ્રકૃતિને કચ્છને વિશેષ દેન છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યની 4 સહિત રાજ્યસભાની 24 બેઠક પર ચૂંટણી જાહેર. ભુજથી દિલ્હી માટેની નવી એક્સપ્રેસ ટ્રેનનો આજથી પ્રારંભ. અમદાવાદ હવાઈ મથક પરથી 20 કરોડથી વધુનો માદક પદાર્થ પકડાયો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી. અને નવસારીના ગણદેવીની કશિશ રાઠોડની એશિયન ગેમ્સ માટે પસંદગી. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનું ચોરું.

0: अटल बेन, राम राम।
1: वीरल भाई, राम राम। मजा मने?
0: अरे एकदम मजा अटल बेन।
1: जो रात जोती थी मैं कीधु वीरल भाई चोरे आवे ने, तो एक मैं बहुत सरस कबीर जी नी पंक्तियों वांची छे ने, तमने पण संभळावु ने मित्रों ने संभळावु। एम तो घणा मित्रों सांभळी जशे। कबीर जी लखे छे, धीरे धीरे रे मनवा, धीरे सब कुछ होय, माली सींचे सो घड़ा, ऋता એ ફલ હોય। એટલે ધીરજ જીવનમાં રાખવી કેટલી જરૂરી છે એ સમજાવે છે।
0: હવે અટલબેન, ધીમે ધીમે સમય બદલાય છે અથવા તો સમય બદલાયો છે, એટલે ધીરજ ખૂબ જરૂરી છે, વાત સાચી। પણ અત્યારે છે ને ટેકનોલોજીનો યુગ છે, મીડિયાનો યુગ છે, એઆઈનો યુગ છે, એટલે અત્યારે મલ્ટી ટાસ્કિંગ આપણે કહીએ ને કે એક સાથે જાજા કામ કરવાની સ્કિલ ડેવલપ થઈ રહી છે, એટલે કોઈ પણ ક્ષેત્ર હોય ને તો ટેકનોલોજીના ઉપયોગથી થોડું ઝડપી કામ મળે, થોડું ઝડપી
1: પરિણામ મળે,
0: હા, ખેત પેદાશો મળે, એવા પ્રયત્નો પણ અત્યારે વિજ્ઞાનનો આધાર લઈને ખેડૂતો મિત્રો કરતા હોય છે।
1: હા, તો મને લાગે છે આ ચોરે આવી જ કઈક વાત કરવાની છે, અને એક મહેમાન પણ મને બેસેલા દેખાય છે। મહેમાન કોણ છે, ઈ કયો અને વિષય કયો છે એ પણ જણાવો।
0: હા, આજે આપણે જે વિષય વાત કરવી છે એ છે બાગાયતી પાકોમાં કલમ રોપાનું મહત્વ, અને આ વિશે વાત કરવા માટે વિષય નિષ્ણાંત તરીકે શ્રી વિજયભાઈ બારડ સાહેબ, કે જેઓ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર મેંગો તાલાલા, જે ગીર સોમનાથ જિલ્લાનું છે, ત્યાંના બાગાયત અધિકારી છે, તેઓ ખાસ તાલાલાથી આપણને ચોરે મહેમાન થયા છે। તો સૌથી પહેલા સાહેબનું સ્વાગત કરીએ અને સાહેબને કહીએ
1: રામ રામ
2: રામ રામ સાહેબ, રામ રામ।
0: હવે બારડ સાહેબ, સરસ મજાનો આ વિષય છે કે બાગાયતી પાકોમાં કલમ રોપાનું મહત્વ, આ સરસ મજાનો વિષય છે। તો સૌથી પહેલો પ્રશ્ન કરવાનું મન એ થાય કે બાગાયતી પાકોમાં જે આપણે છોડ તૈયાર કરવાની મુખ્ય રીતો હોય એ કઈ કઈ છે, અને બીજમાંથી તૈયાર કરેલા રોપા અને કલમ વચ્ચે મુખ્ય શું તફાવત હોય?
2: જી સાહેબ, બાગાયતી પાકમાં કલમ રોપા તૈયાર કરવાની મુખ્ય બે રીત છે। એક તો બીજથી સંવર્ધન કરવામાં આવે, અને બીજું વાનસ્પતિક પ્રસર્જન કરવામાં આવે। હવે વાનસ્પતિક પ્રસર્જનમાં કટિંગ છે, બડિંગ છે, ગુટીથી છોડ તૈયાર કરવા, આ બધું વાનસ્પતિક પ્રસર્જન થયું, અને બીજથી ડાયરેક્ટ બીજ વાવવામાં આવે। હવે આમાં બંને વચ્ચે તફાવતની વાત કરવામાં આવે તો બીજમાંથી ઉછરેલા જે છોડ છે ને એ ઘણી વખત પરપરાગ નયન થતું હોવાથી માતૃ છોડ જેવા ગુણ આવતા નથી, અને આવે તો પણ 8-10 વર્ષ જેટલો સમય લાગે છે। જ્યારે આપણે કલમ દ્વારા રોપા તૈયાર કરવામાં આવે તો એમાં માતૃગુણ જેવા જ એમાં જે ગુણ છે એ આવતા હોય છે,

0: અને આના કારણે આપણને 100% ગુણવત્તાયુક્ત છે એ પ્લાન્ટિંગ મટીરીયલ મળે.
1: બરાબર. અને ફળોની ખેતીમાં કલમ પદ્ધતિ વધુ પસંદ કરવામાં આવતી હોય છે, તો એનું કારણ શું?
0: હા, કલમ એટલા માટે પસંદ કરવામાં આવે છે કે એક તો ફળ છે વહેલા આવે, અને છોડનું કદ જો આપણે દ્વાર્ફિંગ રૂટસ્ટોક એટલે કે મૂળકાંડ જો નાનો વાપરેલો હોય તો એનું કદ પણ નાનું રહે, જેથી ફળો આસાનીથી ઉતારી શકાય અને ફળની ગુણવત્તા એક સરખી રહે. એટલા માટે થઈને જે છે એ કલમની વધારે મહત્વ રહેલું છે.
2: બરાબર. તો સાહેબ, કલમ એટલે કે ગ્રાફ્ટિંગ, બરાબર ને? અંગ્રેજીમાં ગ્રાફ્ટિંગ કહેવાય. તો એ શું છે, જરાક સરળ ભાષામાં સમજાવો, અને એના કયા કયા એમાં શું શું સ્ટેપ્સ હોય છે એ પણ સમજાવો.
0: બિલકુલ. કલમ એટલે કે અંગ્રેજીમાં એને ગ્રાફ્ટિંગ કહેવાય, જેમાં બે ભાગને જોડવામાં આવે, એક ઉપરોપ અને એક મૂલકાંડ. એટલે કે બે અલગ અલગ છોડ છે અને એક કરવાની પદ્ધતિને કલમ કહેવામાં આવે છે. મૂળકાંડ હોય એને રૂટસ્ટોક કહેવામાં આવે છે, કે જે જમીન સાથે જોડાયેલ હોય, અને ઉપરની જે ડાળી હોય એને સાયન કહેવામાં આવે છે. બરાબર. એ સાયન છે એ, દાખલા તરીકે આપણે આંબાનો રોપો બનાવવો હોય તો મૂળકાંડ છે દેશી રોપ લેવાનો છે, અને જે સાયનેસ્ટિક છે આપણે વેરાયટી કેસર બનાવી છે તો કેસરની ડાળી લગાવીશું એના ઉપર, અને પછી આપણે વચ્ચેથી બાંધી દેશું એને. એ 4-6 મહિના પછી આપણી કલમ છે તૈયાર થઈ જશે. એવી રીતે આ બે મૂળકાંડ અને જે ઉપરોપ છે એ બંનેને જોડવાની પદ્ધતિને કલમ કહેવામાં આવે છે, અને આ બેના ભાગો રહ્યા.
2: એટલે વિરલભાઈ એમ કહેવાય કે બંનેના સારા સારા ગુણ આપણે લઈ લીધા.
1: અચ્છા.
2: કે ભાઈ દેશી આંબાની મજબૂતાઈ આપણે લઈ લીધી અને કેસર કેરીનો સ્વાદ આપણે લઈ લીધો.
1: વાહ ભાઈ વાહ. તો સાહેબ, તમે વાત કરી તો આ મૂળકાંડનું કાર્ય શું છે અને જે કોરડાળી છે એ કેવી હોય એ વાત કરો.
0: મૂળકાંડનું મુખ્ય કામ છે કે જમીનમાંથી પોષક તત્વો ખેંચવા, ઉપરના ભાગને મજબૂતાઈથી જમીન સાથે જોડી રાખવો, વાવાઝોડું આવે તો પડે નહીં, પવન આવે તો પડે નહીં, એ આ મૂળકાંડનું કામ એટલે કે રૂટસ્ટોકનું કામ છે, કે જમીન સાથે છોડને જોડી રાખવાનું અને પોષક તત્વો લઈને ઉપર સુધી પહોંચાડવાનું કામ છે આ મૂળકાંડનું. જ્યારે સાયન એટલે કે સાંકુર ડાળી છે એનું કામ એ છે કે આપણે જે સાયન વાપરીએ એ એક સરખું ગુણવત્તાયુક્ત ઉત્પાદન આપવા માટે થઈને રોગ અને જીવાત મુક્ત ડાળીઓ પસંદ કરી હશે તો એ પ્રમાણે આપણને મળશે. એનું કામ મુખ્યત્વે ઉત્પાદન આપવાનું છે. બરાબર છે. આ બંનેના કામ થયા.
2: તો સાહેબ, હવે પ્રશ્ન એ થાય કે કોઈ પણ બે ઝાડની કલમ આપણે આમ જોડી શકીએ કે કેમ?
0: ના, કોઈ પણ બે ઝાડની કલમો આપણે જોડી ના શકીએ. એક કુળની વનસ્પતિ હોવી જોઈએ અથવા તો એના સગા સંબંધી હોય તો જ જોડી શકીએ. જો બે અલગ અલગ કુળની વનસ્પતિ હશે અને આપણે જોડીશું તો એનું મેચઅપ થશે નહીં. દાખલા તરીકે આંબો છે તો આંબાના કુળના જ એ બાટા છે કે રૂટસ્ટોક છે લેવા પડશે.
1: બરાબર.
0: ચીકુ છે તો ચીકુમાં જે એના કુળની અથવા તો એની ફેમિલીની જે વનસ્પતિઓ છે એના જ રૂટસ્ટોકનો આપણે ઉપયોગ કરીશું. તો એમાં જે ખીરની કહીએ છીએ એનો ઉપયોગ કરીએ છીએ.
2: ચીકુમાં મને ખ્યાલ છે સાહેબ રાયણની,
0: રાયણ એટલે ખીરની,
2: એનું થડ લેતા હોય
0: ખીરની કહેવામાં આવે છે.
1: અને સાહેબ, આ જે કલમ કરેલા ઝાડ છે એમાં ફળ છે એ કેટલા સમય આવતા હોય?
0: જી, હવે બીજથી જયારે ઉછેરીએ ને ત્યારે એમાં ઓછામાં ઓછા 8-10 વર્ષનો સમય લાગી શકે. જયારે કલમ છે ને એ તમને 3-4 વર્ષે જ ઉત્પાદન આપવાનું ચાલુ કરી દે છે.
2: બરાબર.
1: એટલે અટલબેન, આપણે વાત કરી ને કે સમય અત્યારે છે ને વહેલું કેમ ફળ આવે ને એની બધી ટેકનોલોજી શોધાઈ રહી છે.
2: તો સાહેબ, હવે એ વાત તમને સમજાવો કે ભાઈ કલમ કરવાની મુખ્ય રીતો કઈ છે, અને ખાસ કરીને આપણે તો કેસર કેરીની વાત કરીએ તો એ માટે કઈ કલમ કરવાની પદ્ધતિ પ્રચલિત છે, અને એક મેં કંઈક સાંભળ્યું છે આંખ કલમ કે બડિંગ, તો એ શું છે?
0: જી બિલકુલ. મુખ્યત્વે ભેટ કલમ છે ને જૂનામાં જૂની પદ્ધતિ છે. વર્ષોથી જે બાપ દાદા આપણા ગરડા વડવાઓ છે ને આ ભેટ કલમનો ઉપયોગ કરતા, કે જેમાં પઠ્ઠો ઉછેરવામાં આવે, બાટો ઉછેરવામાં આવે, અને પછી એ જ્યારે અંગૂઠાની જાડાઈનો થાય ત્યારે એને કલમ પાસે, આંબાની પાસે લઈ જવામાં આવે, ત્યાં એને સુતળીથી બાંધી દેવામાં આવે, એ 2 વર્ષે તમારી કલમ છે તૈયાર થાય.
2: અચ્છા.
0: બરાબર. હવે આપણે જે જૂની કહેવત હતી કે ઉતાવળે આંબા ન પાકે, પણ આ સમયમાં ટેકનોલોજીના યુગમાં પાકી શકે એનું ઉદાહરણ આપું કે નૂતન કલમ છે. સૌથી વધારે અત્યારે જો આંબામાં ઉપયોગ થતી હોય તો એ નૂતન કલમ, સોફ્ટવુડ ગ્રાફ્ટિંગ છે, કે જેમાં કલમ છે માત્ર 4-6 મહિનામાં તૈયાર થતી હોય છે, અને આ કલમ છે એમાં કોઈ વધારે સમય લાગતો નથી, બહુ જ ફાસ્ટ અને ઇઝીલી થઈ શકે, ખર્ચો ઓછો લાગે છે, અને આ જે ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ છે કે જેમાં આંબા નજીકના અંતરે વાવેતર કરવામાં આવે છે, તો એમાં સૌથી વધારે નૂતન કલમ છે વપરાય છે. બીજું તમે એક પ્રશ્ન પૂછ્યો કે બડિંગ, બડિંગ એટલે બડ એટલે આંખ, આંખ કલમ મુખ્યત્વે બોર છે, બેર છે અથવા તો આંબળા છે, તો એવા બધા પાકોમાં જે આંખ કલમ એટલે આંખ જેવો પેચ છે એ કાઢીને લગાવવાથી એને આંખ કલમ કહેવામાં આવે છે અને એ રીતે એનું સંવર્ધન કરવામાં

0: આવે છે.
1: હવે બારડ સાહેબ, સાથે સાથે આ બધી તમે કલમોની વાત કરીને, તો ગુટી કલમ એવું પણ એક નામ પ્રચલિત છે, તો એ શું છે અને એ ક્યાં ક્યાં ફળ પાકો માટે શ્રેષ્ઠ છે?
0: બિલકુલ વિરલભાઈ, આ ગુટી કલમને એર લેયરિંગ કહેવામાં આવે છે, હવા દાબ કલમ. હવાની ગેરહાજરીમાં કલમ છે ને એને ઉછેરવામાં આવે છે. દાખલા તરીકે દાડમ છે અથવા તો જામફળ છે, એવા પાકોમાં જે ડાળી હોય છે અમુક ચોક્કસ સમય દરમિયાન, કે જ્યારે ભેજનું પ્રમાણ વધારે હોય, ઓગસ્ટ મહિનો છે કે સપ્ટેમ્બર મહિનો છે કે ત્યારે ભેજનું પ્રમાણ વાતાવરણમાં વધારે, વરસાદી વાતાવરણ હોય ત્યારે, એવી ડાળીઓમાં કટ મારી અને ત્યાં ભીની માટી અથવા તો શેવાળ બાંધી દેવામાં આવે છે અને એમાં જે મૂળ છે 1-2 મહિનામાં એમાં મૂળ ફૂટે છે અને એ મૂળ ફૂટ્યા પછી એ ભાગને અલગ કરીને તમે રોપો બનાવી શકો. આને કહેવાય હવાદાબ કલમ અથવા તો એર લેયરિંગ. ઘણા બધા ફૂલ પાકોમાં પણ આનો ઉપયોગ થાય છે, ઘણા બધા ફળ પાકોમાં પણ જે આ કલમ છે એ પદ્ધતિ ખૂબ જ પ્રચલિત છે.
2: તો સાહેબ, હવે આપણે તમે વાત કરી કે ભાઈ એક માતૃવૃક્ષ હોય અને પછી એના ઉપર કલમ લગાવવામાં આવે, તો આ માતૃવૃક્ષની પસંદગી વખતે આપણે શું ધ્યાન રાખવું જોઈએ? અને ઘણીવાર મેં જોયું છે કે આપણે જ્યારે રોપા કલમના

0: અથવા તો જામફળ છે એવા પાકોમાં જે ડાળી હોય છે અમુક ચોક્કસ સમય દરમિયાન કે જ્યારે ભેજનું પ્રમાણ વધારે હોય, ઓગસ્ટ મહિનો છે કે સપ્ટેમ્બર મહિનો છે કે ત્યારે ભેજનું પ્રમાણ વાતાવરણમાં વધારે, વરસાદી વાતાવરણ હોય ત્યારે એવી ડાળીઓમાં કટ મારી અને ત્યાં ભીની માટી અથવા તો શેવાળ બાંધી દેવામાં આવે છે અને એમાં જે મૂળ છે એકથી બે મહિનામાં એમાં મૂળ ફૂટે છે અને એ મૂળ ફૂટ્યા પછી એ ભાગને અલગ કરીને તમે રોપો બનાવી શકો. આને કહેવાય હવાદાબ કલમ અથવા તો એર લેરિંગ. ઘણા બધા ફૂલ પાકોમાં પણ આનો ઉપયોગ થાય છે, ઘણા બધા ફળ પાકોમાં પણ જે આ કલમ છે એ પદ્ધતિ ખૂબ જ પ્રચલિત છે.
1: તો સાહેબ હવે આપણે તમે વાત કરી કે ભાઈ એક માતૃવૃક્ષ હોય અને પછી એના ઉપર કલમ લગાવવામાં આવે, તો આ માતૃવૃક્ષની પસંદગી વખતે આપણે શું ધ્યાન રાખવું જોઈએ? અને ઘણીવાર મેં જોયું છે કે આપણે જ્યારે રોપા કલમના તૈયાર રહીએ ને તો કંઈક એક પ્લાસ્ટિકની પટ્ટી પણ બાંધેલી હોય છે, તો સાહેબને પૂછીએ કે ભાઈ એ શું છે?
0: હવે માતૃઝાડ છે ને એ ખૂબ જ અગત્યનું છે. આપણે જાણીએ છીએ કે માતા પિતા એવા સંતાનો બરાબર જે હોય કુવામાં હોય તો હવેડામાં આવે, તો જેવું આનુવંશિક સેમ વસ્તુ એ છે કે જે આપણે કલમ બનાવી છે એ જે ઝાડ છે એમાંથી આપણે સાયન સ્ટીક લઈએ છીએ, ઉપરોપની સ્ટીક લઈએ છીએ, એક તો રોગ જીવાત મુક્ત હોવો જોઈએ, નિયમિત અને સારું ઉત્પાદન આપતો હોવો જોઈએ, એ જે છે એ પાણીની કે અમુક પ્રકારની ખેંચ સામે પ્રતિકારક શક્તિ ધરાવતો હોવો જોઈએ. તો આવા ગુણો જો હશે ને તો આપણું આંબાવાડિયું કે ફળઝાડવાડિયુંમાં કોઈ નુકસાની નહીં આવે. બાકી આ લાંબા ગાળાનો પાક છે, આપણને જો 4-5 વર્ષે કે 6 વર્ષે ખબર પડશે તો ક્યાં સુધીમાં મોડું થઈ ગયું હશે. એટલે ખાસ કરીને માતૃગુણ છે ને એ ખૂબ મહત્વના છે. નિયમિત ઉત્પાદન અને રોગ જીવાત ન હોય ને એવા ડાળીઓ પસંદ કરવાની છે આપણે, તો આપણને ફાયદો થાય. પ્લાસ્ટિકની વાત કરવામાં આવે તો કલમ બાંધવા માટે પ્લાસ્ટિકની ટેપ છે વપરાતી હોય છે. હવે બે ભાગને જોઈન્ટ કરો તો એ જોઈન્ટ એમનેમ ના રહે, એને 1-2 મહિના સુધી એને ટેકો આપવા માટે પ્લાસ્ટિકની જે ટેપ છે, સિમ્પલ ટેપ છે, એ બાંધી અને ટાઈટથી મજબૂતાઈ બાંધવામાં આવતી. પહેલાના સમયમાં આ જગ્યાએ સુતળી બાંધવામાં આવતી, દોરી બાંધવામાં આવતી, પણ આ દોરીને કારણે અંદર ઘસરકા પડી જાય અને છોડને નુકસાન જાય છે, અંદર બેસી જાય છે. જ્યારે આ પ્લાસ્ટિકની ટેપ છે બેસતી નથી એટલે ખૂબ ફાયદો થાય છે. કલમ સરળતાથી થઈ શકે, હવા અંદર ના જઈ શકે, પાણી અંદર ના જઈ શકે, એટલા માટે તેને પ્લાસ્ટિકની પટ્ટી છે બાંધવામાં આવે છે.
2: અચ્છા, હવે બારડ સાહેબ, કલમ જે આપણે કરી લીધી બરાબર, પછી નર્સરીમાં તેને કેટલો સમય રાખવી જોઈએ અને કલમ ખરીદતી વખતે ખેડૂત મિત્રોએ સૌથી પહેલા તો શું ધ્યાનમાં રાખવું જોઈએ એ વિશે વાત કરો.
0: જી બિલકુલ, કલમ છે ઓછામાં ઓછી 6-8 મહિના નર્સરીમાં છે એ એટલો પીરિયડ રાખવાની છે.
2: જી
0: બીજું કે એનો જે જોઈન્ટ છે કે સાંધો છે મજબૂત રીતે જોડાયેલો છે કે નહીં, એ રોગ જીવાત મુક્ત છે કે નહીં, એમાં 4-5 વ્યવસ્થિત શાખાઓ છે કે નહીં, આવી બધી વાતોની કાળજી રાખીને પછી આપણે જો કલમની પસંદગી કરીશું તો કોઈ વાંધો નહીં આવે.
1: બરાબર. તો સાહેબ હવે સાથે સાથે અમને એ પણ વાત આપ કહી દો કે જ્યારે આપણે આ રોપા ખરીદવા જઈએ કલમ વાળા, તેની ઉંમર કેટલી હોવી જોઈએ અને કોઈ પણ નર્સરી માંથી ખરીદી શકાય કે કેમ?
0: જી બિલકુલ, હવે રોપાની ઉંમરની વાત કરવામાં આવે તો 1 મીટરની હાઈટ એટલે કે ઓછામાં ઓછી 1-1.5 વર્ષની ઉંમરની હોવી જોઈએ, એથી વધારે પણ નહીં ને એથી ઓછી પણ. જો એથી વધારે હશે તો તમારી જમીનમાં એ સ્ટેબલ થવામાં સમય લાગશે, મોર્ટાલિટી વધશે, મૃત્યુદર વધશે. બીજું કે આ કલમ ખરીદવી કઈ જગ્યાએથી, એ સૌથી મોટો પ્રશ્ન ખેડૂતોનો હોય છે કે કલમ ક્યાંથી લેવી. તો સૌ પ્રથમ તો યુનિવર્સિટીઓમાંથી અથવા તો બાગાયત વિભાગની નર્સરીઓમાંથી અથવા તો સેન્ટર ઓફ એક્સેલન્સમાંથી કલમની ખરીદી કરી શકે, અથવા તો જે નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ દ્વારા પ્રમાણિત જે પ્રાઇવેટ નર્સરીઓ છે, સરકાર માન્ય નર્સરી છે, ગવર્મેન્ટ એપ્રુવ્ડ નર્સરી, એમાંથી એ કલમની પસંદગી અથવા તો કલમની ખરીદી કરી શકે.
2: બરાબર. તો સાહેબ જે ખાનગી નર્સરી હોય છે જ્યાં સસ્તી કલમ થોડી મળતી હોય, તો આ જગ્યાએથી જે કલમ લેવામાં આવે તો શું એમાં નુકસાન થાય? અને સાથે સાથે જે બાગાયતી પાકો માટે જે આપણે રોપા ખરીદવા હોય તો એમાં એના માટે સરકારની કોઈ સહાય યોજનાઓ આમાં ખરી?
0: જી, જ્યારે પણ પ્રાઇવેટ નર્સરીમાંથી લઈએ ત્યારે ખાતરી કરીએ કે આ નર્સરી છે એ સરકાર માન્ય છે કે નહીં. જો એ નથી તો ત્યાંથી આપણે કલમ લેવાની નથી, કારણ કે ત્યાં ભેળસેળયુક્ત રોગ જીવાતયુક્ત કલમ આવવાની શક્યતાઓ રહે. આ પાક કોઈ 1-2 મહિનાનો કે 2-5 મહિનાનો કે 2-5 વર્ષનો પાક નથી, આ 25-30-50 વર્ષ સુધીનો પાક છે. એટલા માટે આપણે જે રીતે સંબંધ બાંધી આપણા દીકરા દીકરીઓના કેમ બધું જ જોઈએ, આખી કુંડળી કાઢીએ, એવી જ રીતે આ કલમની પસંદગી કરીએ ત્યારે એનો માતૃ છોડ કેવો છે, નર્સરી માન્ય છે કે નહીં, આ બધા પાસાઓ જો ધ્યાનમાં રાખીને પછી કલમની પસંદગી કરીએ તો ખૂબ જ મોટો ફાયદો થઈ શકે. બીજું એક કે આના માટે થઈને સરકાર છે એ સબસિડી આપે છે. સરકાર છે બાગાયત વિભાગ દ્વારા જે પણ રોપા કલમોનું નવું વાવેતર કરવામાં આવે એના માટે થઈને એક પોર્ટલ ચલાવવામાં આવે છે. એ પોર્ટલનું નામ છે આય ખેડૂત પોર્ટલ. દર વર્ષે એપ્રિલ અથવા તો માર્ચ મહિનાના એન્ડમાં અથવા એપ્રિલ

0: મીન એપ્રિલ મે મહિનામાં આ પોર્ટલ છે ખેડૂતો માટે, સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે ખુલ્લું મૂકવામાં આવે છે અને તમામ ખેડૂતો છે એ પોતાની અરજીઓ કરી અને આમાં સહાય છે એ મેળવી શકે છે.
1: ખૂબ સરસ માહિતી સાહેબે આપી. સાહેબ હવે આપણે તૈયારી કરવી હોય ને તો એના માટે માર્ગદર્શન આપો કે ભાઈ સૌથી પહેલા તો કલમ રોપવા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય કયો, પછી આપણે વાવેતર કરવું હોય તો ખાડા ક્યારે અને કેવા તૈયાર કરવા, પછી ખાડા ભરતી વખતે કયો ખાતરનો ઉપયોગ કરવો અને કલમ રોપતી વખતે જે આપણે વાત કરી ને કે સાંધો હોય તો એની સ્થિતિ ક્યારે હોવી જોઈએ.
0: જી બિલકુલ, હવે કલમ રોપવા માટેનો જો બેસ્ટ સમય માનવામાં આવે તો એ ચોમાસાની શરૂઆત છે કે ઝરમર વરસાદ ચાલુ થાય, વાતાવરણમાં ભેજ હોય, જમીનમાં ભેજ હોય ત્યારે આપણે એનું વાવેતર કરી શકીએ. પરંતુ જે વિસ્તારમાં પાણી ભરાય છે અથવા તો જે વિસ્તારમાં પાણીની પૂરતી ઉપલબ્ધિ છે તો એ ખેડૂતો છે ફેબ્રુઆરી માર્ચ મહિના દરમિયાન પણ વાવેતર છે એ કરી શકે. બીજું કે આપણે જ્યારે કલમ વાવેતર કરીએ એના પહેલા ખાડાની તૈયારી ખૂબ જ અગત્યની છે, તો 2x2x2 ફૂટ અથવા તો 3x3x3 ફૂટના ખાડા કરી અને એને 15-20 દિવસ સુધી મે મહિનાના તાપમાં તપવા દઈએ અને ત્યાર પછી આપણે એમાં છાણિયું ખાતર નાખીએ, લીંબોળીનો ખોળ નાખીએ, દિવેલીનો ખોળ નાખીએ, આ બધી વસ્તુઓનો ઉમેરો કરી અને ત્યાર પછી જો એમાં કલમ વાવવામાં આવે તો એનો વિકાસ પણ ઝડપથી થશે, એમાં મોર્ટાલિટી એટલે કે મૃત્યુદર પણ ઓછો આવશે અને આપણું આંબાવાડિયું છે વહેલું તૈયાર થશે. અને એના જે સાંધાની વાત કરવામાં આવે તો જ્યારે બી કલમ ખાડામાં રોપીએ ત્યારે ખાડામાં ના મધ્ય ભાગમાં કલમ રોપવાની છે અને એનો જે જોઈન્ટ છે કે જે ગ્રાફ્ટ યુનિયન કહેવામાં આવે છે એનો જે સાંધો છે એ જમીનથી 6-8 ઇંચ ઊંચો રહે એ પ્રમાણે આપણે વાવેતર કરવાનું છે. જો એ પ્રમાણે વાવેતર નહીં કરીએ તો શું થશે કે સાંધો આપણો જમીનમાં અડેલો હશે તો ત્યાંથી ફૂગ લાગવાની શક્યતા રહે, ત્યાંથી રોગ લાગવાની શક્યતા રહે, એટલે આપણી કલમ છે નાશ પામવાની શક્યતા વધી જાય. એટલે ખેડૂત મિત્રો ખાસ આ જે જોઈન્ટ છે ને 6-8 સેન્ટીમીટર ઊંચો રાખીએ જમીનથી.
2: હવે સાહેબ તમે ઓલી પ્લાસ્ટિકની પટ્ટીની વાત કરી તો વાવેતર કરી લીધું એના પછી પ્લાસ્ટિકની પટ્ટીનો આપણે શું કરવાનું?
0: જી વિરલભાઈ બિલકુલ, હવે કલમ સરખી રીતે જમીનમાં સેટ થઈ જાય ત્યાર પછી સાંધો મજબૂતાઈથી જોડાઈ ગયેલો હોય તો એ પછી થોડા મહિના પછી તમે 2-4 મહિના પછી એ જે પ્લાસ્ટિકની ટેપ છે એને બ્લેડથી અથવા તો કોઈ શાર્પ નાઇફથી તમે કટિંગ કરી શકો. પરંતુ ધ્યાન એ રાખવાનું છે કે ત્યારે કલમને કોઈ પ્રકારની ઇન્જરી ન થાય, ખરોચ ના આવે, એ રીતે આપણે પટ્ટીને છે હટાવવાની છે.
1: અને પટ્ટી નો કાપીએ સાહેબ તો નુકસાન થાય ખરું?
0: જી પટ્ટી ઘણી વખત ન કાપીએ તો પ્લાસ્ટિક છે હાર્ડ હોય છે, અંદર બેસી જાય છે એટલે ત્યાં ગળું પડી જાય, આકો પડી જાય, એના કારણે ગ્રોથ છે એનો વિકાસ છે ધીમો થતો હોય, રૂંધાતો હોય એવું લાગે અને ઘણી વખત ત્યાં પટ્ટી એટલી બધી બેસી ગઈ કે ત્યાંથી તૂટવાના, ડાળી બ્રેક થવાના ચાન્સીસ પણ વધી જતા હોય છે. એટલે પટ્ટી છે અવશ્ય દૂર કરવી.
1: હવે સાહેબ આપણે ઘણી વાર જોતા હોઈએ છીએ કે જયારે આપણે કલમી રોપા વાવીએ ને ત્યારે સકર્સ નીકળતા હોય છે તો આ સકર્સ શું છે, એને આપણે વધવા દેવા જોઈએ કે નહીં?
0: હવે જયારે કલમ કરીએ ત્યારે પીલા વધારે પડતા બાટો છે એટલે કે રૂટસ્ટોક માંથી નીકળતા હોય તો આ પીલા છે જો એ વધશે તો આપણે જે વેરાયટીનું ગ્રાફ્ટિંગ કર્યું છે કે કલમ કરે છે એ વેરાયટી આપણને મળશે નહીં. એટલે અવશ્ય કલમી રોપામાં નીચેના જે પીલા છે એને સમયાંતરે દૂર કરતા રહેવા, એ વધે નહીં ની કાળજી રાખવી અને આ પીલાને છે એ તમે ચપ્પુ અથવા તો જે નાઇફ કહીએ છીએ એનાથી તમે દૂર કરી શકો. જો એ વધશે તો આપણે ક્વોલિટી ઉત્પાદન મળશે નહીં અને મૂળ ઉત્પાદન એટલું મળશે.
2: બરાબર.
1: હવે વિરલભાઈ આમાં એક મારો એક અનુભવ જ કહું, મેં છે ને વાડીએ ચીકુનો રોપો વાવ્યો તો મને ત્યારે ખ્યાલ નહોતો કે રાયણ ઉપર ચીકુ થાય તો બહુ ધ્યાન આપ્યું નહીં તો હવે રાયણે વધી રહી છે અને ચીકુ વધી રહ્યું છે. એટલે સાહેબે જે કીધું ને કે ભાઈ તમારે ચેક કરતા રહેવાનું અને એટલે જે પીલા આવે સકર્સ આવે એ કાપી નાખવા જોઈએ.
2: હવે બારડ સાહેબ આપણે જે નવા રોપેલા છોડ છે એને ભારે પવનથી બચાવવું હોય તો શું કરવું પડે, પછી સાથે સાથે કલમ કર્યા પછી શરૂઆતના દિવસોમાં આપણે પિયત ક્યારે આપવું જોઈએ?
0: જી ભારે પવનથી બચવા માટે આપણે જ્યારે કલમની રોપણી કરીએ એની સાથે સાથે વાંસ બંબુની સ્ટીક છે એ લગાવી દેવાની છે, એ લગાવીને પછી એને હળવું બાંધી દેવાનું છે. જો એ નહીં બાંધીએ તો પવન છે એ આપણી કલમ છે કે રોપો છે એને નીચે નમાવી દેશે. બીજું એક ખાસ એ કાળજી રાખવાની છે કે આ જે ટેકો આપીએ છીએ, સપોર્ટ આપીએ છીએ, માત્ર સપોર્ટ જ આપવાનો છે, એ કલમથી ઉપર ન જાય એની ખાસ કાળજી રાખવાની છે. જો એ કલમથી ઊંચો રાખીશું ટેકો તો એ ડાયરેક્શન માં એક પણ ડાળી આપણને મળશે નહીં. ટેકાને છે એ માત્ર 1-2 ફૂટ જ રાખવાનો છે આપણી કલમ 3 ફૂટની. બીજું કે પિયત, પિયત એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. છોડ વાવીને જો પાણી

0: ના પાયે તો એ સુકાઈ જવાનું છે. કલમ રોપ્યા બાદ પહેલું કામ તાત્કાલિક કામ આપણે પિયત આપવાનું છે. ત્યાર પછી જે પ્રમાણે જરૂરિયાત રહે જમીનના પ્રત પ્રમાણે આપણે પિયત આપી શકીએ, પરંતુ કલમ રોપીને તાત્કાલિક જ આપણે પહેલું પિયત છે હળવું પિયત આપી દેવાનું છે. એ પિયત પણ તમે જો ડ્રીપથી આપો તો ખૂબ જ સરસ છે, ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપો તો ખૂબ જ સરસ છે. બાકી તમે છૂટું પાણી છે કે જારા વડે પાણી છે આપી શકો.
1: બરાબર સાહેબ, હવે નાના રોપા હોય તો ગરમીથી એનું રક્ષણ આપણે કેવી રીતે કરવું જોઈએ, અને જે છોડ છે એના થડને કોઈ રોગ ન લાગે તો એના માટે કંઈક લેપ કે કંઈ લગાવી શકાય કે નહીં?
0: ખાસ કરીને જ્યારે ફેબ્રુઆરી માર્ચ મહિનામાં આપણે વાવેતર કરીએ ત્યારે ત્યાર પછી ખૂબ જ ગરમી પડતી હોય, તો એનાથી રક્ષણ આપવા માટે છોડની આસપાસ તુવેર છે કે લીમડો છે કે શેડનેટ છે એ રાખી શકીએ, એની ઉપર લગાવી શકીએ, તો એને ગરમીથી છે એ નુકસાન થતું અટકાવી શકીએ. અને બીજું કે થડની ઉપર આપણે બોર્ડો પેસ્ટ લગાવીએ તો એને ડાયરેક્ટ જે સૂર્યપ્રકાશની ગરમી એના પર પડે છે અને એના કારણે ઘણી વખત બ્લેક ધબ્બા પડી જતા હોય, ડાળીઓ ફાટી જતી હોય, તો આપણે ચૂનો અને મોરથૂથું આનું જે મિશ્રણ આવે છે જેને બોર્ડો પેસ્ટ કહેવામાં આવે છે, તો આ બોર્ડો પેસ્ટ લગાવી દઈએ તો એને ગરમીથી પણ રક્ષણ મળશે, સાથે સાથે સનલાઇટના જે રેઝ આવે છે એના કારણે જે ધબ્બા પડે છે એનાથી પણ ફાયદો થશે અને કોઈ રોગ જીવાત લાગશે નહીં.
1: બરાબર.
2: તો સાહેબ, હવે આ જે ખેડૂતો છે એ વાવેતર કરતા પહેલા જમીનની જે ચકાસણી કરાવે એ કેટલી જરૂરી છે, અને એની અંદર જે ચકાસણી બાદ જે જે પોષક તત્વો આવતા હોય એની ઉણપ હોય તો એને શું કરવું એના વિશે વાત કરો.
0: જી બિલકુલ. આમ તો દર વર્ષે ખેડૂતોએ પોતાનું જે જમીન છે એની ચકાસણી કરવી જ જોઈએ, કારણ કે ડોક્ટર સામાન્ય તાવ આવે તો આપણે ડોક્ટરને ત્યાં જઈએ એ પહેલા લેબોરેટરી કરવાનું કહેશે, જો 3 દિવસથી વધારે તાવ આવતો હોય તો. આપણે 70 વર્ષથી એક ને એક જમીન ઉપર ખેતી કરીએ છીએ, આપણને અંદર શું છે અને શું નથી ખબર નથી, એટલા માટે જમીન ચકાસણી છે એ ખૂબ જ અગત્યનું પરિબળ છે, ફરજિયાત કરાવવી જોઈએ. એના આધારે ક્યાં ક્યાં પોષક તત્વો ઘટે છે, ક્યાં ક્યાં પોષક તત્વો વધારે છે, તો એ પ્રમાણે આપણે પૂરતી ખાતરો સેન્દ્રીય તત્વો આપવા જોઈએ, અથવા તો એનપીકે ખાતરો આપવા જોઈએ, અથવા સૂક્ષ્મ તત્વો ઘટતા હોય તો એ પ્રમાણેની પૂર્તિ કરવી જોઈએ.
1: બરાબર. હવે સાહેબ, ઘણી વાર શું થાય કે જે નર્સરીમાં રોપા ઉછેરે ને એ એક નિયંત્રિત વાતાવરણમાં, એટલે કે પોલી હાઉસમાં કે નેટ હાઉસમાં તૈયાર થયા હોય, પછી સીધા આપણે એને જઈને ખુલ્લા ખેતરમાં વાવી દઈએ તો એક પ્રકાર
0: સ્ટ્રોક લાગે છે અને એને સ્ટ્રોક લાગે એટલે એની મોર્ટાલિટી એટલે કે મરણનું પ્રમાણ વધી જતું હોય. એ ન થાય એટલા માટે આપણે પેલા એને પાર્શિયલ શેડ એટલે કે અડધો છાંયો અડધો બરાબર અડધો છાંયો અડધો તડકો એ પ્રમાણે એને એવા સેટમાં ગોઠવીને થોડો સમય 10-15 દિવસ એને હાર્ડનિંગ કરવાનું છે.
1: બરાબર.
0: હાર્ડનિંગ કરીને ત્યાર પછી જો એને ફિલ્ડમાં રાખીશું તો કોઈ પ્રશ્ન આવશે નહીં, અથવા તો ફિલ્ડમાં ડાયરેક્ટ મૂકવા હોય તો એની ઉપર નેટ અથવા તો બાજુબાજુમાં એવો છોડ લગાવી દેશું કે એને છાંયો મળે.
2: હવે બરાડ સાહેબ, અંતમાં જે સૌરાષ્ટ્રના બાગાયત કરતા ખેડૂતો છે એને આપ શું સંદેશો આપવા માંગશો?
0: જી, દિવસે ને દિવસે બાગાયતી ખેતી વધી રહી છે, ખાસ કરીને આંબાનું વાવેતર છે, દરિયાકાંઠાના વિસ્તારમાં નાળિયેરીનું વાવેતર છે, દાડમનું વાવેતર છે, આવા બધા મુખ્ય અગત્યના પાકો બાગાયતી પાકોમાં વધી રહ્યા છે. તો જ્યારે પણ પ્લાન્ટિંગ મટીરિયલ લઈએ ત્યારે વિશ્વાસપાત્ર નર્સરી અથવા તો વિશ્વાસપાત્ર યુનિવર્સિટીમાંથી અથવા સરકાર માન્ય એકમોમાંથી લઈએ. ખાસ કરીને જ્યારે લાંબા ગાળાના પાકનું આયોજન કરીએ ત્યારે કલમી રોપાને વધારે મહત્વ આપીએ, અથવા કેળ હોય તો ટિશ્યુ કલ્ચરને વધારે મહત્વ આપીએ. એક સરખું અને એક્સપોર્ટેબલ ક્વોલિટીનું ઉત્પાદન લેવા માટે થઈને આપણે કલમ તરફ વધારે વળીએ, અને જે મૂળકાંડ છે એ સારા દેશી મૂળકાંડ હોય કે જેની શક્તિ વધારે હોય, જે વધારે જમીનમાં માફક આવતા હોય, તો એવા બાટાઓનો ઉપયોગ કરી અને આપણે કલમી રોપાની પસંદગી કરીએ તો બાગાયતી ખેતી ખૂબ જ ફાયદાકારક રહેશે.
2: તો અટલબેન, બાગાયતી પાકોમાં કલમ રોપાનું મહત્વ આ વિશે શ્રી વિજયભાઈ બારડ સાહેબે આપણને ખૂબ સરસ મજાની માહિતી આપી. ઘણા બધા મુદ્દાઓની ચર્ચા થઈ ગઈ છે, તેમ છતાંય મિત્રોને વિશેષમાં કોઈ માહિતી મેળવવી હોય તો બારડ સાહેબનો નંબર આપણે મિત્રોને આપી દઈએ. શ્રી વિજયભાઈ બારડ કે જેઓ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર મેંગો તાલાળા જિલ્લા ગીર સોમનાથના બાગાયત અધિકારી છે, એમનો મોબાઈલ નંબર છે 92655 0 59 77 0 59 77. અને અંગ્રેજીમાં કહું તો

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં એટલે કે 7:50 મિનિટે આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર, જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને સાયપ્રસે આતંકવાદ વિરોધી નવીનતા અને ટેકનોલોજી, ઉચ્ચ શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં અનેક કરારોનું આદાન પ્રદાન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સથી 51,000થી વધુ યુવાનોને નિમણૂંક પત્રો સોંપશે. ચૂંટણી પંચે 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનું સમયપત્રક જાહેર કર્યું. સીબીએસઈએ ધોરણ 12 બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મેળવવાની અંતિમ તારીખ એક દિવસ વધારી. છેલ્લા 4 દિવસમાં દેશની વીજળીની માંગમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. ભારત અને સાયપ્રસે આજે નવી દિલ્હીમાં આતંકવાદ વિરોધી નવીનતા અને ટેકનોલોજી, ઉચ્ચ શિક્ષણ અને સંશોધન અને સાંસ્કૃતિક સહયોગ પર સંયુક્ત કાર્યકારી જૂથની સ્થાપના સહિત વિવિધ ક્ષેત્રોમાં અનેક કરારોનું આદાન પ્રદાન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિટ્સ સાથે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી. તેમણે બહુપક્ષીય મંચોમાં સહયોગ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન પ્રદાન કર્યું. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે બેઠક દરમિયાન તેઓએ વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.
1: ભારત ઓર સાયપ્રસ કે બીચ જે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ દોનો દેશો કે ફાઇનાન્શિયલ ઓર સર્વિસેજ હબ કો જોડકર કોમર્સ કે લીએ કેપિટલ અનલોક કરેગી. યસ, સાયપ્રસ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી ઓર એગ્રીકલ્ચર સેક્ટર મેં ભારતીય કંપનીઝ કે લીએ નયે અવસર પ્રદાન કરેગી ઓર ભારત કે તેજી સે બઢતે શિપિંગ ઓર મેરીટાઇમ ક્ષેત્રો મેં નયા નિવેશ લેકર આયેગી.
0: સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિસે જણાવ્યું કે બંને રાષ્ટ્રો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને યુરોપિયન યુનિયન ભારત સંબંધોએ છેલ્લા

0: વર્ષમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. કેન્દ્રીય નવી અને નવીનીકરણ ઉર્જામંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે ભારત હવે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ માત્ર 8 દિવસમાં 1 લાખ વધારાના ઘરો ઉમેરી રહ્યું છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી જોશીએ જણાવ્યું કે આ રાષ્ટ્રની સ્વચ્છ ઉર્જા ચળવળની વધતી ગતિ અને દેશભરમાં રૂફટોપ સોલારના ઝડપી સ્વીકાર્યતાને પ્રતિબિંબિત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સ દ્વારા વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51,000થી વધુ યુવાનોને નિમણૂંક પત્રો સોંપશે. આ તકે શ્રી મોદી સભાને પણ સંબોધિત કરશે. આ રોજગાર મેળો દેશભરમાં 47 સ્થળોએ યોજાશે. દેશના તમામ ભાગોમાંથી પસંદ કરાયેલા આ યુવાનો ભારત સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં હોદ્દા સંભાળશે, જેમાં રેલવે મંત્રાલય, ગૃહ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નાણાકીય સેવાઓ વિભાગ અને ઉચ્ચ શિક્ષણના વિભાગનો સમાવેશ થાય છે.
1: યહ રોજગાર મેલા રોજગાર સૃજન કે પ્રતિ પ્રધાનમંત્રી કી પ્રતિબદ્ધતા કો પૂરા કરને કી દિશા મે એક મહત્વપૂર્ણ કદમ હૈ. યહ રોજગાર મેલા યુવાઓં કો સશક્ત બનાને ઓર રાષ્ટ્ર નિર્માણ મે ઉનકી ભાગીદારી સુનિશ્ચિત કરને કે લિયે ઉન્હે સાર્થક અવસર પ્રદાન કર રહા હૈ. દેશભર મે અબ તક આયોજિત 18 રોજગાર મેલો કે માધ્યમ સે 12 લાખ નિયુક્તિ પત્ર જારી કિયે જા ચુકે હૈ. યહ 19મા રોજગાર મેલા દેશભર મે 47 સ્થાનો પર આયોજિત કિયા જાયેગા. ઇસમે દેશ કે સભી હિસ્સો સે ચયનિત નવ નિયુક્ત ઉમેદવાર કેન્દ્ર સરકાર કે વિભિન્ન મંત્રાલયો ઓર ભાગો મે નિયુક્ત હોંગે, જિસમે રેલ મંત્રાલય, ગૃહ મંત્રાલય, સ્વાસ્થ્ય એવં પરિવાર કલ્યાણ મંત્રાલય ઓર ઉચ્ચ શિક્ષા વિભાગ સહિત અન્ય વિભાગ શામિલ હૈ. યહ રોજગાર મેલા દેશ કે વિકાસ મે યુવાઓં કી ભાગીદારી કો મજબૂત કરને કી દિશા મે એક ઓર બડા કદમ હૈ. દીપેન્દ્ર કુમાર, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: આયુષ્માન ભારત ડિજિટલ મિશને 100 કરોડથી વધુ આરોગ્ય રેકોર્ડને આયુષ્માન ભારત આરોગ્ય ખાતા આભા સાથે સફળતાપૂર્વક લિંક કરીને એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે લિંક્ડ આરોગ્ય રેકોર્ડની સંખ્યા ગયા વર્ષે ફેબ્રુઆરીમાં 50 કરોડથી બમણી થઈને માત્ર 15 મહિનામાં 100 કરોડથી વધુ થઈ ગઈ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 10 કરોડ આરોગ્ય રેકોર્ડ હવે દર 2-3 મહિને લિંક થઈ રહ્યા છે. મંત્રાલયે માહિતી આપી હતી કે 450થી વધુ જાહેર અને ખાનગી આરોગ્ય ટેકનોલોજી સોલ્યુશન્સ ABDM ઇકોસિસ્ટમ સાથે સફળતાપૂર્વક સંકલિત થયા છે, જેનાથી આરોગ્ય સુવિધાઓમાં ડિજિટાઇઝેશન અને આરોગ્ય રેકોર્ડના સીમલેસ વિનિમયને વેગ મળ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક હેન્ડલ AIR News_ABLD ને ફોલો કરશો. ચૂંટણી પંચે આજે 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનો સમયપત્રક જાહેર કર્યું છે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી HD દેવગોડા, કેન્દ્રીય પ્રધાનો જ્યોર્જ કુરિયન અને રવનીતસિંહ સહિત અનેક સભ્યોનો કાર્યકાળ આવતા મહિને સમાપ્ત થઈ રહ્યો છે. આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં 4, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 3, ઝારખંડમાં 2 અને મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં 1-1 બેઠક માટે ચૂંટણી યોજાશે. આ જાહેરનામું 1 જૂને બહાર પાડવામાં આવશે અને 18 જૂને મતદાન થશે. મતગણતરી પણ તે જ દિવસે થશે. પંચે મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં રાજ્યસભાની બેઠક માટે પેટા ચૂંટણીની પણ જાહેરાત કરી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE ધોરણ 12 બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓની સ્કેન કરીને નકલો મેળવવાની અંતિમ તારીખ 1 દિવસ વધારીને 24 મે કરી છે. CBSE તેની વેબસાઇટ પર અરજીઓમાં વધારો અને ટેકનિકલ ખામીઓને કારણે આ નિર્ણય લીધો છે. બોર્ડે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને તેમની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મળ્યા પછી પુનઃ મૂલ્યાંકન માટે અરજી કરવા માટે 2 દિવસનો સમય મળશે. સરકારે જણાવ્યું છે કે છેલ્લા 4 દિવસમાં દેશની વીજળીની માંગમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો છે. દેશના ઘણા ભાગોમાં તાપમાન સતત વધી રહ્યું છે. વીજળી મંત્રાલયે જણાવ્યું કે ગઈકાલે દિવસની વીજળીની માંગ અગાઉના તમામ રેકોર્ડ તોડીને 270.82 ગીગાવોટ પર પહોંચી ગઈ હતી. બુધવારે તે 265 ગીગાવોટને વટાવી ગઈ હતી, જ્યારે સોમવાર અને મંગળવારે દિવસની વીજળીની માંગ અનુક્રમે 257 અને 260 ગીગાવોટ હતી. બપોરે 2-4 વાગ્યાની વચ્ચે વીજળીની માંગ ટોચ ઉપર હોય છે. મંત્રાલયે જણાવ્યું કે તે માંગ મુજબ વીજળી પૂરી પાડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. મંત્રાલયે નાગરિકોને વીજળીનો કરકસર અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે અપીલ કરી છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટનલ એન્જિનિયરિંગ, સ્લોપ સ્ટેબિલિટી અને ક્ષમતા નિર્માણમાં એડવાન્સ કન્સલ્ટન્સી સપોર્ટ માટે નોર્વેજિયન જીઓ

0: ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ એનજીઆઈ સાથે સમજૂતી કરાર કર્યા છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ સહયોગ એનએચએઆઈની જીઓ ટેકનિકલ એન્જિનિયરિંગ અને કુદરતી જોખમ ઘટાડવામાં એનજીઆઈની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત કુશળતાનો ઉપયોગ કરીને ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગોને વૈશ્વિક ધોરણો અનુસાર વિકસાવવા અને જાળવવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી એસ ચોકલિંગમે આજે મતદાર યાદીઓના ખાસ સઘન સુધારા માટેના કાર્યક્રમની જાહેરાત કરી છે. એક પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે આગામી મહિનાની 20મી તારીખથી 7 ઓક્ટોબર દરમિયાન લગભગ 98.6 મિલિયન મતદારોની વિગતોની ચકાસણી 1 લાખથી વધુ ક્ષેત્ર સ્તરીય અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. 30 જૂનથી 29 જુલાઈ સુધી અધિકારીઓ દરેક મતદારના ઘરે જઈને ગણતરી ફોર્મ એકત્રિત કરશે અને પૂરી પાડવામાં આવેલી માહિતીની ચકાસણી કરશે. આઈપીએલ ક્રિકેટમાં આજે હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાઈ રહી છે, જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે સનરાઇઝર હૈદરાબાદે 5 ઓવરમાં 1 વિકેટે 52 રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે બેંગ્લોર પોઈન્ટ ટેબલમાં આગળ છે, જ્યારે ત્રીજા સ્થાને રહેલ હૈદરાબાદ મોટી જીત સાથે ટોચના 2માં સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે. બંને ટીમો પહેલેથી જ પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. મુંબઈમાં આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં આજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 623મી બેઠક યોજાઈ હતી. બોર્ડે વૈશ્વિક અને સ્થાનિક આર્થિક પરિસ્થિતિની સમીક્ષા કરી હતી, જેમાં ભવિષ્યના જોખમોનો સમાવેશ થાય છે અને નાણાકીય વર્ષ 2025-26 માટેના આરબીઆઈના વાર્ષિક હિસાબો પર ચર્ચા કરવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને સાયપ્રસે આતંકવાદ વિરોધી નવીનતા અને ટેકનોલોજી, ઉચ્ચ શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં અનેક કરારોનું આદાન પ્રદાન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સથી 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો સોંપશે. ચૂંટણી પંચે 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનું સમયપત્રક જાહેર કર્યું. સીબીએસઈએ ધોરણ 12 બોર્ડ પરીક્ષાની ઉત્તરવહેણની સ્કેન કરીને નકલો મેળવવાની અંતિમ તારીખ 1 દિવસ વધારી. છેલ્લા 4 દિવસમાં દેશની વીજળી માંગમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. શ્રોતા મિત્રો, સમય થયો છે રાતના 8 વાગ્યાનો અને પ્રસ્તુત છે આપનો મનપસંદ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારે ગમા. મિત્રો, સારે ગમામાં આજે આપણે એક એવા વિષય પર ગીતો સાંભળવા છે જે આપણે ખૂબ જ નજીક છે, અને એ વિષય છે જિંદગી. જિંદગી શું છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ દુનિયાના દરેક વ્યક્તિ પાસે અલગ અલગ છે. કોઈના માટે સંઘર્ષ છે તો કોઈના માટે ઉત્સવ, કોઈના માટે આંસુ છે તો કોઈના માટે ખુશીઓની મહેફિલ. મિત્રો, જિંદગી કોઈ પુસ્તક નથી કે જેને વાંચીને સમજી શકાય. આ તો એક વહેતી નદી છે જે પોતાનો રસ્તો જાતે બનાવે છે. ભગવાને આપણને આ પૃથ્વી પર મોકલ્યા છે તે કોઈ હેતુ વગર નથી મોકલ્યા. માનવ અવતાર મળવો એ જ બહુ મોટું સદભાગ્ય છે. એટલે તો કહેવાય છે ને કે જિંદગી લાંબી હોવી જરૂરી નથી, મોટી હોવી જોઈએ. શ્રોતા મિત્રો, ચાલો હવે સંગીતની એક એવી સફર પર નીકળીએ જે આપણને જિંદગીને ખુલ્લા દિલથી જીવવાની પ્રેરણા આપે છે. મોહમ્મદ રફી સાહેબના અવાજમાં ગવાયેલું અને દેવાનંદ સાહેબની અદ્ભુત અદાકારીથી સજ્જ આ ગીત સદાબહાર છે, જે આપણને શીખવે છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય બસ ચિંતાઓને તુમાડામાં ઉડાવીને હસતા રહો

શ્રોતા મિત્રો, હવે સાંભળશું સંગીતના ઇતિહાસના એક એવા અમર ગીતને જે સીધું આપણા દિલને સ્પર્શી જાય છે. લતા મંગેશકરજીના દિવ્ય અવાજમાં ગવાયેલું આ ગીત પ્રેમ, ત્યાગ અને સમર્પણની એક અદ્ભુત વાર્તા રજૂ કરે છે. આ ગીત આપણને યાદ અપાવે છે કે સાચી જિંદગી એ જ છે જે કોઈના પ્રેમ અને સાથમાં વિતાવી હોય. તો હૃદયના આ મધુર સૂરને માણવા માટે તૈયાર થઈ જાઓ. પ્રસ્તુત છે આ ગીત, યે જિંદગી ઉસી કી હૈ.

મિત્રો, પ્રેમ એ જિંદગીની સૌથી સુંદર અને અણમોલ ભેટ છે, જે નસીબદાર લોકોને જ મળે છે. લતા મંગેશકરજીના મધુર અવાજમાં ગવાયેલું ફિલ્મ આંખેનું આ ક્લાસિકલ ગીત સાચા પ્રેમની કિંમત અને તેનું મહત્વ સમજાવે છે. આ ગીતના શબ્દો આપણને યાદ અપાવે છે કે જ્યારે જીવનમાં સાચો પ્રેમ મળે ત્યારે તેને હંમેશા સાચવીને રાખવો જોઈએ. તો હૃદયના તાર જણજણાવવા માટે આવી રહ્યું છે આ સદાબહાર ગીત, મિલતી હૈ જિંદગી મેં મોહબ્બત કભી કભી.

0: रात कभी कभी।
1: मित्रों, जिंदगी कोई एक जगह अटकी जवानु नाम नथी, પણ સતત આગળ વધતા રહેવાની એક સુંદર સફર છે. કિશોર કુમારજીના જોશથી ભરેલા અવાજમાં ગવાયેલું આ ગીત આપણને શીખે છે કે રસ્તામાં ગમે તેટલા વણાક આવે, બસ હસ્તામુખે ચાલતા રહો. આ ગીતના સૂર સાંભળતા જ આપણા પગ આપોઆપ થિરકવા લાગશે અને મન ઉમંગથી ભરાઈ જશે. પ્રસ્તુત છે સદાબહાર ગીત એક રાસ્તા હે જિંદગી, જેને સ્વર આપ્યો છે લતા મંગેશકર તેમજ કિશોર કુમારે, રાજેશ રોશનનું સંગીત અને ફિલ્મ કાલા પથ્થર.

મિત્રો, જિંદગી આપણને ક્યારેક રડાવે છે તો ક્યારેક હસાવે છે, અને આ જ જીવનનો સૌથી મોટો નિયમ છે. કિશોર કુમારજીના અવાજમાં ગવાયેલું આ ગીત આપણને શીખવે છે કે દરેક હાર પછી જ જીતની અસલી ખુશી મળે છે. મુશ્કેલ સમયમાં પણ હિંમત ન હારવાની પ્રેરણા આપતું આ ગીત આજે પણ આપણા બધાના દિલની ખૂબ નજીક છે. તો ચાલો પૂરા જોશ સાથે માણીએ સદાબહાર ગીત, જિંદગી કી યહી રીત હૈ, હાર કે બાદ હી જીતે.

શ્રોતા મિત્રો, જિંદગી ગમે તેટલી મુશ્કેલ કે ખાટી મીઠી હોય પણ જો તેને પ્રેમથી સ્વીકારી લઈએ તો ખૂબ સુંદર બની જાય છે. સુરેશ વાડકરજીના મધુર અવાજમાં અને ગુલઝાર સાહેબના અદ્ભુત શબ્દોથી સજ્જ આ ગીત આપણને જીવનની દરેક પળને અપનાવવાની પ્રેરણા આપે છે.

આ ગીત એક એવો અહેસાસ છે જે આપણને જિંદગી સાથે ફરી એકવાર પ્રેમ કરાવી દેશે, તો દિલના તારસને સ્પર્શી જાય તેવા સદાબહાર ગીતને આપ આવકારો.

મિત્રો, જિંદગી વર્ષો કે મહિનાઓમાં નથી મપાતી, પણ એ તો નાની નાની પળોનો એક સુંદર ગુલદસ્તો છે. આ ગીત આપણને યાદ અપાવે છે કે સમય જો વહી જાય તે પહેલાં જીવનની દરેક ક્ષણને ખુશીથી અને મન ભરીને જીવી લેવી જોઈએ. આ મધુર સુર આપણને વર્તમાનમાં જીવવાનો એક અદ્ભુત સંદેશ આપી જાય છે. તો પૂરા દિલથી માણો, આવી રહ્યું છે અહેસાસથી ભરેલું ગીત, લમ્હા લમ્હા જિંદગી હૈ. કોર્પોરેટ ફિલ્મમાં સાંભળો આશા ભોંસલેને.

મિત્રો, જિંદગી એક એવું રહસ્ય છે જેને કોઈ સમજી શક્યું નથી. તે ક્યારેક હસાવે છે તો ક્યારેક આપણને આશ્ચર્યમાં મૂકી દે છે. સુનિધિ નૌહાણના પાવરફુલ અને અદ્ભુત મ્યુઝિકથી સજ્જ આ ગીત જિંદગીના આ જ અનોખા રહસ્યમય રંગને રજૂ કરે છે. સાંભળો સ્વાનંદ કિરકિરેના શબ્દોને, સુનિધિ ચૌહાણનો સ્વર અને પરિણીતા ફિલ્મ.

શ્રોતા મિત્રો, હવે સમય છે એક એવા ગીતનો જે સાંભળતા જ આપણા ચહેરા પર એક મીઠી મુસ્કાન આવી જાય છે અને દિલ સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે. આ ગીત આપણને શીખવે છે કે બધી ચિંતાઓ છોડીને પોતાની જાતને પ્રેમ કરો અને જિંદગીના દરેક વળાંકને હસ્તામુખે સ્વીકારો. આ આજની પેઢીનું એક એવું સદાબહાર ગીત છે જે આપણને જીવન પ્રત્યે ફરીથી પ્રેમ જગાવે છે. તો પૂરા જોશ અને ઉમંગ સાથે માણીએ, પ્રસ્તુત છે ગીત લવ યુ ઝિંદગી.

આકાશવાણી રાજકોટ મીડિયમ વેવ્સ 370.3 મીટર એટલે કે 810 કિલો હર્ટ્સ પર. શ્રોતા મિત્રો, રાત્રિના 9:30 થઈ છે. પ્રસ્તુત છે આપના માટે વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી કાર્યક્રમ ઢલતી જાય રાત. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. બરાબર 11 વાગે હિન્દીમાં અને 11:05 મિનિટે અંગ્રેજીમાં સમાચાર અમે દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં મોહમ્મદ ઝુબેર. ભારત ઓર સાયપ્રસ કે બીચ આતંકરોધી નવાચાર ઓર પ્રૌદ્યોગિકી, ઉચ્ચ શિક્ષા ઓર અનુસંધાન તથા સાંસ્કૃતિક સહયોગ પર સંયુક્ત કાર્ય સમૂહ કી સ્થાપના સહિત વિભિન્ન ક્ષેત્રો મેં કઈ સમજોતે હુએ. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાયપ્રસ કે રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલાઇટ્સ કે સાથ વિભિન્ન ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ મજબૂત કરને પર ચર્ચા કી. વાર્તા કે બાદ સંયુક્ત સંવાદદાતા સંમેલનમાં પ્રધાનમંત્રી મોદીને કહા કે દોનો દેશોને દ્વિપક્ષીય સંબંધો કો રણનીતિક સાઝેદારી કે સ્તર તક બઢાયા.
2: આજ હમ અપને વિશ્વસનીય સંબંધો કો એક સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કે રૂપમાં એલિવેટ કર રહે હૈ. ભારત ઓર સાયપ્રસ કે બીચ યે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ દોનો દેશો કે ફાઇનાન્શિયલ ઓર સર્વિસેજ હબ કો જોડકર કોમર્સ કે લિયે કેપિટલ અનલોક કરેગી. યે સાયપ્રસ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી ઓર એગ્રીકલ્ચર સેક્ટર મેં ભારતીય કંપનીઝ કે લિયે નયે અવસર પ્રદાન કરેગી ઓર ભારત કે તેજી સે બઢતે શિપિંગ ઓર મેરીટાઇમ ક્ષેત્રો મેં નયા નિવેશ લેકર આયેગી.
1: શ્રી મોદી ને કહે કે સાયપ્રસ કે સાથ રક્ષા સહયોગ ભી બડા હૈ. સાયપ્રસ કે રાષ્ટ્રપતિ ને કહા કે પિછલે એક વર્ષ મેં દોનો દેશો કે આપસી સંબંધ ઓર યુરોપીય સંઘ તથા ભારત કે સંબંધો મેં અભૂતપૂર્વ પ્રગતિ હુઈ હૈ. દોનો દેશ આતંકવાદ સે નિપટને કે લિયે સંયુક્ત બલ સ્થાપિત કરને પર સહમત હુએ. વિદેશ મંત્રાલય મેં પશ્ચિમી મામલો કે સચિવ સીડી જોર્જ ને નઈ દિલ્હી મેં બતાયા કે દોનો નેતાઓ ને સીમા પાર સે આતંકવાદ સહિત હર પ્રકાર કે આતંકવાદ સે નિપટને કી પ્રતિબદ્ધતા દોહરાઈ હૈ. સાયપ્રસ ને આતંકવાદ સે મુકાબલે મેં ભારત કે સાથ એકજુટતા વ્યક્ત કી. શ્રી જોર્જ ને બતાયા કે દોનો નેતાઓ ને કઈ ક્ષેત્રો મેં સંપર્ક સહયોગ બઢાને પર બાતચીત કી.
3: Discussions focused on enhancing cooperation.
4: बातचीत में मुख्य रूप से व्यापार और निवेश, रक्षा, समुद्री सुरक्षा, वित्तीय संपर्क, प्रौद्योगिकी और नवाचार, गतिशीलता, शिक्षा, संस्कृति तथा भारत यूरोपीय संघ सहयोग को बढ़ावा देने पर चर्चा हुई. दोनों नेताओं ने क्षेत्रीय और वैश्विक मुद्दों पर भी विचार साझा किए. उन्होंने आतंकवाद के सभी रूपों से निपटने की प्रतिबद्धता दोहराई.
3: इन ऑल इट्स फॉर्म्स एंड मैनिफेस्टेशंस इंक्लूडिंग क्रॉस बॉर्डर टेररिज्म.
1: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ને આજ રાષ્ટ્રપતિ ભવન મેં સાયપ્રસ કે રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલાઇટ્સ કા સ્વાગત કિયા. ઉન્હોને ઉનકે સમ્માન મેં ભોજ કા ભી આયોજન કિયા. રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલાઇટ્સ ઓર ઉનકે પ્રતિનિધિમંડળ કા સ્વાગત કરતે હુએ રાષ્ટ્રપતિ મુર્મુ ને કહા કે ભારત ઓર સાયપ્રસ કે બીચ વિશ્વાસ ઓર સદભાવના પર આધારિત ઘનિષ્ઠ સંબંધ હૈ. રાષ્ટ્રપતિ મુર્મુ ને ઇસ બાત પર પ્રસન્નતા વ્યક્ત કી કે ભારત સાયપ્રસ સંબંધ એક નયે ચરણ મેં પ્રવેશ કર